નમસ્કાર, સુપ્રભાત. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે અષાઢ માસ 20 તારીખ 11 જુલાઈ 2026 અને શનિવાર. અત્યારે 5:58:30 થઈ છે. પ્રથમ સવારના કાર્યક્રમો આરંભ કરીએ છીએ. આપ સૌનું સ્વાગત છે. આરંભ કરીએ મંગળ સ્વરથી.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ જીતેન્દ્ર ગઢવીના કંઠે ત્રિકમ સાહેબની આ રચના.

પ્રાગ જી જીવન મુસદિયાના કંઠે આપ સાંભળી રહ્યા હતા અક્કલદાસની આ રચના. હવે સાંભળીએ વાલજીભાઈ મારવાડાના કંઠે દાસ જબુની આ રચના. આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

0: અને આ ભજન સાથે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સંપન્ન કરીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. અત્યારે 6:40 થઈ છે. રજૂ કરીએ છીએ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. વિષય છે પ્રાકૃતિક ખેતીમાં પ્રી મોન્સૂન ડ્રાય સોઈંગ નું મહત્વ. પ્રસ્તુતિ શ્રી ડી કરમશાણી.
1: ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશ્યાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે પ્રાકૃતિક ખેતીમાં પ્રી મોન્સૂન ડ્રાય સોઈંગનું મહત્વ. મિત્રો, આધુનિક કૃષિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા, કાર્બનિક પદાર્થનું પ્રમાણ અને જમીનમાં રહેલા લાભદાયક સૂક્ષ્મજીવોની સંખ્યા સતત ઘટતી રહી છે. પરિણામે ઉત્પાદન ખર્ચમાં વધારો અને જમીનની ઉત્પાદકતામાં ઘટાડો જોવા મળે છે. પ્રાકૃતિક ખેતી એ આ સમસ્યાઓના નિરાકરણ માટે એક અસરકારક અને ટકાઉ વિકલ્પ તરીકે ઉભરી આવી છે. પ્રાકૃતિક ખેતીમાં જમીનના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. તેમાંથી પ્રી મોન્સૂન ડ્રાય સોઈંગ એટલે કે PMDS એક મહત્વપૂર્ણ પદ્ધતિ છે. PMDS એ જમીનને સજીવ, ફળદ્રુપ અને ઉત્પાદક બનાવવા માટેની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ પદ્ધતિ દ્વારા જમીનમાં સેન્દ્રિય પદાર્થનો વધારો થાય છે, નિંદામણનું નિયંત્રણ થાય છે અને મુખ્ય પાક માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરે છે. PMDS એટલે કે પ્રી મોન્સૂન ડ્રાય સોઈંગ એટલે ચોમાસું શરૂ થાય તેના લગભગ એક મહિના પહેલા વિવિધ પાકોના મિશ્ર બીજનું વાવેતર કરવું. આ બીજને જરૂરી પિયત આપીને ઉગાડવામાં આવે છે. જ્યારે આ છોડ ફૂલ આવવાની અવસ્થાએ પહોંચે ત્યારે તેને જમીનમાં દાટી દેવામાં આવે છે. ત્યારબાદ મુખ્ય પાકનું વાવેતર કરવામાં આવે છે. આ પદ્ધતિનો મુખ્ય હેતુ જમીનમાં વધુમાં વધુ બાયોમાસ ઉત્પન્ન કરીને તેને જમીનમાં ભેળવવાનો છે, જેથી જમીનમાં ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં સુધારો થઈ શકે. PMDS પાછળનો વૈજ્ઞાનિક અભિગમની વાત કરીએ તો કુદરતમાં કોઈ પણ જમીન ક્યારેય ખુલ્લી રહેતી નથી. જંગલોમાં જમીન હંમેશા વનસ્પતિથી ઢંકાયેલી રહે છે. વિવિધ પ્રકારના છોડના પાંદડા, મૂળ અને અવશેષો જમીનમાં સતત ઉમેરાતા રહે છે, જેના કારણે જમીન સજીવ અને ફળદ્રુપ રહે છે. PMDS પણ કુદરતના આ જ સિદ્ધાંત પર આધારિત છે. જ્યારે મિશ્ર પાકોને જમીનમાં દાટી દેવામાં આવે છે ત્યારે તે ધીમે ધીમે વિઘટિત થઈને સેન્દ્રિય ખાતર તરીકે કાર્ય કરે છે. આ પ્રક્રિયા જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો માટે ખોરાક પૂરું પાડે છે અને જમીનની જીવંતતા વધારવામાં મદદ કરે છે. PMDS માટે ઉપયોગમાં લેવાતા પાકોની વાત કરીએ તો PMDSમાં આ એક જ પાકને બદલે વિવિધ પાકોના બીજનું મિશ્રણ વાવવામાં આવે છે. સામાન્ય રીતે કઠોળ, ધાન્યા, તેલબિયા અને લીલા ખાતરના પાકોનો સમાવેશ થાય છે. PMDSની અમલીકરણ પદ્ધતિની વાત કરીએ તો સૌ પ્રથમ ખેતરની યોગ્ય તૈયારી કરવામાં આવે છે. ત્યારબાદ વિવિધ પાકોના બીજનું મિશ્રણ તૈયાર કરીને ખેતરમાં વાવેતર કરવામાં આવે છે. વાવણી પછી એક કે બે પિયત આપવામાં આવે છે, જેથી બીજનું અંકુરણ સારી રીતે થઈ શકે. જ્યારે પાક ફૂલ અવસ્થાએ પહોંચે છે ત્યારે તેને રોટાવેટર અથવા અન્ય સાધનોની મદદથી જમીનમાં દાટી દેવામાં આવે છે. ત્યારબાદ મુખ્ય પાકનું વાવેતર કરવામાં આવે છે. જમીનના સ્વાસ્થ્ય પર PMDSની અસરની વાત કરીએ તો PMDS દ્વારા જમીનમાં મોટા પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થ ઉમેરાય છે, જેના કારણે જમીનમાં કાર્બનિક કાર્બનનું પ્રમાણ વધે છે. કાર્બનિક કાર્બન જમીનની ફળદ્રુપતા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જમીનમાં સેન્દ્રિય પદાર્થ વધવાથી થતા લાભો જેવા કે જમીનની રચનામાં સુધારો, પાણી ધારણ કરવાની ક્ષમતા વધે છે, જમીનમાં હવાચલન સુધરે છે, મૂળમાં વિકાસ સારો થાય છે અને જમીનની ઉત્પાદકતા વધે છે. નિંદામણ નિયંત્રણમાં પણ PMDSની ભૂમિકા મહત્વની છે. મિત્રો, PMDSનો સૌથી મહત્વપૂર્ણ લાભ નિંદામણ નિયંત્રણ છે. મિશ્ર પાકોની ઝડપી વૃદ્ધિને કારણે જમીનની સપાટી ઢંકાઈ જાય છે, જેના કારણે નિંદામણના બીજને પ્રકાશ મળતો નથી અને તેનું અંકુરણ ઓછું થાય છે. મુખ્ય પાકના વાવેતરના સમયે નિંદામણનું પ્રમાણ ઓછું હોવાથી ખેડૂતોને નિંદામણ નિયંત્રણ માટે ઓછો ખર્ચ કરવો પડે છે. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી એટલે કે GNFSU દ્વારા PMDS સંબંધિત વિવિધ સંશોધન અને પ્રદર્શન અખતરાઓ હાથ ધરવામાં આવ્યા છે. સંશોધનના પરિણામો દર્શાવે છે કે PMDS દ્વારા જમીનમાં સેન્દ્રિય પદાર્થ, સૂક્ષ્મજીવોની સંખ્યા અને નિંદામણ નિયંત્રણ થાય છે. આ પદ્ધતિ ખાસ કરીને વરસાદ આધારિત વિસ્તારોમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે PMDS જમીન પુનર્જીવનની એક અસરકારક તકનીક બની રહી છે.
0: આપ સાંભળી રહ્યા હતા સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. વિષય હતો પ્રાકૃતિક ખેતીમાં પ્રી મોન્સૂન ડ્રાય સોઈંગનું મહત્વ. પ્રસ્તુતિ સીડી કરમશ્યાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે 6:45 રજૂ કરીશું શ્રી રામચરિત માનસ ગાયક કલાકાર અનુરાધા પોડવાલ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પૂરગ્રસ્ત સુરતના 2500 પરિવારોને કેસડોલ્સની ચૂકવણી. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ તંત્ર સાથે બેઠક કરી. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યના 3 દિવસના પ્રવાસે. રાજ્યના જીએસટી વિભાગે પાન મસાલા સહિતના વેપારીઓ સામે કાર્યવાહી કરી 6,54,00,000ની કરચોરી ઝડપી. ચાંદીપુરા વાયરસ સામેની તકેદારી માટે અરવલ્લી અને મહેસાણામાં સર્વે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ T20 મેચ. સમાચાર વિગતવાર. ભારે વરસાદ અને પૂરની આપત્તિની પરિસ્થિતિમાં સુરત અને આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોના 9,100 પરિવારોનો સર્વે હાથ ધરાયો હતો અને ભોગ બનેલા પરિવારોને કેસડોલ્સ ચૂકવવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરના અંદાજે 9,100 જેટલા પરિવારોનો ડોર ટુ ડોર સર્વે પૂર્ણ કરી 800થી વધુ અસરગ્રસ્ત પરિવારોને 6,800 લેખે ઘરવખરી અને કેસડોલ તેમને રૂબરૂમાં આપી દેવામાં આવી છે. બાકી રહેલા તમામ પરિવારોને પણ આ સહાય પહોંચાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરી દેવાઈ છે. પૂરના પાણી ઓસર્યા પછીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત કલેક્ટર કચેરીમાં સુરત જિલ્લાના તમામ સંકલન અધિકારીઓ, મહાનગરપાલિકા અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે 6 તાલુકામાં 50 ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં

0: 2500 પરિવારોને 1.50 કરોડ રૂપિયાની સહાય કેશમાં ચૂકવવામાં આવી છે.
1: જ્યાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં કેશ ડોલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને કેશ ડોલની સાથે સાથે જ્યાં આ રીતે પાણી ભરાઈ ગયા હતા અને ઘરવખરીનું નુકસાન થયું છે ત્યાં ઘરવખરીની પણ સહાય આપણે શરૂ કરી દીધી છે અને આ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરીને તેમને ઘરવખરી અને કેશ ડોલની સહાય ચૂકવવામાં આવી છે. તો લગભગ અત્યાર સુધીમાં 2500 જેટલા ફેમિલીને 1.5 કરોડથી પણ વધારેની સહાય કેશની અંદર અત્યારે ચૂકવી દેવામાં આવી છે. હજુ પણ ફિલ્ડ
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે સાંજે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ આવતીકાલે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેર સભાને સંબોધશે. શિશા થલતેજ સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત શિશા અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. તો સોમવારે 13 તારીખે શિશા ગાંધીનગરમાં NFSU પરિસરમાં 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠક અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા તથા શિખર સંમેલનના ઉદઘાટન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે તેઓ દહેગામમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવનિર્મિત શાકભાજી બજારના લોકાર્પણ અને અમૃત મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. છેવટે અમદાવાદના શાહીબાગ અતિથિગૃહ ખાતે શિશા વિવિધ બેઠકો યોજશે. પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે બોટાદની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ARTO ઉપવનના નામે 151 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત બોટાદ જિલ્લા કલેક્ટર HM વોરાએ જણાવ્યું કે પર્યાવરણનું જતન એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે.
2: બોટાદ ARTO કચેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નિમિત્તે કુલ 151 જેટલા જુદા જુદા વૃક્ષોનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સતત હરિયાળી થાય, ઓક્સિજનની માત્રા વધે અને ક્લીન બોટાદ ગ્રીન બોટાદના સૂત્રને ચરિતાર્થ કરવા માટે ARTO કચેરી એમના સ્ટાફે ખૂબ સારી મહેનત કરી છે. વૃક્ષો ઉછેરવા જ કે ઉગાડવા જ એ મતલબ નથી, પણ 100% સર્વે થાય એવા પ્રયત્નપૂર્વક ખાસ કરીને એનું જતન માટેનું પ્લાનિંગ પણ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે.
0: વન વિભાગ દ્વારા નાગરિકો માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. નાગરિકો હવે માત્ર એક મિસ કોલ અથવા વોટ્સએપ પર હાઈ લખી પોતાના નજીકની સરકારી નર્સરીની વિગતો આંગળીના ટેરવે મેળવી શકશે. રાજ્યને હરળ બનાવવાના ઉદ્દેશથી વન વિભાગ દ્વારા 8320002000 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. આ ડિજિટલ સિસ્ટમ થકી નાગરિકોને એક SMSમાં લિંક મળશે, જેના પર ક્લિક કરતા જ સંબંધિત વિસ્તારની નર્સરીનું ચોક્કસ ગુગલ મેપ લોકેશન, સંપર્ક વિગતોને વન અધિકારીઓની માહિતી સ્ક્રીન પર ઉપલબ્ધ થશે. નાગરિકો સરકારી નર્સરીમાંથી નજીવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોપાઓ મેળવી શકે છે. આ ઉપરાંત વન વિભાગ દ્વારા વન્યજીવોના સંરક્ષણ અને રેસ્ક્યુ કામગીરી માટે 24 કલાક કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પણ સક્રિય કરવામાં આવ્યો છે, જેના પર નાગરિકો વન્યજીવ ઇમરજન્સી કે અન્ય ફરિયાદો અંગે કોઈપણ સમયે સંપર્ક કરી સહયોગ મેળવી શકે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગુજરાત સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા રાજ્યમાં કરચોરી કરનાર તત્વો સામે કરાયેલી કાર્યવાહી અંતર્ગત 6.54 કરોડની કરચોરી ઝડપી પાડી છે. રાજ્ય કરવેરા વિભાગે પાન મસાલા, બીડી, સિગરેટ, સોપારી અને ચૂનાનો વેપારી સામે કાર્યવાહી હાથ ધરી હતી. SGHC વિભાગ દ્વારા અમદાવાદ, ડીસા, પાલનપુર, પાટણ, બેચરાજી, રાધનપુર, વિસનગર, ઊંઝા, મહેસાણા અને બાવડા ખાતે આવેલા 27 કરદાતાઓના કુલ 41 સ્થળોએ દરોડા પાડી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક સ્થળોએ બિલ વિના તથા હિસાબમાં નોંધ કર્યા વિના મોટા પ્રમાણમાં માલનું વેચાણ કરવામાં આવતું હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન બહાર આવેલા સ્ટોક તફાવત, બિન હિસાબી વેચાણ અને અન્ય ગેરરીતિઓના આધારે પ્રાથમિક તબક્કે આશરે 6.54 કરોડની કરચોરી પકડાતા વેરાની વસૂલાત તથા જરૂરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાબરકાંઠા સહિતના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરમના કેસ જોવા મળતા અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં સર્વેની કામગીરી તેમજ દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી આશીષ ખાંટે જણાવ્યું હતું.
3: સાબરકાંઠા અને જે દાહોદમાં કેસ નોંધાયા છે એના અનુસંધાને તમામ

0: રોગ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે વિશ્વ વસ્તી દિવસ છે. યુવા વસ્તીને ડેમોગ્રાફિક ડિવિડન્ડમાં તબદીલ કરી ગુજરાત મોડેલ સ્ટેટ બન્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: આજે 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવાશે ત્યારે ગુજરાત યુવા વસ્તીને ડેમોગ્રાફિક ડિવિડન્ડમાં બદલતું મોડલ સ્ટેટ બન્યું છે. સત્તાવાર યાદી મુજબ તાજેતરમાં જાહેર કરાયેલી વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ આ દિશામાં રાજ્યના યુવાનો માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે. આ નીતિનો મુખ્ય સ્તંભ કૌશલ્ય વિકાસ અને રોજગારીનો છે. નીતિ અંતર્ગત રાજ્ય સરકારે આગામી સમયમાં ગુણવત્તાયુક્ત રોજગારીની તકનું સર્જન કરવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. નવી નીતિ યુવાનોને માત્ર નોકરી શોધનારા જ નહીં પણ નોકરી આપનારા બનવાની પ્રેરણા આપે છે. વિશ્વ વસ્તી દિવસે વસ્તી એ બોજ નહીં પણ જો તેને યોગ્ય કૌશલ્ય અને સાનુકૂળ નીતિઓનું પીઠબળ મળે તો તે દેશને વિકસિત ભારત 2047 તરફ દોરી જતી સૌથી મોટી શક્તિ બની શકે છે તે રાજ્ય સરકારે સાબિત કર્યું છે. ચૈતાલી જોશી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રવાસ 5.0 અંતર્ગત ભારત પ્રવાસ પુરસ્કાર 2026 સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જાહેર પરિવહન ક્ષેત્રમાં સેવા, સલામતી, નવીનતા, ટેકનોલોજી અને શ્રેષ્ઠ વ્યવસ્થાપનમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓને ભારત પ્રવાસ એવોર્ડ 2026 અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલે દેશભરમાંથી આવેલા બસ અને કાર ઓપરેટરોને સંબોધતા જણાવ્યું હતું કે પરિવહન સેવાઓ દેશને એકતાના સૂત્રમાં બાંધવાનું અને પ્રગતિને ગતિ આપવાનું કાર્ય કરે છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે સાઉથમ્પટન ખાતે 5 મેચની શ્રેણીની અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. શ્રેણીમાં 3-0થી પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ભારત 3-0થી આ શ્રેણી ગુમાવી ચૂક્યું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પૂરગ્રસ્ત સુરતના 2500 પરિવારોને કેશ ડોલ્સની ચૂકવણી. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ તંત્ર સાથે બેઠક કરી. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યના 3 દિવસના પ્રવાસે. રાજ્ય GST વિભાગે પાન મસાલા સહિતના વેપારીઓ સામે કાર્યવાહી કરી 6,54,00,000ની કરચોરી ઝડપી. ચાંદીપુરા વાયરસ સામેની તકેદારી માટે અરવલ્લી અને મહેસાણામાં સર્વે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ T20 મેચ. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: BP 28.3 MHz એટલે કે 1314 KHz પર આકાશવાણીનો આ ભુજ કેન્દ્ર છે. અત્યારે 7:20 થઈ છે. રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળીએ ફાલ્ગુની પાઠક અને સાથીઓના કંઠે આ ભજન.

0: આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. હવે રજૂ કરીએ છીએ આજનો પ્રાસંગિક વિષય છે વિશ્વ વસ્તી દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન કૃપાલી મહેચ્છા.
1: વિશ્વ વસ્તી દિવસ દર વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. હાલ વસ્તી વિસ્ફોટ એક વૈશ્વિક સમસ્યા બની રહી છે, કારણ કે વધી રહેલી વસ્તી માટે જરૂરી રોટી, કપડાં ઓર મકાનની જરૂરિયાત પૂરી કરવી એક પડકાર બની રહ્યો છે. તો વિશ્વ વસ્તી દિવસ અંગે આજે આપણે સાંભળી ડૉક્ટર નિશા શુક્લ સાથેનો વાર્તાલાપ.
2: નમસ્કાર શ્રોતાઓ, આજે 11 જુલાઈ 2026 વિશ્વ જનસંખ્યા દિવસ. આ દિવસ આપણને યાદ અપાવે છે કે વધતી જનસંખ્યા માત્ર આંકડા નથી, પરંતુ આપણા જીવન, આરોગ્ય, પર્યાવરણ અને ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. જનસંખ્યાની જો આપણે વાત કરીએ તો આજે વિશ્વની જનસંખ્યા 8 અબજથી વધુની થઈ ગઈ છે. ભારત આજે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. વધતી જનસંખ્યા સાથે સંસાધનો પર પણ વિશેષ ભાર પડતો હોય છે, જેના પરિણામે બેરોજગારી જેવી સમસ્યાઓ

0: વધે છે, પર્યાવરણ પ્રદૂષણ વધે છે, આરોગ્ય સમસ્યાઓ વધે છે, તેમજ જીવનનું સ્તર સતત ઘટતું રહે છે. વસ્તી નિયંત્રણમાં રહે તેના માટે પરિવાર નિયોજનની ઉપયોગીતા સમજવા જેવી છે. આજથી વર્ષો પહેલા ભારત સરકાર દ્વારા હું બે અને અમારા બે નું સૂત્ર આપેલું હતું, હમ દો હમારે દો. આ સૂત્ર માત્ર શબ્દ નથી, પરંતુ સુખી જીવનની ચાવી છે. નાના પરિવાર દ્વારા બાળકોને સારું શિક્ષણ, સારું આરોગ્ય અને સારા સંસ્કાર મળી શકે છે. પરિવાર નિયોજનથી માતા પિતાની જવાબદારી હળવી થાય છે અને સમાજનો સંતુલિત વિકાસ શક્ય બને છે. આ તબક્કે પ્રજનન આરોગ્ય અને વસ્તી નિયંત્રણના ઉપાયોની પણ આપણે વાત કરવી જરૂરી છે. દરેક વ્યક્તિને પ્રજનન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ હોવી જોઈએ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અલગ અલગ પ્રકારે પ્રજનન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે. યુવાઓને, ખાસ કરીને યુવતીઓને યોગ્ય નિર્ણય લઈ શકે અને માતૃત્વ ધારણ કરવાની જવાબદારી યુવતીઓ પર હોય છે, સ્ત્રીઓ પર હોય છે. તેથી પ્રજનન આરોગ્ય અને પરિવાર કલ્યાણના કાર્યક્રમોમાં સ્ત્રીઓની ભાગીદારી અતિ અગત્યની અને જરૂરી બની રહે છે. તેના માટે આરોગ્ય કેન્દ્રો ઉપર પરિવાર નિયોજનની સુવિધાઓ અને સલાહ સેવાઓ ઉપલબ્ધ છે. સુરક્ષિત માતૃત્વ માટેની વ્યવસ્થા પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ચિકિત્સાલયોમાં ઉપલબ્ધ છે. પ્રજનન આરોગ્ય જાગૃતિથી માત્ર પ્રજનન કે વસ્તી પર નિયંત્રણ નથી રહેતું, પણ માતૃત્વ મૃત્યુદર અને શિશુ મૃત્યુદરમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. ભારત જેવા દેશોમાં જ્યાં જનસંખ્યાનું પ્રમાણ અતિ વધારે છે, ત્યાં સ્થિર વિકાસ માટે જનસંખ્યાનું નિયંત્રણ પણ એટલું જ જરૂરી બની રહે છે.
1: આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિશ્વ વસ્તી દિવસ, સંપાદન અશરફ નથવાણી, પઠન કૃપાલી મહેચ્છા, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. રાજ્યની 9 મહાનગરપાલિકાને વરસાદી પાણીના નિકાલ, પાણી પુરવઠાના કામ, આંગણવાડી સહિતની 11 જેટલી આવશ્યક સુવિધાઓ માટે 5 વર્ષ સુધી જમીન વિનામૂલ્યે ફાળવાશે. મહાપાલિકાની હદમાં ઉમેરાયેલા વિસ્તાર અને ટ્રાન્ઝિશનલ ફેઝ પરિવર્તનના તબક્કાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે. જિલ્લા કક્ષાએ જમીન ફાળવણીની પ્રક્રિયા વધુ સરળ બનાવવા આ અભિગમ અપનાવાયો છે. એક સત્તાવાર યાદી મુજબ મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને પોરબંદર મહાપાલિકાને આ લાભ મળશે. કપાસ ઉત્પાદન વધારવા માટેના મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી કપાસ ક્રાંતિ માટે રાજ્યના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. આ અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, કેન્દ્ર સરકારના અભિયાન હેઠળ ખેડૂતોને આગામી 5 વર્ષ હેક્ટર દીઠ 14,000 રૂપિયા સુધીની ઇનપુટ સહાય મળશે. જોકે આ યોજનાનો લાભ એક ખેડૂતને એક વર્ષમાં વધુ ને વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ મળી શકશે. રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના 1,00,000 હેક્ટરથી વધુ વિસ્તારને આ મિશન હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક હોવાનું પણ જણાવાયું. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2026થી 2031ના સમયગાળા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી મિશન અમલમાં મુકાયું છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક સાહસિકતા રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સુરત ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાથી વધુની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી આપી. ગુજરાતમાં સુરત પ્રવાસ દરમિયાન શ્રી ચૌધરીએ આ જાહેરાત કરતાં કહ્યું, આ માટે આર્સેલોર મિત્તલ ઇન્ડિયા કંપનીને અગ્રણી ઉદ્યોગ ભાગીદાર તરીકે જવાબદારી સોંપાઈ છે. ઉદ્યોગ આધારિત કૌશલ્ય વિકાસ ક્ષેત્રે પોતાના અનુભવનો સરકારી આઈટીઆઈને અદ્યતન બનાવવાની પીએમ સેતુ પહેલને મજબૂત બનાવવામાં આ કંપની યોગદાન આપશે. 5 વર્ષમાં આઈટીઆઈ સુરતને હબ તેમજ હજીરા, બારડોલી, સચિન અને મહિલા આઈટીઆઈ સુરતને સ્પોક સંસ્થાઓ તરીકે વિકસાવીને 25,000થી વધુ યુવાનોને રોજગારીની નવી તક ઉપલબ્ધ કરાવાશે. સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ અને

ડોક્ટર એલ મુરુગને સંસદ ભવનના સંકુલમાં આગામી ચોમાસું સત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સંસદ સત્ર તારીખ 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મેઘવાલે જણાવ્યું કે આગામી સત્ર માટે નિર્ધારિત કાયદાકીય કાર્યની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી હતી. બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને પ્રતિષ્ઠિત એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ 2026 એનાયત કરાયો. નવી દિલ્હીમાં યોજાયેલા 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્કલેવમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. શ્રી વાઘાણીએ આ રાષ્ટ્રીય સન્માન રાજ્યના ખેડૂતો અને કૃષિ વિભાગના કર્મયોગીઓને સમર્પિત કર્યો. તેમણે કહ્યું, ગુજરાતને અગાઉ વર્ષ 2019, 2014 અને 2018માં કૃષિ ક્ષેત્રે નવતર પહેલ બદલ શ્રેષ્ઠ કૃષિ રાજ્યનો પણ પુરસ્કાર મળ્યો હતો. રાજ્યભરમાં વરસાદે વિરામ લીધો છે. દરમિયાન આજે સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના છે તો દરિયાકાંઠાના વિસ્તાર અને માછીમારોને ચેતવણી અપાઈ હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું. રાજ્યભરમાં નહિવત વરસાદ વચ્ચે અત્યાર સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 25% વરસાદ નોંધાયો છે. દરમિયાન કચ્છ જિલ્લામાં સચરાચર મેઘકૃપાની પ્રતીક્ષા વચ્ચે જિલ્લામાં સરેરાશ 20-25 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે વાતાવરણ ધૂંધળું બન્યું છે. ભારે પવનને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો અનુભવ કરવો પડ્યો છે તો કેટલેક સ્થળે વીજ વિક્ષેપની સમસ્યા પણ સર્જાઈ હતી. દરમિયાન હવામાન વિભાગે જિલ્લામાં આગામી સપ્તાહ દરમિયાન છૂટાછવાયા સ્થળે ઝરમર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી અને અંતિમ T20 મેચ આજે સાઉથેમ્પ્ટન ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 શરૂ થશે. ઇંગ્લેન્ડની ટીમે 3 મેચ સાથે શ્રેણી જીતી લીધી છે. મહિલાઓની વન ઓફ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોતાની પહેલી ઇનિંગ્સમાં 285 રન કર્યા હતા. અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. હવે પછી આપ સાંજે 6:25 મિનિટે સ્થાનિક સમાચાર બુલેટિન સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્રગીરીને આજે પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ કરશે. અને મહિલા ક્રિકેટ ટેસ્ટના આજે બીજા દિવસે ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 1 વિકેટે 21 રનના સ્કોરથી આગળ રમશે. ભારતે પ્રથમ દાવમાં 285 રન બનાવ્યા. સમાચાર વિગતવાર. ભારત અને ન્યૂઝીલેન્ડે આજે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપનને આવરી લેતા 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. આ બેઠક દરમિયાન વેપાર, વાણિજ્ય, સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી. વાટાઘાટો અગાઉ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે
1: 40 સાલ કે બાદ ભારત કે પ્રધાનમંત્રી કા ન્યૂઝીલેન્ડ આના હુઆ હૈ ઓર એક પ્રકાર સે આપકી આર્થિક રાજધાની મે કાર્યક્રમ બના કરકે ભારત ઓર ન્યૂઝીલેન્ડ કે સંબંધો કો એક નઈ તાકત દેને કા એક અવસર પેદા કિયા હૈ. મેં આપકા બહોત બહોત આભારી હું. યે હમારે સંબંધો મે એક ઐતિહાસિક પડાવ હૈ જો હમારે સંબંધો કે નઈ ઉર્જા હમારી મિત્રતા કે નઈ સંકલ્પ કો દોહરાને વાલા હૈ.
0: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે સહિયારા લોકશાહી મૂલ્યો અને દરિયાઈ હિતોના આધારે બંને દેશો ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી અને કહ્યું હતું કે તે બંને દેશો

0: વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. અગાઉ પ્રધાનમંત્રી મોદીનું ગવર્મેન્ટ હાઉસ ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આજે ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે અને ઉદ્યોગ તથા રમતગમતની અગ્રણી વ્યક્તિઓને મળશે. ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાની સફળ મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી ગઈકાલે તેમના ત્રણ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચ્યા હતા. ચાર દાયકામાં ભારતીય પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડની આ પહેલી મુલાકાત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શ્રી શાહે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે બંદર સુરક્ષા બ્યુરોની સ્થાપનામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે બંદર સુરક્ષા ફક્ત લાયસન્સ પ્રાપ્ત ખાનગી સુરક્ષા એજન્સીઓને સોંપવી જોઈએ અને ફક્ત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા તાલીમ પામેલા કર્મચારીઓને જ તૈનાત કરવા જોઈએ. તેમણે નિર્દેશ આપ્યો હતો કે બંદર સુરક્ષા તાલીમ સંસ્થામાં તાલીમ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવે. શ્રી શાહે મત્સ્ય વિભાગના અધિકારીઓ સાથે માછીમારી બંદરો અને માછીમારી ઉતરાણ કેન્દ્રો માટેની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે બિહારની એક દિવસની મુલાકાતે ગયાજી જશે. મુલાકાત દરમિયાન તેઓ બિહાર જાહેર વહીવટ અને ગ્રામીણ વિકાસ સંસ્થા ખાતે બિહાર વિધાનસભાના સભ્યો માટેના તાલીમ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે સાંજે અમદાવાદ પહોંચશે અને આવતીકાલે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહીને જાહેરસભાને સંબોધશે. શ્રી શાહ થલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વર્લ્ડમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત શ્રી શાહ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. સોમવારે 13 તારીખે શ્રી શાહ ગાંધીનગરમાં NFSU પરિસરમાં 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠક અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા તથા શિખર સંમેલનના ઉદઘાટન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે નાગપુરમાં બ્રિક્સ પરિવહન મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બે દિવસીય બેઠક ભારતના બ્રિક્સ અધ્યક્ષપદ વિષય સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ હેઠળ આયોજિત કરવામાં આવી રહી છે. આ બેઠક બ્રિક્સ પરિવહન કાર્યકારી જૂથની બેઠકના સમાપન બાદ યોજાઈ છે, જ્યાં સભ્ય દેશોના પ્રતિનિધિઓએ એક સામાન્ય પરિવહન કાર્યસૂચિ પર ચર્ચા કરી હતી. રશિયા અને બ્રાઝિલ દ્વારા આયોજિત અગાઉની બેઠકો બાદ આ બેઠકનો હેતુ પરિવહન ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ભારતીય નૌકાદળના સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગીરી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ થશે. આ ભારતની સંરક્ષણ સ્વનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવે છે. સમારોહ પહેલા નૌકાદળના કર્મચારીઓને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે
1: एक प्रसिद्ध इकोनॉमिक जोन है, हमारे आईलैंड टेरिटरीज है और यह जो रीजन है वह आज पहले से कहीं अधिक कॉम्प्लेक्स और अधिक चैलेंजिंग होता जा रहा है और इस रीजन में एक्स्ट्रा रीजनल पावर्स की प्रेजेंस और एक्टिविटी लगातार बढ़ रही है, जो स्वयं आप प्रत्यक्ष अपनी आंखों से देख रहे हैं.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તાજેતરના તણાવમાં વધારો થયો હોવા છતાં અમેરિકા અને ઈરાન વાટાઘાટો ચાલુ રાખવા સંમત થયા છે, પરંતુ ગયા મહિને થયેલ યુદ્ધ વિરામ સમાપ્ત કરાયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઈરાને વાટાઘાટો ચાલુ રાખવા વિનંતી કરી છે અને અમેરિકા આ માટે સહમત થયું છે. અમેરિકાએ હર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલા બંધ કરવા માટે ઈરાન પાસે માંગ તીવ્ર બનાવી છે. આ હુમલાને કારણે તણાવ વધવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. કોલસા મંત્રાલયે વાણિજ્યિક કોલસા બ્લોકની હરાજીના 15મા રાઉન્ડ અને 13 અને 14મા રાઉન્ડના બીજા પ્રયાસ માટે મળેલી બીડ ખોલી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર

0: 23 કોલસા બ્લોક્સમાંથી 8 માટે કુલ 21 બીડ પ્રાપ્ત થઈ છે. મંત્રાલયે માહિતી આપી હતી કે હરાજી પ્રક્રિયામાં 16 કંપનીઓએ ભાગ લીધો હતો. લંડનના લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી પ્રથમ મહિલા ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડ ગઈકાલના પ્રથમ દાવમાં 1 વિકેટે 21 રનના સ્કોરથી આગળ રમશે. ગઈકાલની રમતના અંતે માયા બાઉચિયર 17 અને હીથર નાઇટ 1 રન સાથે રમતમાં છે. આ અગાઉ ભારતે પ્રથમ દાવમાં 285 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 83 રન, કેપ્ટન હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ અડધી સદી ફટકારી હતી. ફિફા વિશ્વકપમાં સ્પેને બેલ્જિયમને 2-1થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તો અગાઉ ફ્રાન્સે પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં નોર્વેનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે અને ચોથી ક્વાર્ટર ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના આવતીકાલે સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન બિહાર, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વિભાગે 5 દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, અરુણાચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના અખબારોમાં અલગ અલગ સમાચારોને મુખ્ય મથાળામાં સમાવેશ કરાયો છે. સંદેશનું મુખ્ય મથાળું છે ઇઝરાયેલનો દાવો, ટ્રમ્પની હત્યાનું ઈરાનનું કાવતરું. ગુજરાત સમાચારની હેડલાઇન છે દેશમાં 10 વર્ષમાં 94,000 સરકારી સ્કૂલોને તાળા. નવ ગુજરાત સમય લખે છે પર્વતીય રાજ્યોમાં ભૂસ્ખલન, પૂર્વોત્તરમાં પૂર, 5ના મોત. આ ઉપરાંત ઈરાન સાથે યુદ્ધ વિરામ ખતમ, વાટાઘાટો ચાલુ. રામ મંદિરમાં પહેલીવાર સીઈઓ પોસ્ટ વહીવટી નાણાકીય જવાબદારી સંભાળશે. અમરનાથ શિવલિંગ સંપૂર્ણ ઓગણી ગયું. એક દેશ એક ચૂંટણી 2029થી લાગુ થઈ શકશે જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્રગીરીને આજે પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ કરશે. અને મહિલા ક્રિકેટ ટેસ્ટના આજે બીજા દિવસે ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 1 વિકેટે 21 રનના સ્કોરથી આગળ રમશે. ભારતે પ્રથમ દાવમાં 285 રન બનાવ્યા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા
3: 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે 7:55 મિનિટ થઈ છે. રજૂ કરીએ છીએ અમારા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા.

અત્યારે 8:30 સમાચાર હેડલાઇન્સ અપાશે, ત્યારબાદ 8:32 કચ્છી કાર્યક્રમ રહેણ, જેમાં આપ સાંભળશો કચ્છ જા ઉદ્યોગ ને પ્રવાસન, એ વિષય પર કૃપાનાગરની રજૂઆત. 9 વાગે આપ સાંભળશો ગુજરાતી ફિલ્મી ગીતો. 9:30 સમાચાર હેડલાઇન્સ બાદ 9:32 સંતવાણીમાં આપ સાંભળશો નારાયણ સ્વામીના કંઠે કેટલાક ભજનો.

શ્રોતા મિત્રો, 10 વાગે કાર્યક્રમ મનોરંજનમાં આપ સાંભળશો ફિલ્મ સમાધિ, બહાર આવારા, કાલા પાણી, ટેક્સી ડ્રાઈવર શ્રી 420, 9211, દિલ દેખે દેખો, આહ, અનાડી અને મધુમતી ફિલ્મોમાંથી લેવાયેલ કેટલાક ગીતો સાંભળવાનું ચૂકતા નહીં. કાર્યક્રમ મનોરંજન બરાબર 10 વાગે.

રૂપરેખા કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. 10:45 મિનિટે રજૂ કરીશું લોકસંગીત.

અને 11 વાગે બાદ આપ બધા જ કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી શકશો. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ રૂપરેખા, જેમાં આપે સાંભળ્યા અમારા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

હવે જોઈએ સ્થાનિક હવામાન. વધુમાં વધુ ઉષ્ણતામાન 35 ડિગ્રી સેલ્સિયસ, ઓછામાં ઓછું ઉષ્ણતામાન 28 ડિગ્રી સેલ્સિયસ ભુજ ખાતે નોંધાયું. હવામાન અંગેની માહિતી આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે બરાબર 8 વાગે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: an all-time low, states the Indian Express, dropping into single digit for the first time. A Sena team planned Bangladesh return in December, willing to face arrest or even death, states the Tribune. And finally, the Statesman cites a major milestone for breed conservation and preservation of two Himalayan Gaddi dogs who are integral to the culture and pastoral heritage of the Western Himalayas, getting official Kennel Club recognition. And with that, it's back to you, Anuja.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. India and New Zealand signed 5 MOUs in key areas including defence, disaster management and animal husbandry to boost economic and strategic cooperation. Prime Minister Narendra Modi holds delegation-level talks with New Zealand Prime Minister Christopher Luxon in Auckland, says India and New Zealand can play important role in strengthening peace and security in Indo-Pacific region. Indian Navy to commission indigenous stealth frigate Mahendragiri in Vishakhapatnam today. Home Minister Amit Shah reviews progress in rollout of Bureau of Port Security, directs stronger coastal security measures. In FIFA World Cup, Spain books spot in semi-finals, defeating Belgium 2-1. Norway to face England in third quarter-final tonight. And in Wimbledon tennis, Czechia Karolina Muchová to face compatriot Linda Noskova in women's singles final today. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in. And with that, we end the morning news. Have a nice day.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ઉત્તર રેલવેના 680 કિલોમીટર રૂટ પર કવચના અમલીકરણ માટે 206 કરોડ અને છત્તીસગઢમાં વધારાના પ્રાથમિક જાળવણી કેન્દ્ર માટે રૂપિયા 175 કરોડ મંજૂર. ગુજરાતના સુરત આઈટીઆઈ ઘટક માટે 240 કરોડ રૂપિયાની વ્યૂહાત્મક રોકાણ યોજનાને મંજૂરી. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી જયંત ચૌધરીની જાહેરાત. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે ઓમાનના તેમના સમકક્ષ સાથે અખાત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના પ્રયાસ અંગે ચર્ચા કરી. સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલ અને ડોક્ટર એલ મુરુગને સંસદ ભવનના સંકુલમાં આગામી ચોમાસું સત્રની તૈયારીઓની સમીક્ષા કરી. રાજ્યની 9 મહાનગરપાલિકાને 11 મહત્વની પરિયોજના માટે 5 વર્ષ સુધી જમીન વિનામૂલ્યે ફાળવવા સરકારનો નિર્ણય. કપાસ ઉત્પાદન વધારવા માટેના મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી માટે રાજ્યના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને પ્રતિષ્ઠિત એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ 2026 એનાયત કરાયો. રાજ્યમાં મેઘરાજાનો વિરામ. આજે સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની આગાહી. કચ્છ જિલ્લામાં સચરાચર મેઘકૃપાની પ્રતીક્ષા વચ્ચે જિલ્લામાં સરેરાશ 20-25 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે વાતાવરણ ધૂળિયું અને ધૂંધળું બન્યું. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ઝરમર વરસાદની સંભાવના. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી અને અંતિમ T20 મેચ આજે સાઉથહેમ્પ્ટન ખાતે રમાશે. મહિલાઓની વન ઓફ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોતાની પહેલી ઇનિંગ્સમાં 285 રન કર્યા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 9:30 મિનિટે સાંભળી શકશો. નમસ્કાર.

0: કલ્યાણ કાર્યક્રમ સોનધલ મુજે મણી ભા અને બેન રે કે કૃપા ના કરજા જજા કરીને રામ રામ રામ રામ રામ રામ
1: કચ્છજી અંદર કચ્છ જ મળે ઉદ્યોગ જો કચ્છ મળે પ્રવાસન જો વિકાસ થયો આવે અને

જે થોડોક પર્યાયડો અચેલો આય વિશ્વ જોગો પ્રસિદ્ધ રણ આય દુનિયા જોગો પ્રસિદ્ધ રણ આય ઈ પાંજો હિ કચ્છ મે જો પૂર્ણિમા જી જોગો રાત હોય તી અન મે ચાંદની જે વચ અન કચ્છ જે રણ મે રોણું અજ ભલ ભલે કે આકર્ષિક ને તો અને એડો જ પાંજે ભજ જો આયના મહેલ આય પ્રાગ મહેલ આય હમીસર તળા આય કચ્છ જો મ્યુઝિયમ આય ઈ મળીએ જ અજ પ્રવાસી કે પાંજે કચ્છ તરફ ખણી અચેન તા અને જોકો પાંજો માંડવી જો બીચ આય વિજય વિલાસ આય ઈ પાંજે ભજ થી હિને લવનો તો ખાલી 60 કિલોમીટર જ પર્યા આય અને પાંજા કચ્છ જી અંદર ઘણે મળે એડા સ્થળ અહીં જી કે પાંજો જે માંડવી બીચ આય ઈ પણ હકડો નેરે જો લાટ મજે જો પાંજો ઈ સ્થળ આય અને ઈ પ્રવાસી કે આકર્ષે પણ તો પોએ માતા જો મઢ આય હાજીપીરજી દરગાહ આય કાળો ડુંગર આય જેનાથી સજો રણ પા નેરી શકું તો એ પણ મળે લાટ મજે જે એડા ફરે જા સ્થળ અહીં કચ્છ મેં ફરેલા કરીને એકડો ખાસ જોકો ટાઈમ આય ને ઈ આય નવેમ્બરથી ફેબ્રુઆરી એની વચ્ચે જોકો ટાઈમ આય બરો જ લાટ આય કોલા કે તે રણોત્સવ જો પણ મજા મળે જે પ્રવાસી ઈ માણી શકે તા સજે સજો કચ્છ હિ ન લાવો ને તો 4 થી 5 દિવસ જે અંદર અહીં આરામ સે ફરી શકો એકડો દિવસ મેં કચ્છ પણ ન ફરી શકો અને પાકે ભુજ થી મણી જગ્યા થી વનેલા કરીને આ કેડા પાકે તો મળે બસું વે છકડા વે રિક્ષા વે ટેક્સી વે મળે જોડી રહે પાંજો કચ્છ જી અંદર હી નેલા વનો તો કચ્છ મેં ઘણે મળે એડા થડ અહીં જોકો માણું કે આકર્ષે તા વિદેશ છે કે આકર્ષે તા એમ મેં એકડો ખાસ અહીં નેલા વનું તો પાકે ગોવા જે યાદ કરાય એડો પાંજો માંડવી જો બીચ અને ઈ પાકે એટલી મળે હી નેલા વનું તો શાંત અને આકર્ષક એવી જગ્યા આય કે હાણે તો અંજો જોકો માંડવી નગરપાલિકા આય જો વિકાસ પણ હાણે ગચ કરે આય અને ખાસ મજે જો ઈ જે કને તો લાટ મજે જી સફાઈ પાણી પવન ચક્કી એની મીણી જો આનંદ માણદે માણદે પ્રવાસી અહીં ઈ એન બીચ તે વહી શકે તા અને જે ભેરો બાજુ મેં જાય જોકો વિજય વિલાસ પેલેસ આય એન મેં તો ઘચ મળે ફિલ્મું જે કે જે કે જેવું કે હમ દિલ દે ચુકે સનમ ઈ એન જેવું તો ઘણે મળે ફિલ્મું જો નાલા ઘચ મળે અહીં પણ ટૂંક મેં જેજો મતલબ એ કેડા ઈ ઓતરાયું એન જેવડા શૂટિંગ પણ થયું હોય કુલે કે લાટ મજે જો એડો ઈ પાંજો પેલેસ આય પાંજો ઈ મહેલ આય અને પાંજે કચ્છ જા જોકો રજવાડા હુઆ રાજવી પરિવાર અહીં જોકો ભૂતકાળ મેં પાંજા થઈ ગયા અને હંટાણીને જોકો વડવા અહીં વંશજ અહીં હંટાણી વડવે જા ઈ પણ અજોડા રહેતા ઈ જોકો માંડવી જો બીચ આય અંતે રાત રોણી ઈ ખરેખર હકડો જીવન જો લાટ મજે જો અનુભવ પણ આય પોએ પાંજે ભુજથી જોકો હોળકો વનું ને તો ઊ હોળકો જો જો સાજો વિસ્તાર આય ને ઈ પાંજે ભારત અને પાકિસ્તાન જે સરહદ જે બોરો જ નજીક બોરો બાજુ મેં જ અચેલો આય એટલે ભુજ થી જુબિલી ગ્રાઉન્ડ થી નજીક આ કે પાક જે કે વનણું વે એમ કે ઓડા પાંજો ડીએસપી ઓફિસ મજાનું ઓતે ખાસ વન ધલ કે મંજૂરી કરની ખપે તી હોળકો જી જોકો સુંદરતા આય ઓડા જોકો આખી સફેદ જમીન આય અને ઈ અકડે અલગ જ પ્રકાર જો સજો વાતાવરણ ઓડા ઉભો કરે તો અને ઓડે ઘર જરા જ નેઠા નેઠા તંબુ બનાય મેં આયા જોકો ખરેખર કચ્છ જી સંસ્કૃતિ કે ઈ એડા ઉજાગર કરે તા એડો જ પાંજો નજીક જોકડો સ્થળ આય ધોરડો એન જી મુલાકાત ગનલા કરે તો ઘચ મળે સહેલાની ઘચ મળે પ્રવાસી અચેતા ની ખરેખર અકડો વાઇબ્રન્ટ સંસ્કૃતિ જો ઓડા પાકે અનુભવ કરાય તો અને ધોરડો ગામ જો સફેદ રણ આય જો ગોધરો ગામ મેં ઈ લાટ મજે જે કચ્છ જી સંસ્કૃતિ કે પિંડ મેં ખણી ને ઈ વઠો આય અને એન જે નજીક જ ઓરિયા જ બની જા જોકો ગામડા એન જી પણ મુલાકાત ગણે જડી આય ઓડા જી જોકો લોકલ વસ્તુ વે ભરતકામ આય સુડી ચપ્પુ ઈ મળે ઓડા જા જોકો માડુ ઓડા જકો જોકો ઉદ્યોગ ગઈ એન જો વેચાણ પણ ઓતે લાટ મજે જો થિયે તો વરી ભુજ જી બાજુ મેં જાય જી નજીક જ જોકો કારો ડુંગર આય જોકો લગભગ ભુજકડે જ કલાક જો પર્યા થિયે તો અને આખો કચ્છ જો અહીંયા કઈ લાટ મજે જો નજારો નેરણું હોય તો અહીં ઓડા કારે ડુંગર તો ચડો તો આ કે ઓડા નેરલા મળે તો અને અન સિવાય પણ લગભગ 400 વર્ષ જૂનું ભગવાન દત્તાત્રેય જો મંદિર પણ ઓડા જોકો કારે ડુંગર તો અચેલો હોય અને તે પણ ગચ મળે ઓડા જી મુલાકાત ગનેતા અને ઓડા અન કે નેરલા કરીને ખાસ પ્રવાસી ઓડા અચેતા તો પાંજો જોકો હથકડા આય ઈ પાંજે ઘણે મળે ગામડે મેં જેના અંજી અવશેષ જે કે ચો કે ઓતે અહીં પાંજે અજરખપુર અને ધમડકા મેં જોકો બ્લોક પ્રિન્ટિંગ
कटिंग अने अजरक ई जको कम थिए तो ई जको साड़ियूं ऐं भरत कम आहे और ड्रेस ऐं ई मड़े कच्छ छॾी ने गुजरात ने भारत जे ॿाहिरि पण ई वञे था ने नखत्राणा जी जको रोगन आर्ट आहे इन जा कलाकार कंहिं त अॼु जेके जिन राष्ट्रपति भवन

0: સુધી પણ ઈમળે પોજ્યાઈ અને કેઓની જોડે સન્માન પણ જોડ્યાઈ અને કચ્છ મે જે કે પણ ફરલા આચે જી ઈચ્છા હુએ તલા કરીને એકડો કચ્છ ગાઈડ કરીને એકડો બુક પણ બહાર પાડે મે આવીએ અને એન થકી કચ્છ મે પહેલી વખત અતલ માળું કે પણ ઈ આરામ સે ફરી શકે તો કચ્છ જી અંદર પાંચ ધાર્મિક જેટલા પણ સ્થળ અહીં હિનેલાવનું તો ગચ્છ જ મળે અહીં અને જો કૃષિ અને જો કો ખાદ્ય જો ઉદ્યોગ આય ઈ પણ બોરો જ અગ્રેસર રહેવાય પાંચ ગુજરાત જે મણી જ કમે અને મણી ઉદ્યોગે કર ભારા પર આય અકડો ખાંડ જો કો પ્રોસેસિંગ જો પ્લાન્ટ આય ઈ પણ બોરો જ લાટ આય અને ઉપરાંત કપા અને ઓઇલ સીડ્સ જે ઇંજુ પણ અકડો લાટ મજે જો ઉદ્યોગ પાંજે કચ્છ મે વિકસ્યો આય જેનજે કારણે માડુએ કે રોજગારી ગચ મળતી રહેતી વિકાસ જે સંદર્ભે મે નેરે પા તો કચ્છ ઈ સજે પાંજે ગુજરાત રાજ્ય મે અકડો ઉદ્યોગેલા કરીને ઈનેલા તો આર્થિક હબ જેડો કમ કરે તો પાંજો જો કો ખની અને સિમેન્ટ જો કો કમ આય ઈ કચ્છ મે લિગ્નાઇટ બોક્સાઇટ અને ચૂનને જા ચન જા જો કો પાણ આય અને જો કો ઉદ્યોગ આય ઈ બોરો ખાસે પ્રમાણ મે વધ્યો પણ આય અને વિકાસ પણ થિયે તો અને એન સિવાય પણ સિમેન્ટ જો પ્લાન્ટ અને ખાણ જો કમ આય ઈ પણ જો ઉદ્યોગ આય ઈ બોરો ધમધમાટ ભર્યો કચ્છ જે માડુ કે રોજગારી દેટો પોએ મીઠો અને કેમિકલ્સ અહીં ઈ કચ્છ જે કચ્છ જો કો નંઢો રણ આય અને જો કો દરિયા કાંઠો આય પાંજો જો કો દરિયા આય ઉડા ઈ મીઠે જોકો ઉદ્યોગ જોકો ધંધો આ ઈ બરો ધમધોકાર હલે તો અને પોઆ પણ કેમિકલ અને સિરામિક જો ઉદ્યોગ આય જો વિકાસ પણ હાણે પાંજે કચ્છ મે બરો ઝડપથી થઈએ તો અને માળુએ કે એને રોજગારી પણ મળે હતી માળુએ જા ઘર અને બાયડી છોકરા પણ હેન જે કચુક કચ્છ જે હેન ઉદ્યોગ પોઠિયા જ બરા ઓછી આયા આઈ હસ્તકલા અને જોકો ગ્રહ ઉદ્યોગ ઈ હસ્તકલા ઈ કચ્છ જી લાટ મજે જીએ કદાચ ચો ને કે સજે દુનિયા મે પાંજે કચ્છ જી હસ્તકલા પાંજા કલા કારીગર ઈ મળે વખણા છે તાકે કચ્છ જેડો કામ કદાય ના થઈ શકે હડા ભરતકામ પોએ બાંધણી પોએ અજરક પ્રિન્ટિંગ પોએ રોગાન ચિત્રકળા પોએ લખડે તે જોકો સન્નો સન્નો કામ કરે મે છે તો જે કે પા નક્સી કામ ચોતા ઈ પણ પાંજો બોરો જ વખણા જતો પોએ પાંજે ચાંદી ને માળું જ કચ્છ જે ચાંદી તે બોરો વિશ્વાસ કરે તા પા ઘનલા વણો ને કચ્છ તેરે જે કચ્છ જી આય કે બાર જી આય તો જોકો બાર જીવે અંજ ભાવ કચ્છ મે નતા આચે કોલે કે કચ્છ જી ચાંદી તે આજ માળું કે વિશ્વાસ આય તો કચ્છ મે પાંજો ચાંદી જો ઉદ્યોગ પણ બોરો લાટ મજે જો હલે તો પોએ પાંજો અંજાર મે છરી ચપ્પુ સુડી એની મને જો લાટ મજે જો ઉદ્યોગ હલે તો તલવાર તો ઈ પાંજે કચ્છ જા જોકો પણ હી ઉદ્યોગ અહીં ઈ પાંજે કચ્છ મે ફક્ત કચ્છ પૂરતા જ નહીં પણ સજી દુનિયા મે હી અંજા ઉદ્યોગ જો દબદબો આય જડે કચ્છ મે હી ને લાવું તો કચ્છ ઈ ભારત જો સૌથી વડો જિલ્લો પણ છે મે છે તો ભલા તો 2001 મે જડે ભૂકંપ થયો ને તડે એન પોઠિયા સરકાર કે લગો કે ના ના કચ્છ મે હતરી મળે જમીન ને કૃષિ તે મળે ખેત પેદાશ હે તે મળે ગચ્છ મળે કમ થઈ શકે અહીં આય તડે પાંજે એડા કૃષિ આધારિત જોકો પણ ઉદ્યોગ આયા ને ઈ અન થકી પાંજે કચ્છ જો વિકાસ આ ઈ ઝડપથી થેલા લાગ્યો અને હેડા જો જોકો મુખ્ય ઉદ્યોગ હે ને કડો એન્જિનિયરિંગ પોઈ પાવર સ્ટીલ પાઇપ સિમેન્ટ મઠે મઠો મીઠો પાંજો કો ખાયું તા ઈ મળે વડા વડા ઉદ્યોગ પાંજે અન કચ્છ મે 2001 પોઠિયા આયા અને અન પોઠિયા ચોન તો પાંજે કચ્છ જી સજી કાયા બદલી વે પોઈ પાંજે જોકો બંદર અને જોકો લોજિસ્ટિક કહીએ ઈ કંડલા દીનદયાળ પોર્ટ જે કે ચેમ્યા છે તો અને મુંદ્રા પોર્ટ ઈ બ પાંજે હી ફક્ત કચ્છ ના પણ હી ને અલમ સજે ભારત જા વડા વડા બંદર જે લિસ્ટ મે ઈ અચે તા અને ઓડા જો મજબૂત રેલવે માર્ગ નેટવર્ક ઈ મળે જ આચે અને જે સગવડ પોઈ આયાત નિકાસ છે જોકો કી પણ કમાય ઈ હેડા બોરો જ ધમધોકાર વધે તો ને હજી વધુ જ વિંદો એડો ઓડા જો આખો મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી મે આયો હે એન્જિનિયરિંગ અને જોકો મેટલ આ ઈ અંજર અને ભુજ જેડા જોકો વિસ્તાર હે ને ઓડો એન્જિનિયરિંગ જા જોકો એકમ અહીં અંજે જોકો સ્ટીલ પોઈ મિલ્સ અને સ્ટીલ જા પાઇપ્સ અહીં ઈ સજો ઉદ્યોગ આ ઈ હેડા પાંજે કચ્છ જે હી અંજર અને ભુજ વચ્ચ બોરો જ વિકસ્યો આય એટલે હી ને લાવનું તો કચ્છ મે કચ્છ જા ઉદ્યોગ ગઈએ ભલે ઈ કચ્છ મે વાત ખરા પણ બોરે નંડડે પાયે હુઆ ને ભૂકંપ પોઠિયા ઈ કચ્છ મે સરકાર જી સહાય મળે કંપનીઓ આવયું અને પોઠિયા હરે હરે ઈ પાંજે કચ્છ જે ઉદ્યોગ કે હકડી નહીં દિશા મળે અને અન થકી પાંજો કચ્છ આય પાંજે કચ્છ જા કારીગર અહીં કારીગર કે પહેલા એનજી જોકો માલ વો અત્રો પૂરતો એની કે આવક ન હોય પણ આજ હી મળે ઉદ્યોગે થકી પાંજે એડા માનવ વસ્તી પણ વધઈ ઓનલાઈન જી પણ સગવડું વધયું અને નંઢે મે નંઢો કારીગર આય ઈ સીધે પંજે માલ કે ઓનલાઈન વેચી અને પંજો વધારે ને વધારે નફો ગણી શકે તો એટલે હી ના લાવનું તો પાંજે કચ્છ જા જોકો પણ પ્રવાસન સ્થળ અહીં ઈ ઉદ્યોગ સાથે જોડાયેલા અને प्रवासन पण हिकड़ो उद्योग ज बनी वियो आहे। એટલે હી ન લાનું તો બોય હકડે બેજા પરસ્પર હકડે બે વગર હલે ન હકડી પ્રવાસન આય તો ઈ ડાબી અખાય અને ઉદ્યોગ આય તો ઈ જમણી અખાય। એટલે હી ન લાવનું તો બોય હકડે જ સિક્કે જી બો બાજુ અહીં અને હી પ્રવાસન થકી અને ઉદ્ગ્રહ ઈ પાંજા જેટલા પણ ઉદ્યોગ અહીં અન થકી કચ્છ જો વિકાસ થીંધો રહ્યો આય અને હેડા ને હેડા પાંજે કચ્છ જી અંદર નયા નયા ઉદ્યોગ અચધા રહોંદા તો ઈ ડી પર્યા નાય કે ફકત ભારત ના પણ વિશ્વ જી અંદર કચ્છ જો ડંકો વજતો। કચ્છ જીએ કચ્છ વાળા જીએ કચ્છી બોલી ને કચ્છી માળું જીએ અને હી કચ્છ જો ડંકો યુગો યુગો સુધી વજતો રોંદો કોલાક કચ્છી માળું ઈ મઠા માળું અહીં અને કચ્છી બોલી ઈ તો મીઠી બોલી આય।
1: કચ્છ જા જકો પાંજા પ્રવાસન જા સ્થળ અહીં પાંજે કચ્છ જી જોકો અજ ઉદ્યોગ મળે વિકસ્યા અહીં અને અન ઉદ્યોગ મેં પાંજી હસ્તકળા પણ અચી વને પાંજો પાંજો ભરત ગૂંથણ કરો તા ઈ પણ પાંજા કચ્છ જા મળે અચી વને। એટલે હિને લાવનું તો કચ્છ જો તમામ ગ્રહ ઉદ્યોગ હુએ અજ પાંજે કચ્છ જી અંદર મેળા થિયે તા પાંજો કચ્છ કાર્નિવલ થિયે તો પોએ કચ્છ જી અંદર મેળે જી અંદર પણ માળું પંજે નંઢી નંઢી વસ્તુ કે વેચીએ તા અજ કચ્છ જી અંદર એટલી મળે સંસ્થાઓ અહીં ક જોકો નંઢે પાયે કામ કરતા હોય ઉની કે પણ ઈ રોજગારી મળી રહે એડો ની કે પ્લેટફોર્મ પૂરો પાડીએ તા। પાંજે કચ્છ જી જોકો સમૃદ્ધિ આય અને એની જોકો સર્જન કલા જી પરંપરા આય ઈ ઘચ મળે પાંજે કચ્છ જી અંદર સમુદાય અહીએ જી કે આયર અહીએ કોલી અહીએ રબારી અહીએ એની મણી સમાજ જે વચ્ચે જોડાયેલી પાંજી હસ્તકલાઓ પણ અહીએ પાંજો જી માંડવી જો જે દરિયા કિનારો હોય એને જોકો પાંજો વેપાર જી સમૃદ્ધિ આય વાહન વ્યવહાર ચોં કે પાંજા વિદેશે મજાનું અચધો માલ ચોં કે પોએ પાંજે કચ્છ જી અંદર વહેંદી જોકો કચ્છ જી સિંધ અને રાજસ્થાન જી વચ્ચે જોકો નદીઓ વહેતીયું અને હી ન લવનું તો ઈ નદીએ તે વર્ષોથી પાંજો ઉદ્યોગ અહીં ઈ વિકસિત થયા અહીં અને સરહદી રાજ તરીકે પણ કચ્છ આય ઈ સતત હિને તો ઉત્તર પશ્ચિમ અને પૂર્વજી જોકો સંસ્કૃતિ એની મિલણી કે પંજે અંદર ઈ સમાયંદ વ્યું હોય કચ્છી મોડિક સાય ને પ્રાચીન જોકો હડપ્પા જે સંસ્કૃતિ આય ઈ પણ પાંજે કચ્છ જે અંદરથી મળે આય એટલે ઈ ઈ મળે નંઢા નંઢા જોકો ખનન જા ઉદ્યોગ અહીં ઈ એન થકી પણ પાંજે કચ્છ જો વિકાસ ઘણે મળે થયો હોય અને હેર સુધી મેં જોકો હસ્તકલા આય એનમાં જતરા જતરા કારીગરી એન કે નેશનલ લેવલ સુધી એની કે સન્માનિત કરી મેં ચિતાની જે જોકો કલા આય એની કે જોકો કૌશલ્ય આય એની જે જોકો મહેનત આય એન કે વધાય મેં અચે તો પાંજે કચ્છ જે અંદર આબોહવા સાવ નપટ હિ સુખી છે મેં અચે તો અને એન જે કારણે ઘણે મણી જોકો પખી અહીં ઈ પખી પર પાંજે હેડા અચે તા અને ઈ પણ હકડો આકર્ષણ જો કેન્દ્ર બને તા કે માળું અને પખી કે નેલા કરીને પણ કચ્છ ચેન તા અને એન થકી પાંજે માળું કે રોજગારી વે હોટલ વે પોઈ રિક્ષા છકડા મોટરું વે પોઈ નંઢા નંઢા જોકો કારીગર દુકાનો ખણીને વઠાવે જી પાંજે ભુજ મેં હવર ભુજ હાટ બનાવી આય એનમાં પણ માળું નંઢા નંઢા જોકો પાપડ બનાવીંદા વે મિટ્ટી જા વાસણ બનાવીંદા વે કે પડદા જો કમ કરીંદા વે કે મોતી જો કમ કરતા મળે અને હાટ મેં પંજી ઈ વસ્તુ રખે અને પોઈ એન જો વેચાણ પણ થયે। એટલે હિ નારાનું તો આજ કચ્છ કે નંઢે નંઢે ગ્રહ ઉદ્યોગે પણ વિકાસ ક્યાં કરવાનું અને તે આજ સરકાર બહુ જ કમ કરે હતી કચ્છ જોકો ભરતકામ આય એન જે વેચાણ લા તો ગચ મળે વડી વડી સંસ્થાઓને હાણે પણ અહીં ન લાવવાનું તો ટીવી જે જોકો લાઈવ શો હોય ને એનમાં પણ પાંજા પાપી બેન અહીંએ ઈ પંજે જોકો હુનર આય એનું પ્રદર્શન પણ ક્યાં અહીંયા એટલે વેપાર આય પોઈ ખેતી આય પોઈ પશુપાલન આય ઈ મળે જ ઉદ્યોગ એણા અહીંએ કે જોકો નંઢેથી કરીને વડો એન્જિનિયર બનેલો માળું હુએ ડોક્ટર બનેલો માળું હુએ કે સતપાસ માળું હુએ ઉ મળે જ અજ અને ઉદ્યોગો થકી એ રોજગારી મેળવી શકે તા અને કચ્છ જોકો શિલ્પ જો કમ આય સ્થાપત્ય જો કમ આય અને જોકો હસ્તકલાઓ અહીં એ મળે જ કચ્છ જેવું
0: बोरुज वखणा जेती अने कच्छी जो को भरत काम है अंत ताई जेला उन के सजी दुनिया जा माड़ू अज कच्छी भरत ला करी त लोछेन ता कि असा के ही अड़ो भरत खपे तो कोले के इन जी इनमें जो को अरीसा

0: अकेला हुए था इंज जो को भरत जे कलर जे पसंद की हुए थी ई मड़े माड़ू एक आज आकर्षित थी। અને કચ્છ ચોકો ભરત કમાય ને અને કે એ પણ છે મેં તો જો કે જિલ્લે જે ચોકો આદિવાસી સમુદાય જે ચોકો હસ્તકલા આય અને કાપડ તે ચોકો હસ્તકલા પરંપરાથી ચોકો હલી અચે થી એડી ડિઝાઇનો એ ભારતીય ભરતકમજી પરંપરા જો હકડો ખાસ મજે જો અહીં યોગદાન છે મેં અચે તો અને ખાસ એનજી માંગ પણ એડી વધી આય પોએ જો કોઈ બની જો ભરતકામ આય એનજો ચોકો ગૃહ ઉદ્યોગ આય એનજો જો કઈ ઉદ્યોગ અહીં એ બોરો જ વિશ્વ પ્રસિદ્ધ થયો હોય માલધારી અને જત સમુદાય જે જોકો બાયું હોઈએ ઉ કપડે તે જોકો કપડા હોય તા અને જોકો આબલા અને પેચવર્ક અને એડા તા સન્ના સન્ના ટાંકા કરીએ થયું અને એડા તા રંગબેરંગી ડિઝાઇનો વજે થયું કે જોકો જો જે ઉદ્યોગ આય થકી જ એ જોકો અભણ બોરો વર્ષો પહેલાં જ જોકો ડાડી નાની નાએ ભણેલી તો આજ પાણી અભણ તો ભલે ન જઈ શકું પણ જે ભણતર જે એની કે જનતન સમય રોજગારીલા કરીને કે ઘર જે કામકાજલા કરીને એની કે એ સ્કોપ ન જોડ્યો પણ આજની કે ગૃહ ઉદ્યોગ થકી એ બાયુ ઘરે વહીને પડી પંજો રોજગારી પણ જો પગભર થઈ શકે થયું એટલે હિન અલાવાનું તો કચ્છ મેં કોઈ એડો કામ ના જે ઉદ્યોગ તરીકે વિકાસ જો ના થયો એટલે હિન અલાવાનું તો કચ્છ જોકો ભરત ગૂંથણ જી કલા હુએ કે કચ્છ જી જોકો કાસ્ટ જો ઉદ્યોગ હુએ કે કચ્છ જો આજ પકવાન આય ડાબેલી આય કચ્છ જી મણી જગ્યા તે વખણ અહીં મુંબઈ બનો ખપે તો અહીં સૌરાષ્ટ્ર સાઈડ બનો તો કચ્છ જી વસ્તુ લખેલી છે કચ્છી દાબેલી કચ્છી ફલણો કચ્છી ઢીકડો એડો મળે એટલી મળે વસ્તુ કચ્છી નામ લગાવીને માળું એ ખાઈએ તા ચાંસે ખાઈએ તા એટલે કચ્છ જો તમામ પ્રકાર જો ઉદ્યોગ આય એ સજે ભારત જે માળું એ કે આકર્ષે તો અને જડેથી પાંજા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે પાંજા પ્રધાનમંત્રી એ જ્યારે પાંજા ગુજરાત જ્યાં મુખ્યમંત્રી હુઆ તડેથી એની કે કચ્છ તે લગાવ પણ બહોરો જ હુઓ અને એની કે થયો જડી પહેલી વાર કચ્છ આવ્યા તો કે હેડા ઉદ્યોગ ખાસ વિકસી શકે હેડા અહીંયા હતે જગ્યા પણ આય માળું પણ કામોઢા અહીંયા અને હતી આબોહવા પણ ખાસી હે જેને કારણે કચ્છ કે લાટ ઉદ્યોગ ડીંધાશું તો કચ્છ આ એ પિન મેં શક્તિ પણ આય અને કચ્છ જી પંજી હેગડી આગવી તાસીર પણ આય કે કચ્છ પાંજો 100% આગે આજતો એટલે એ મળે જ ઉદ્યોગ અહીંયા અને સાથે જોડાયેલો એ પ્રવાસન આય મણી કે હેકડે બે સાથે એડા તાણે વાણેથી ગૂંથીને એ ઉદ્યોગે કે વિકાસ કરીને આવ્યો આય કે જેન જે કારણે કચ્છ મેં કોઈ પણ મહેનત કરધલ માળું આય એ કોઈક ને કોઈક તો ઉદ્યોગ કરી જ ગંદો પણ સોને ચાંદી જો કમ હોવે ભરત ગૂંથણ જો કમ હોવે મોચી જો કમ હોવે લુગડા સભે જો કમ હોવે મકાન બાંધકામ જો કમ હોવે પેટ્રોલિંગ જો કમ હોવે અહીં સમજી ગયો ને કે કોઈ પણ પ્રકાર જે કમ કરે જે આજે મેં ધગસ હોય ને તો એ આંકે કોઈ પણ ઉદ્યોગ આય એ આંકે પૈસા ડને વગર નહીં જ વિને બસ ફકત આંકે મહેનત કરણી પોંધી તો આજ પાંજે હી કચ્છ જા ઉદ્યોગ અને પ્રવાસન વિશે કચ્છ જ મળે ગાલ્યું કર્યાશું આશા રાખાતી કે આ કે હી માહિતી મેં કીક ને કીક લાટ લગો જ હુંદો અને ફરી પાછો આજી માંગણી પ્રમાણે આજે સૂચન પ્રમાણે હાણે ફરી પાછે નહીં રહ્યાણ જે જો કાર્યક્રમ જે અંદર આંકે ગમદલ વિષય સાથે હું ફરીથી મળદીયા તો હેવર આજી નંદડી ભેણ આજી ધી આજી લાડલી દીકરી કે આજી ધી કે અજ્ય હન રહ્યાણ કાર્યક્રમ જે લાટ બજે જે હી સમાપન મેં મૂકે રજા ડીજા અને અહીં આજે સૂચન અસાંકે હલાઈંદા રોજા અને આજે સૂચનથી પા રહ્યાણ કાર્યક્રમ મેં લાટ લાટ આંકે ગમદલ આંકે મજા અચે અને આંકે લાટ માહિતી મળે જેથી આજો જ્ઞાન વધે
1: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ રહ્યાણ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ છીએ ગુજરાતી ફિલ્મ ગીતો. પ્રથમ સાંભળીએ આશા ભોસલે અને સાથીઓના કંઠે ફિલ્મ જેસલ તોરલનું આ ગીત.

હવે પછીના ગાયક કલાકાર પ્રફુલ દવે અને ઉષા મંગેશકર, ફિલ્મ વહુ એ વાઘોડિયા. ફિલ્મ વહુએ વાગોવ્યા મોટા ખોરડા

પ્રફુલ દવે, દમયંતી બરડાઈ અને સાથીઓના કંઠે સાંભળીએ ફિલ્મ ભગત ગોરા કુંધારનું આ ગીત.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ઉપરાષ્ટ્રપતિ શ્રી પી રાધાકૃષ્ણન આજે બિહારની એક દિવસની મુલાકાતે ગયાજી જશે. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગીરીને આજે પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે નાગપુરમાં બ્રિક્સ પરિવહન મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તાજેતરના તણાવમાં વધારો થયો હોવા છતાં અમેરિકા અને ઈરાન વાટાઘાટો ચાલુ રાખવા સંમત, પરંતુ ગયા મહિને થયેલી યુદ્ધ વિરામ સમાપ્ત કરાયો છે. નાઇજીરિયામાં સુરક્ષા એજન્સીઓએ લગભગ 2 મહિના પહેલાં અપહરણ કરાયેલા શિક્ષકો અને શાળાના બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા. ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ભારત પ્રવાસ પુરસ્કાર 2026 એનાયત કરાયા. રાજ્ય GST વિભાગે પાન મસાલા સહિતના વેપારીઓ સામે કાર્યવાહી કરી 6,54,00,000ની કરચોરી ઝડપી. ચાંદીપુરા વાયરસ સામેની તકેદારી માટે અરવલ્લી અને મહેસાણામાં સર્વે. આગામી 3 દિવસ દરમિયાન બિહાર, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં આગામી 7 દિવસ અલગ અલગ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા. પુરુષ ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ T20 મેચ અને મહિલા ક્રિકેટ ટેસ્ટમાં ભારતે પ્રથમ દાવમાં 285 રન બનાવ્યા.

28.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનો આ ભુજ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સંતવાણી. આપ સાંભળશો નારાયણ સ્વામીના કંઠે કેટલાક ભજનો.

સંતવાણી કાર્યક્રમ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અત્યારે બરાબર 10 થયા છે. હવે રજૂ કરીએ છીએ મનોરંજન કાર્યક્રમ. મનોરંજનમાં આપ સાંભળશો કેટલાક ફિલ્મી ગીતો. પ્રથમ સાંભળીએ યુગલ ગીત લતા મંગેશકર અને અમીરબાઈના કંઠે, ફિલ્મ સમાધિ.

0: QR कोड स्कैन करो 5000।
1: वाह दिवस सुधरी गयो।
2: UPI पिन एंटरिंग फक्त पैसा मोकलवा माटे छे।
3: RBI कहे छे
2: जानकार बनो सतर्क रहो।
4: મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને સાથીઓના કંઠે ફિલ્મ આવારાનું આ ગીત।

0: छोड़ो
1: छोड़ दिया तो हाथ मलोगे समझे
0: अज समझे।

are pumping.

9-11 ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા કિશોર કુમાર અને આશા ભોસલેના કંઠે. હવે સાંભળીએ મોહમ્મદ રફીના કંઠે ફિલ્મ દિલ દેકે દેખોનું આ શીર્ષક ગીત.

फिल्म आनू गीत सांभळीए किशोर कुमार, लता मंगेशकर अने मुकेशना कंठे. મનોરંજન કાર્યક્રમ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.

લતા મંગેશકર અને મુકેશ, ફિલ્મ અનાડી. મનોરંજન કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી.

મનોરંજન કાર્યક્રમમાં આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અત્યારે 10:45 થઈ છે. રજૂ કરીએ છીએ લોકસંગીત.

લોક સંગીતમાં આપ સાંભળી રહ્યા હતા ઇસ્માઇલ વાલેરાના કંઠે આ લોકગીત. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે બરાબર 11 વાગે. તમામ કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

0: તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત સુમિત્રા રોય ચૌધરીના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં એક પણ તાલુકામાં વરસાદ વરસ્યો નથી. રાજ્યમાં આજ સુધીનો 24.63% સરેરાશ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તો કચ્છમાં સૌથી ઓછો વરસાદ. રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 65.71% જળસંગ્રહ. રાજ્યના 206 જળાશયોમાં 41% કરતાં વધુ પાણીનો સંચય. રાજ્યમાં 6 ડેમ 100% અને 4 70% કરતાં વધુ ભરાતા 10 ડેમ હાઈ એલર્ટ પર. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,324 લોકોનું સ્થળાંતર કરાયું, 3,711 લોકોનું રેસ્ક્યુ કરાયું. ભારે વરસાદગ્રસ્ત વિસ્તારોમાં 12 NDRF અને 26 SDRFની ટુકડીઓ તૈનાત કરવામાં આવી. ચાંદીપુરા વાયરસ સામેની તકેદારી માટે અરવલ્લી અને મહેસાણામાં સર્વે હાથ ધરાયો. આજથી પેરામેડિકલમાં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા હાથ ધરાશે. આગામી 3 દિવસ માટે બિહાર, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું. રાજ્યમાં આગામી 7 દિવસ અલગ અલગ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી. પૂરગ્રસ્ત સુરતના 2,500 પરિવારોને કેશ ડોલ્સની ચૂકવણી. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ તંત્ર સાથે બેઠક કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું જુબિન નોટિયાલે ગયેલા ભૂલચૂકમાં ફિલ્મના ગીતથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. અને હવે સાંભળશો અરિજિત સિંઘે ગાયેલું શ્રીકાંત ફિલ્મનું ગીત.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહતો.
3: કાર્યક્રમના અંતમાં સાંભળશો વિશાલ મિશ્રાના કંઠમાં ધડક 2 ફિલ્મ ગીત.

અનાજ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું અનુપ જલોટાઈ ગયેલી ઇસરાર અંસારીની રચનાથી.

અનુપ જલોડના સ્વરમાં ઇસરાર અંસારીની રચના આપે સાંભળી. હિન્દી ગીત ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળશો ભૂપિન્દર સિંઘ અને મિતાલી સિંઘને. શબ્દો છે રાજેશ ચોહરીના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે વિશાખાપટ્ટનમ ખાતે સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્રગીરીને નૌકાદળના કાફલામાં સામેલ કર્યું. આજે વિશ્વ વસ્તી દિવસ છે. આ વર્ષે ઉજવણીની વિષયવસ્તુ યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓને સાકાર કરવી આજે અને ભવિષ્ય માટે છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ઇન્દોરમાં મેરા યુવા મેરા ગૌરવ સંમેલન 2026નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી અંદાજે 5000 યુવાનો ભાગ લેશે. ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઈરાન પર પ્રતિબંધોનો એક નવો રાઉન્ડ લાદ્યો. ડાયમંડ લીગ 2026 સર્વેશ કુમારે એ ડેબ્યુમાં જીત્યો કાંસ્ય, મોનાગોમાં ત્રીજા સ્થાને. ભારત ન્યૂઝીલેન્ડે વ્યૂહાત્મક ભાગીદારોનો નવો અધ્યાય શરૂ કર્યો. એફટીએથી વેપાર બમણો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જૂનાગઢના યાત્રાધામ ગિરનાર ચડતા બાળકને સિંહ ખેંચી ગયો. મુખ્ય સીડી સામાન્ય અવરજવર માટે બંધ કરાઈ. સાવલીની શૂટર મયુરી રાઠોડે 62મી ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન, ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે. રાજ્યમાં આજ સુધીનો 24.63% સરેરાશ વરસાદ. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ, કચ્છમાં સૌથી ઓછો વરસાદ. રાજ્યના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 65.71% જળસંગ્રહ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું હેમા દેસાઈએ ગાયેલી મીરાબાઈની રચનાથી.

0: હમણાં જ આપે સોનિક સુથારના કંઠમાં ધ્રુવપટની રચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ, પસાણો. અજાણ્યા એપથી બચો.
1: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: નમસ્તે બેનો. બેનો, સહિયરમાં આપનું સ્વાગત છે. બેનો, કાર્યક્રમની શરૂઆત કરીએ આ ગીતથી.

0: બહેનો, આ ગીત સાંભળીને તમને થશે ગીતા દત્તનો સ્વર છે, પણ ના, આ સ્વર છે અમીરબાઈ કર્ણાટકીનો. અને હવે સાંભળીએ મહિલાઓની સાંપ્રત સમસ્યાઓ, આ વિષય પરનો રાજેશ્વરી દવેનો વાર્તાલાપ.
1: મનુસ્મૃતિમાં જણાવ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એટલે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતા નિવાસ કરે છે. આગળ એમ પણ જણાવ્યું છે, જ્યાં એવું નથી થતું ત્યાં થતા સારા કર્મો પણ નિષ્ફળ રહે છે. એ કેવી નવાઈની વાત કહેવાય કે સ્ત્રીમાં આટલી બધી શક્તિ હોવા છતાં તેને સશક્ત કરવાની અત્યંત જરૂર લાગે છે. અબળાને સબળા બનાવવી જોઈએ એવી જરૂર ઊભી થઈ છે. મહિલાઓને એવી શક્તિ મળવી જોઈએ કે જેથી તે પોતાના જીવન સાથે જોડાયેલા દરેક નિર્ણયો પોતાની જાતે જ છૂટથી લઈ શકે. તેઓ પોતાના સમાજમાં અને પરિવારમાં સુખપૂર્વક જીવી શકે, સારી રીતે રહી શકે. દરેક સ્ત્રી પોતાના વાસ્તવિક અધિકારો મેળવે અને તે માટે સક્ષમ બને, એ જ તો સ્ત્રી સશક્તિકરણ છે. પતિને પરમેશ્વર માનતી સ્ત્રીઓ પર પતિ સ્વયં અને બીજા પુરુષો ત્રાસ ગુજારે છે. આમ કેમ? સ્ત્રીઓ આર્થિક રીતે પગભર નથી, તેઓ એટલી શિક્ષિત નથી. સરકાર બેટી બચાવો બેટી પઢાઓ યોજના ચલાવે છે, પણ તેની અસરકારકતા હજી એટલી વધી નથી. વળી તે માટે બીજા પણ ઘણા કારણો જવાબદાર છે. મહિલાઓની સાંપ્રત સમસ્યાઓ વિશ્વમાં વસતી દરેક મહિલાઓની સમસ્યાઓ છે. આપણે ભારતના સંદર્ભમાં આ વિષયની વાત કરવાના છીએ. ભારતને સ્વતંત્રતા મળ્યા પછી આટલા વર્ષો વીત્યા બાદ પણ મહિલાઓની સમસ્યા હજી ઠેરની ઠેર જ છે. તેમની પરિસ્થિતિમાં ખાસ કોઈ સુધારો થયો નથી. મહિલાઓ માટે હજી પણ પુરુષ પ્રધાન સમાજની માનસિકતા, લાદવામાં આવેલા નિયમો અને રૂઢિરિવાજોના બંધનો એક યા બીજા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે જ છે. ભારતના અનેક સ્થળોએ અગણિત રીત રિવાજો, ખોટી માન્યતાઓ, પરંપરાઓ અને નકારાત્મક વિચારધારાઓએ સમસ્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. એવામાં સ્ત્રીઓ જાતે જ પોતાને પુરુષોથી ઉતરતી કક્ષાની માનવા લાગી છે. મહિલાઓનું માનસિક વલણ પણ એમ જ હોય એમ માનવા તરફી થઈ ગયું છે. તેઓએ પુરુષોનું વર્ચસ્વ સ્વીકારી લીધું છે. આથી પુરુષોના ઉત્પીડનમાં 170% જેટલો વધારો થઈ ગયો છે. સ્ત્રીઓનો જન્મ થાય તે પહેલા જ તેમણે આ લોકશાહી દેશના સમાજની માનસિકતાનો ભોગ બનવું પડે છે. સમાજના પુરુષોની સ્ત્રી ભ્રૂણ હત્યા જેવી નિમ્ન કક્ષાની વિચારસરણીનું ત્રાસદાયક દબાણ આ માટે કારણભૂત છે. અહીં સ્ત્રી પુરુષ એક સમાનની ભાવના કેવળ વાતચીતમાં પ્રભાવ પાડવા માટે જ દર્શાવવામાં આવે છે. ભીતરથી કોઈ પુરુષ બાળકનો પિતા બનવાનો હોય ત્યારે તે છોકરીનો જન્મ થાય એવું હૃદયપૂર્વક ઈચ્છતો નથી હોતો. એ વાતની સાબિતી સ્ત્રીના સગર્ભાવસ્થા દરમિયાન પુરુષના વર્તન અને શબ્દો પરથી જ મળી જતી હોય છે. પહેલા જો સ્ત્રી શિશુ જન્મે તો તેને દૂધ પીતી કરવામાં આવતી હતી. હવે ગર્ભ પરીક્ષણો જેવા નવા સંશોધનો અને એ જ જૂની માનસિકતા, એ જ સમસ્યા ગર્ભપાતનું સ્વરૂપ લઈ આધુનિક સમાજમાં પ્રકટપણે મહિલાઓની વિકટ સમસ્યા બનીને સામે આવી છે. ઈશ્વરની કે ગર્ભસ્થ શિશુની મરજીની વાત ન કરીએ તો પણ પ્રત્યેક સગર્ભા સ્ત્રીની મરજી અને માનસિકતા વિશે કોઈ કાંઈ વિચારતું જ નથી. આ માટે એક જ ઉપાય છે કે પુરુષો પોતાની વિચારધારા બદલે. એ માટે એમને એવું શિક્ષણ આપવું જોઈએ કે દરેક જીવને જીવવાનો એક સમાન અધિકાર છે. સ્ત્રીઓની આ સમસ્યાનો ઉકેલ તેઓને ફક્ત દેવી કે શક્તિ જેવા સન્માનનીય શબ્દોથી વધારવામાં આવે એવી નથી. આપણા સુસંસ્કૃત સમાજમાં સ્ત્રી જ્યારે બાલિકા, કિશોરી કે યુવતી અને સ્ત્રી બને છે ત્યારે પણ તે સમાજના હૃદયહીન અપરાધીઓના અપરાધોનો ભોગ બનવું પડે છે. તે મહિલાઓની એટલી જ વિકટ સાંપ્રત સમસ્યા છે. જે સ્ત્રી દુષ્કર્મનો ભોગ બને છે તેની હાલત કેવી થાય છે તે સભ્ય માનવ જાતને ક્યારે સમજાશે? તેનું દુઃખ, તેની વ્યથા, તેનું વેદક રુદન અરુણ્ય રુદન બનીને રહી જાય છે. સ્ત્રીના હૃદયનું અને તનનું સૌંદર્ય શું ફક્ત અફાટ રુદન કરવા માટે જ છે? માતા, પુત્રી, બહેન, પત્ની, ભાભી, સાળી કે મિત્ર જેવા પવિત્ર સંબંધો શું કેવળ એ સંબંધોને બટ્ટો લગાડવા માટે જ છે? તેને સ્ત્રીઓનું કલંક ગણવામાં આવે છે. પરંતુ સત્ય એ છે કે મહિલાઓના અસ્તિત્વ સામેનો આ સૌથી મોટો અપરાધ છે. શા માટે આવું થાય છે? કોણ જવાબદાર છે મહિલાઓની આવી હાલત માટે? એ માટે પુરુષો અને કથિત આધુનિક પ્રગતિ જ જવાબદાર છે. ઈશ્વરે માનવીને આટલું સમૃદ્ધ તન અને મન આપ્યું છે, તેનો આવો ઘોર દુરુપયોગ અસહ્ય છે. પણ સમાજના સ્ત્રી વર્ગને આજે પણ એ યાતના, એ સમસ્યા સહેવી પડે છે. વિકૃત માનસિકતા ધરાવતા કહેવાતા માનવ પ્રાણીઓ પ્રેમ શબ્દને વગોવી અળખામણો બનાવે છે. તેઓ મહિલાઓ પર એસિડ ફેંકીને હુમલો કરે છે. મહિલાઓ આ સળગતી સમસ્યા પીડાની હટ વટાવી જાય છે. શેનો બદલો લેવા ઈચ્છે છે એક કુત્સિત અપરાધીઓ? આનો ઉપાય એ અપરાધીઓનું માનસિક વલણ બદલાય એવું કંઈક ગંભીરપણે કરવું જ જોઈએ. ખરેખર તો એવી માનસિકતાને વૈચારિક તબક્કે જ ડામી દેવી જોઈએ. આ કામ એટલું સરળ નથી, પણ એ સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી. સજા કે મૃત્યુ પણ એ સમસ્યા અટકાવી શકે તેમ નથી. મહિલાઓની સાંપ્રત સમસ્યા અંગે વિચારીએ ત્યારે દહેજની પ્રથા કોઈ રાક્ષસની જેમ મોં ફાડીને સામે આવે છે. આ સમસ્યા આર્થિક સમસ્યા સાથે સંબંધ ધરાવે છે, પણ તે થોડે ઘણે અંશે માનસિક સમસ્યા પણ છે. પરણવા લાયક પુત્રીના માતા પિતાનું જીવવું દુષ્કર બની જાય એટલી હદે આ ચિંતા તેઓને કોરી ખાતી હોય છે. અને પુત્રી પણ પોતાના માતા પિતાને એવી કફોડી સ્થિતિમાં મુકાઈ ગયેલા જોઈ શકતી નથી. એ માટે તે પોતાને જવાબદાર માની ક્યારેક પોતાનું જીવન પણ ટૂંકાવી નાખે છે. ખરેખર જોઈએ તો દહેજ પુરુષ પક્ષે કાયરતા અને આર્થિક ઉપાર્જન કરવાની અક્ષમતા છે. તેના માતા પિતાએ પણ તેની કેળવણી માટે ઓછી કાળજી લીધી છે તે દર્શાવે છે. અજ્ઞાનતા અને શિક્ષણનો અભાવ અંતરિયાળ આદિવાસી ક્ષેત્રે સ્ત્રીઓને ડાકણ, ભૂત, પ્રેત જેવા વિશેષણો આપીને અપશકુનિયાળ માને છે. સ્ત્રીઓ પર શારીરિક અત્યાચાર, મારવું, મેણા ટોણા મારીને માનસિક ત્રાસ ગુજારવો, સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ જેવા અભદ્ર ઉચ્ચારણો, ડગલે ને પગલે અપમાન, અનાદર સહન કરવા પડે એવી પરિસ્થિતિમાં જીવન જીવવું મહિલાઓ માટે ત્રાસદાયક છે. જે કોઈ સમાજ સુધારક જે આ પરિસ્થિતિને બદલી શકે, આ કાર્ય રાતોરાત થઈ શકે તેવું નથી. એ ખરી વાત છે. તેનો એક જ ઉપાય છે, અજ્ઞાનનો અંધકાર હટાવવો. સ્ત્રી શિક્ષણની ટકાવારી 64.6% છે, જ્યારે પુરુષોમાં શિક્ષણની ટકાવારી 80.9% જેટલી છે. યુનિસેફનો રિપોર્ટ કહે છે કે 15 લાખ કન્યાઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે. આથી તેના શારીરિક અને માનસિક વિકાસમાં અવરોધ આવે છે. આધુનિક જમાનાની નારીઓ પુરુષો સાથે ખભે ખભા મિલાવીને ચાલવાનો પ્રયાસ કરે છે. રસોડાની રાણી હવે વર્કિંગ વુમન બની છે, પરંતુ પુરુષ પ્રધાન માનસિકતા ત્યાં પણ સાંપ્રત સમસ્યાનું રૂપ ધારણ કરે છે. સમાન વેતન નથી મળતું, આવો ભેદભાવ શા માટે? આનું ગળે ઉતરે તેવું કોઈ તાર્કિક કારણ નથી મળતું. સાચું કહીએ તો સ્ત્રીઓ પુરુષો કરતા કાર્યાલયમાં વધારે ક્ષમતાથી કાર્ય કરતી હોય છે. કાર્યાલયમાં બોસ અડપલા અટકચાળા કરતો જાતીય સતામણી સુધીની હદે પહોંચી જાય છે. નોકરી ટકાવી રાખવાની ગરજે તેને બોસનું એવું ત્રાસદાયક વર્તન સહન કરવું પડે છે. એવા લોકોએ કરેલું નિરીક્ષણ કહે છે સ્ત્રીઓ વધારે સહનશીલ હોય છે. શિક્ષિત યુવતી જો માતા પિતા અને સમાજ વિરુદ્ધ જઈને પોતાનો જીવનસાથી પસંદ કરે તો તેવી યુવતી કે તેની સાથેના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. અહીં સમાજની જાતિના ભેદભાવ અથવા સ્ટેટસ કે અમીરી ગરીબી આડે આવે છે. અહીં મહિલાઓની સાંપ્રત સમસ્યા સામાજિક પ્રથા, પરંપરા, મિથ્યાભિમાન જેવા સ્વરૂપે સ્ત્રીઓને સુખે જીવવા નથી દેતી. જે દંભી સમાજ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપે છે, તે જ સમાજમાં દીકરીને સાપનો ભારો સમજવામાં આવે છે, તેને બોજ ગણવામાં આવે છે. એટલે જ કદાચ સામાજિક માનસ પુરુષ પ્રધાન બની ગયું છે. ભારતની ઘણી મહિલાઓમાં કેળવણી અને શિક્ષણનો અભાવ છે. એવી સ્ત્રીઓને અનેક પડકારોનો સામનો કરવો પડે છે, જે ગંભીર સાંપ્રત સમસ્યા છે. સ્ત્રીઓ પણ આખરે મનુષ્ય છે, તેમને પણ સ્વાસ્થ્યની સમસ્યાઓ હોઈ શકે, પરંતુ સ્ત્રીઓને સ્વાસ્થ્ય માટે પણ અપર્યાપ્ત સુવિધાઓ મળે છે અથવા તો ક્યારે બિલકુલ સુવિધા મળતી જ નથી. ભારતમાં સ્ત્રીઓને દેવી તુલ્ય દરજ્જો આપવામાં આવ્યો છે, તેમને પૂજવાનો પ્રચાર કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં પણ કહેવાયું છે, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. પરંતુ દુઃખની વાત એ છે કે સમાજમાં અદ્વિતીય સ્થાન ધરાવતી સ્ત્રીઓને યથોચિત આદર, સન્માન કે સમાન દરજ્જો મળતો નથી. તેઓ પરિવાર અને બાહ્ય સમાજના ખરાબ વર્તનથી પીડાય છે. તેમના અધિકારો વિશે પુરુષોમાં તો ઠીક, પરંતુ ખુદ સ્ત્રીઓમાં પણ જાગૃતિ નથી. ખરેખર તો સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં સ્વતંત્ર નિર્ણય લેવા સમર્થ બનવી જોઈએ. એ જ સ્ત્રીઓનું સશક્તિકરણ છે. આપણે આના માટે શું કરી શકીએ? ભારત સરકાર સ્ત્રી શિક્ષણ માટે સકારાત્મક પગલું ભરે છે. તે સ્ત્રીઓને સમાજમાં સમાન હક અને સમાન તક આપી શકે, સમાજ તેમાં સાચી દિશામાં સહયોગ આપી શકે. આ માટે સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે, પરંતુ તેનો લાભ દરેક સ્ત્રીઓને મળતો થયો નથી. વિદ્યાલય અને મહાવિદ્યાલય સ્તરે અભ્યાસક્રમમાં ભારતની અને વિશ્વની મહાન સ્ત્રીઓના જીવન વિશે પાઠ રાખી શકાય. સ્ત્રીઓ પોતાના વિચારો મુક્તપણે વ્યક્ત કરી શકે તે માટે અવારનવાર વાર્તાલાપોનું આયોજન કરી શકાય. તે માટે તેમને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવે, તેમની સમસ્યાઓને સમજવામાં આવે અને સરકાર તથા સમાજ તેને ઉકેલવામાં સહાયક બની શકે. ગૃહ કાર્ય કરતી ગૃહિણીઓને ઘરના સભ્યો તું કાંઈ કરતી નથી એવું કહીને ઉતારી પાડે છે. તેવું ન કરવું જોઈએ. સ્ત્રીઓના દરેક કાર્યને ઉચિત મહત્વ અપાવવું જોઈએ. અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને વ્યક્તિગત પ્રગતિ માટે ટેકનિકલ જ્ઞાન આપવું જ જોઈએ. સ્ત્રીઓની સલામતી અને સુરક્ષા જળવાય તેની જવાબદારી સરકાર, સમાજ અને સમાજના પુરુષોની છે, જેમાં બેદરકારી સ્ત્રીઓ માટે જોખમી સમસ્યા બની જાય છે. ઉપસંહારમાં એટલું કહી શકાય કે સમાજ તેમને સશક્ત બનાવવામાં સહકાર આપે તો ભારતમાં મહિલાઓને સાંપ્રત સમય અને સમાજમાં યોગ્ય સ્થાન મળી શકે. આપણે ત્યાં સ્ત્રી સશક્તિકરણની બહુ વાતો થાય છે, એ જ બતાવે છે કે સ્ત્રી અશક્ત છે. મહિલાઓની સાંપ્રત સમસ્યાનો ઉદ્ભવ આવી માનસિકતાને લીધે જ થાય છે. એ દૂર કરવા માટે સૌએ સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. સ્ત્રી ભારતીય પરિવારનું અભિન્ન અંગ છે. જો સ્ત્રીઓ સશક્ત હશે તો સમગ્ર દેશ સમર્થ અને શક્તિશાળી બનશે. સશક્ત સ્ત્રી, સશક્ત ભારત, સલામત સ્ત્રી, સુરક્ષિત ભારત, શિક્ષિત સ્ત્રી, શિક્ષિત સમાજ. શિક્ષણ ક્ષેત્રે, નોકરીના સ્થળે, દિવસે અને રાત્રે, મુસાફરી સમયે જો સ્ત્રીઓને નિર્ભયતા, સુરક્ષિતતા, સલામતી અને સામાજિક સ્વતંત્રતા મળે તો સ્ત્રીઓની સમસ્યા ઓછી થઈ જાય કે અથવા તો ન રહે. તો 21મી સદી કોરોનાની નહીં પણ સુખદ સંભાવનાની સદી બની જશે. આમ થશે તો સ્ત્રીઓ અને પુરુષો સાચે સાચ સાથે મળીને સમાન સ્વરે કહી શકશે, મેરા ભારત મહાન. અલબત્ત હવે સ્ત્રીઓ આગળ આવતી થઈ છે, તેઓમાં જાગૃતિ આવી છે, તેઓ સક્રિય થઈ છે. પરંતુ સ્ત્રી જ્યારે તેના પર લાદવામાં આવેલા બંધનો તોડશે ત્યારે વિશ્વની કોઈ શક્તિ તેને રોકી નહીં શકે. આપણે ઈચ્છીએ કે એ સમય બને તેટલો વહેલો આવે. વર્તમાન સમયમાં સ્ત્રીઓએ પરંપરાગત બંધનો તોડવાની શરૂઆત કરી દીધી છે. આ એક સુખદ સંકેત છે. લોકોની વિચારધારા બદલાઈ રહી છે, છતાં આ પ્રયત્નો નિરંતર ચાલુ રાખવા જરૂરી છે. વંદે માતરમ.
0: બેન, હમણાં જ આપે સાંભળ્યો મહિલાઓની સાંપ્રત સમસ્યાઓ, આ વિષય પર રાજેશ્વરી દવેનો વાર્તાલાપ. બહેનો, આપણે ખૂબ બધી રેસિપીઝ આપવાની છે, પણ તે પહેલા એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.
2: પ્રીત

0: આવો તો એ સારું, ન આવો તો એ સારું, તમારું સ્મરણ છે તમારાથી ન્યારું. બહેનો, આ ગીત મારું વન ઓફ ધ ફેવરિટ છે. અને હવે કિચનમાં જઈએ. બહેનો, હું આપી રહી છું વેજીટેબલ ચીઝ રાગીના ઢોસાની રેસીપી. ઢોસાના ખીરું બનાવવા માટે જોઈશે 5 થી 6 કલાક પલાળેલી રાગી, 2 ટેબલસ્પૂન લાંબા સમારેલા શિમલા મરચા, 2 ટેબલસ્પૂન લાંબા સમારેલા કાંદા અને ગાજર, અને 1 કપ ખમણેલું ચીઝ. હવે બનાવવાની રીત. 1 કઢાઈમાં થોડું તેલ નાખી શિમલા મરચા, કાંદા અને ગાજરને 5 થી 7 મિનિટ સાંતળો, પછી તેને 1 બાજુએ રાખી દો. હવે કઢાઈમાં ઢોસાનું ખીરું પાથરીને તેમાં આ સ્ટફિંગને રાખી 3 થી 4 મિનિટ માટે કડક થવા દો. ત્યારબાદ તેની ઉપર ચીઝ નાખો અને રોલ કરીને લાલ તેમજ લીલી ચટણી સાથે પીરસો. બહેનો, આ ઢોસા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ છે. બહેનો, ક્યારે સુરતી લોચો ખાધો છે? ગરમા ગરમ જો સુરતી લોચો ખાઈએ ને તો આ ચોમાસાની ઋતુમાં મજા જ પડી જાય. તો ચાલો બનાવીએ. આ માટે જોઈશે 1 વાટકી ચણાની દાળ, 1 ચમચો ચણાનો લોટ, 1 ચમચી ક્રશ કરેલું લીલું મરચું, 5 ચમચી હળદર, 5 ચમચી ખાવાનો સોડા, 1 ડુંગળી ઝીણી સમારેલી, 2 થી 3 ચમચા માખણ, સ્વાદ અનુસાર મીઠું, પાણી જરૂર મુજબ, સંચળ જીરુનો પાવડર, મરી સ્વાદ અનુસાર, 2 ચમચા ઝીણી સેવ, બારીક સમારેલી કોથમીર. હવે બનાવવાની રીત. સૌપ્રથમ 1 વાટકી ચણાની દાળ 4 કલાક પલાળો. હવે તેમાં 1 ચમચી ચણાનો લોટ અને મીઠું નાખીને વાટી લો. તેમાં થોડોક સોડા બાયકાર્બ અને હળદર નાખીને 1/2 કલાક રહેવા દો. હવે આ ખીરાને ભજીયાના લોટ જેવું ઢીલું કરો, તેમાં લીલું મરચું અને હળદર નાખો. હવે ઢોકળાના કુકરમાં પાણી નાખીને કુકરની ડીશ પર તેલ ચોપડો અને તે ગરમ થાય એટલે તેની અંદર આ મિશ્રણ નાખી દો. હવે 10-1 મિનિટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જોઈ લો, જો ચોંટતું હોય તો તેને વધુ બફા દો. હવે તૈયાર થયેલો લોચો ડીશમાં પરોસો. હવે તેની ઉપર 2 થી 3 ચમચા પ્રવાહી માખણ નાખો, તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. 1 વાટકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેને લોચા ઉપર ભભરાવો. 1 ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, કોથમીર, પાલક, ખાંડ અને મીઠું, આટલી ચીજો મિક્સરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. લોચા સાથે આ ગ્રીન ચટણીને પીરસો. ચોમાસાની ઋતુમાં આ સુરતી લોચો ખાવાની તો મજા જ પડી જશે. બહેનો, ચોમાસામાં શાક તો બહુ ઓછા મળે અને મળે તો તે હાઇજીનિક ન હોય. તો ચાલો હું આપી રહી છું દાળના સૂકા કોફતાની રેસીપી. આ માટે જોઈશે 1 કપ ધોયેલી મસૂરની દાળ, 1 ઇંચ ટુકડો આદુ, 2 લીલા મરચા, 1/2 ચમચી જીરું, ચપટી હિંગ, 1/2 નાની ચમચી હળદર, 1 મોટી ચમચી કોથમીર સમારેલી અને મીઠું સ્વાદ અનુસાર. હવે મસાલા માટે મીડિયમ આકારની 1 ડુંગળીની પેસ્ટ, 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ, 1/2 કપ ડુંગળી સમારેલી, 1/2 ચમચી હળદર, 2 નાની ચમચી ધાણા પાવડર, 5 ચમચી લાલ મરચું, 1/2 ચમચી ગરમ મસાલો, 2 નાની ચમચી તેલ અને 1 મોટી ચમચી સમારેલી કોથમીર. હવે રીત. દાળને 4 કલાક પાણીમાં પલાળી રાખો. પાણી અલગ કરીને આદુ અને મરચાની સાથે મિક્સરમાં પેસ્ટ બનાવો. આ મિશ્રણમાં 1 કપ પાણી નાખીને મિક્સ કરો. 1 નોનસ્ટિક પેનમાં જીરું શેકો, હિંગ પાવડર, હળદર પાવડર અને મીઠું નાખીને 5 સેકન્ડ સુધી પકાવો. તેમાં દાળવાળું મિશ્રણ નાખીને મીડિયમ ગેસ પર પકાવો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ને ત્યારે ગેસ બંધ કરો. મિશ્રણ થોડું ઠંડુ થાય તો તેની નાની નાની ગોળી બનાવી લો. ફરી 1 નોનસ્ટિક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો. પેનની ચારેય બાજુ એને ફેલાવી દો. તેમાં આ ગોળીઓ નાખીને શેકી લો. બાકીનું તેલ ગરમ કરો. તેમાં પહેલા ડુંગળી ફ્રાય કરો. ડુંગળી અને આદુ લસણની પેસ્ટ અને આખા મસાલા પણ નાખી દો. આ સાથે 1/2 કપ પાણી પણ નાખો. હવે ગેસ ધીરો રાખજો. જ્યારે મસાલા ચડી જાય ને ત્યારે તેમાં દાળની ગોળીઓ નાખો. ફરી 1/2 કપ પાણી રેડો. થોડી વાર સુધી તેને ઢાંકી રાખો. મસાલો ગોળીઓની અંદર બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસ બંધ કરીને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો. લો, તૈયાર છે દાળના સૂકા કોફતા. અને બહેનો, હવે આપી રહી છું જુવારના મુઠિયાની રેસીપી. આ માટે જોઈશે 1/4 કપ જુવારનો લોટ, 1/2 કપ બારીક સોજી, 1/2 કપ દહીં, 2 નાની ચમચી આદુ અને લીલા મરચાની પેસ્ટ, 2 નાની ચમચી સમારેલી કોથમીર, 2 નાની ચમચી ધાણા અને જીરું પાવડર, 1/2 નાની ચમચી લાલ મરચું પાવડર, 2 નાની ચમચી દળેલી ખાંડ, 1 નાની ચમચી હળદર પાવડર, 1/2 કપ સમારેલી કોબીજ, 2 નાની ચમચી રિફાઇન્ડ ઓઇલ, 1/2 નાની ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ અને મીઠું સ્વાદ અનુસાર. વઘાર માટે જોઈશે 1 નાની ચમચી તેલ, 1 નાની ચમચી રાઈ, એક નાની ચમચી તલ, 10 થી 12 મીઠા લીમડાના પાન, 1/2 ચમચી હિંગ અને ચાટ મસાલો સ્વાદ અનુસાર. હવે રીત, જુવારના લોટમાં સોજી, દહીં અને બાકીની સામગ્રી મિક્સ કરો. મિશ્રણ ન તો કડક હોવું જોઈએ અને ના ખૂબ ઢીલું. જો કડક હોય તો થોડું પાણી રેડી શકો છો. ત્યારબાદ તેના લાંબા લાંબા રોલ બનાવો. પહેલાંથી જ ગરમ સ્ટીમરમાં જાળી ઉપર રોલ મૂકીને લગભગ 15 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો. ઠંડા પડે એટલે નાના નાના ટુકડામાં કાપો. હવે નોનસ્ટિક કઢાઈમાં તેલ ગરમ કરીને વઘાર કરો અને તેની અંદર આ મૂઠિયા નાખી દો. ધીમી આંચ પર ઉલટા સીધા કરીને 3 થી 4 મિનિટ ફ્રાય કરો. પછી લીલી ચટણી સાથે સર્વ કરો. અને બહેનો, અંતમાં સ્વીટ તો હોય જ, તો ચાલો આપી રહી છું કર્ણાટકની સુપ્રસિદ્ધ મીઠાઈ રવા કેસરીની રેસીપી. આ માટે જોઈશે 100 ગ્રામ રવો, 1 ટેબલસ્પૂન કાજુ, ચપટી કેસર, 2 નંગ લવિંગ, 2 કપ સાકર, 2 ટેબલસ્પૂન ઘી, 1 ટેબલસ્પૂન કિશમિશ, 2 મિલીલીટર અનાનસનો રસ, 2 ટેબલસ્પૂન સમારેલું અનાનસ અને 3 ટુકડા ઇલચી. હવે બનાવવાની રીત, એક પેનમાં ઘી નાખીને તેને 5 થી 7 મિનિટ માટે ગરમ કરી તેની અંદર કાજુ લવિંગ નાખીને 2 મિનિટ માટે સાતળો. હવે તેમાં રવો નાખીને ફરીથી 3 થી 4 મિનિટ માટે શેકી લો. ત્યાર પછી તેની અંદર પાણી, સાકર, કેસર અને અનાનસના ટુકડા નાખીને સારી રીતે મિક્સ કરીને તેને હલાવો અને છેલ્લે ઇલચીનો ભૂકો અને કિશમિશ નાખી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો. તો બહેનો, ગીતો સાંભળ્યા, વાર્તાલાપ સાંભળ્યો, રેસીપીઝ પણ સાંભળી અને હવે ટાટા બાય બાય કહેવાનો સમય થઈ ગયો છે. તો આવજો બહેનો.
1: આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સૈયર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

વિવાદિસીએ ગયેલી ગોવિંદ દરજીની રચના આપે સાંભળી અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ન્યૂઝીલેન્ડ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવા સંકલ્પબદ્ધ. પ્રધાનમંત્રી મોદીએ ન્યૂઝીલેન્ડની તેમની મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવી. વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય કાફલામાં આઈએનએસ મહેન્દ્રગીરીને સામેલ કરતા સંરક્ષણમંત્રી રાજનાથસિંહ. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે. ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઈરાન પર વધુ પ્રતિબંધો લાદ્યા. અને સાઉધમ્પટનમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી T20 ક્રિકેટ મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સાને દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવાનો નિર્ણય લીધો છે. સચિવ રુદ્રેન્દ્ર ટંડેલે ઓકલેન્ડમાં પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડ મુલાકાત અંગેની પત્રકાર પરિષદને સંબોધતા આ વાત

0: રીતે સહયોગને ગાઢ બનાવવા માટે નવા માર્ગો શોધવાનો છે.
1: डिसीशन टू एलिवेट
2: दोनों देशों के संबंधों को रणनीतिक साझेदारी के स्तर तक ले जाने का निर्णय ये दर्शाता है कि हम अपने रिश्तों के सभी क्षेत्रों में संबंध मजबूत कर रहे हैं, विशेष रूप से रक्षा तथा सुरक्षा के क्षेत्र में और राजनीतिक स्तर पर.
0: આ અંગાઉ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ન્યૂઝીલેન્ડની તેમની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે અને બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ગતિ આપશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
3: लोकतांत्रिक मूल्यों में दृढ़ विश्वास हमें नेचुरल पार्टनर बनाता है, मेड फॉर ईच अदर जैसा है ये. और दूसरी प्रकार से दो मैरिटाइम देश के रूप में हमारा करीबी सहयोग इंडो पैसिफिक को एक नई ताकत देता है और शांति के हमारे जो लक्ष्य हैं उसको अचीव करने में हमारे संबंध एक नई ऊर्जा भर सकते हैं.
0: બંને દેશો વચ્ચે અસ્તિત્વમાં રહેલા મજબૂત લોકોથી લોકોના સંબંધોના પ્રતિબિંબમાં શ્રી મોદી આજે ભારતીય ડાયસ્પોરાના એક વિશાળ સભાને સંબોધિત કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારત પરંપરાગત સંરક્ષણ ક્ષમતાઓ અને અદ્યતન તકનીકો બંનેને મજબૂત બનાવીને એક સક્ષમ, આત્મનિર્ભર અને ભવિષ્ય માટે સજ્જ સંરક્ષણ દળનું નિર્માણ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભવિષ્યના યુદ્ધોમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અને અન્ય ઉભરતી તકનીકોનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ તે આખરે રાષ્ટ્રીય સંકલ્પ, બહાદુર સૈનિકો અને સક્ષમ લશ્કરી શક્તિ દ્વારા જીતાશે. શ્રી સિંહે આજે વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય કાફલામાં 6ઠા પ્રોજેક્ટ 17A સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ IS મહેન્દ્રગીરીના કમિશનિંગ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કમિશનિંગ ભારતની દરિયાઈ શક્તિ અને સ્વદેશી સંરક્ષણ ક્ષમતાને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. તેમણે કહ્યું કે યુદ્ધ જહાજ હવામાં, સમુદ્રની સપાટી પર અને સમુદ્રની નીચે જોખમોનો સામનો કરવામાં સક્ષમ છે અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતની દરિયાઈ સુરક્ષા અને કાર્યકારી પહોંચને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે.
4: INS મહેન્દ્રગીરી में मल्टी फंक्शन राडार के साथ लॉन्ग रेंज सरफेस टू एयर मिसाइल्स का कॉम्बिनेशन है जो आकाश से आने वाले किसी भी खतरे को दूर से ही पहचान कर नष्ट कर सकते हैं. और इसमें इंडिजिनस रॉकेट लॉन्चर है, टॉरपीडो लॉन्चर्स है, एक इंटीग्रेटेड एंटी सबमरीन डिफेंस सिस्टम है, इलेक्ट्रॉनिक वारफेयर सूट है और क्लोज इन वेपन सिस्टम भी है. ये तमाम चीजें INS महेंद्रगिरी को महेंद्रगिरी पर्वत के समान ही अभेद और मजबूत बनाती हैं.
0: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે મહારાષ્ટ્રના નાગપુરમાં બ્રિક્સ દેશોના પરિવહન મંત્રીઓની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી. શ્રી ગડકરીએ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં વૈકલ્પિક બાયોફ્યુઅલ અને પ્રદૂષણમુક્ત ટેકનોલોજી દ્વારા રોડ, રેલ, ઉડ્ડયન અને જળ પરિવહનને કાર્બન તટસ્થ બનાવવાના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પરિવહન ક્ષેત્રને વધુ મજબૂત, ટકાઉ અને વધુ સારી રીતે જોડાયેલ બનાવવા માટે બ્રિક્સ દેશો વચ્ચે નવીનતમ તકનીકો અને નવીનતાઓનું આદાન પ્રદાન કરાયું હતું. બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, ઇથોપિયા અને સંયુક્ત આરબ અમીરાતના પરિવહન મંત્રીઓએ બેઠકમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. ભારતના બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ બે દિવસીય બેઠક આજે નાગપુરમાં શરૂ થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે સાંજે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ આવતીકાલે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેરસભાને સંબોધશે. શ્રી શાહ થલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVPના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત શ્રી શાહ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત

સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. સોમવારે 13 તારીખે શ્રી શાહ ગાંધીનગરમાં NFSU પરિસરમાં 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠક અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા તથા શિખર સંમેલનના ઉદઘાટન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે તેઓ દહેગામમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવનિર્મિત અતિથિગૃહ ખાતે શ્રી શાહ વિવિધ બેઠક પણ યોજશે. આજે વિશ્વ વસ્તી દિવસ છે. દર વર્ષે 11 જુલાઈના રોજ વસ્તી વૃદ્ધિ સાથે સંકળાયેલ પડકારો અને તકો પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ વસ્તી સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને ટકાઉ વિકાસ તરફના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષે વિશ્વ વસ્તી દિવસની વિષયવસ્તુ યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓને સાકાર કરવી આજે અને ભવિષ્ય માટે રહેલો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઈરાન પર પ્રતિબંધોનો એક નવો રાઉન્ડ લાદ્યો છે, જેમાં ઈરાની લક્ષ્યો પર યુએસ હુમલાઓ અને તહેરાનને તેલ વેચવાની મંજૂરીમાંથી મુક્તિ પાછી ખેંચવાનો સમાવેશ થાય છે. અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે પ્રતિબંધો દુબઈમાં રહેતા ઈરાની નાણાકીય સુવિધા આપનાર અલી અન્સારી પર લક્ષ્યાંક છે, જે ઈરાનના શાસક વર્ગને આર્થિક લાભ પહોંચાડતી સંપત્તિના વિશાળ વૈશ્વિક નેટવર્કનું નિરીક્ષણ કરે છે. ટ્રેઝરી ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ જેનું કહેવું છે કે તેઓ પ્રતિબંધિત ઈરાની બેન્કો વતી વાર્ષિક અબજો ડોલરનું પરિવહન કરે છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે સાઉથહેમ્પટન ખાતે 5 મેચની શ્રેણીની અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. શ્રેણીમાં 3-0થી પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ભારત 3-0થી આ શ્રેણી ગુમાવી ચૂક્યું છે. ફિફા વિશ્વકપની ક્વાર્ટર ફાઇનલમાં આજે નોર્વેનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના અને સ્વિટ્ઝરલેન્ડ એકબીજા સામે ટકરાશે. સ્પેન અને ફ્રાન્સ પહેલાથી જ સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ન્યૂઝીલેન્ડ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવા સંકલ્પબદ્ધ. પ્રધાનમંત્રી મોદીએ ન્યૂઝીલેન્ડની તેમની મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવી. વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય કાફલામાં INS મહેન્દ્રગીરીને સામેલ કરતા સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે, અને ટ્રમ્પ વહીવટીતંત્રે આજે ઈરાન પર વધુ પ્રતિબંધો લાદ્યા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયજા વાંચે છે. સુરતમાં વરસાદના કારણે સર્જાયેલી ખાડી પૂરની સ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચસ્તરની બેઠક યોજાઈ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુ દેસાઈ, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્યો સહિત અન્ય પદાધિકારીઓ સાથે આ બેઠકમાં ગત બે દિવસમાં થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. આ અંગે શ્રી સંઘવીએ કહ્યું હતું કે વરસાદથી અસરગ્રસ્ત તમામ લોકોને સહાય પહોંચાડાશે.
1: કોઈ ભી સોસાયટી જ્યાં પાણી ભરાયા હોય એ બધી જ સોસાયટીઓમાં બધા જ પરિવારજનો સુધી આ કેસડોલને ઘરવકરી પહોંચાડવામાં આવશે. થઈ શકે છે કોઈક જગ્યા પર જ્યાં સર્વે પહેલા થયું હોય ત્યાં પહેલા પહોંચ્યું હોય. કોઈએ બી આમાં ચિંતા કરવાની જરૂર નથી. તમામ એરિયાના નોડલ ઓફિસરો નક્કી કરવામાં આવ્યા છે, ઉચ્ચ અધિકારીઓ એનો રિવ્યુ લઈ રહ્યા છે અને 9800 નું તો જે આવ્યું છે સર્વે કાલ સાંજે એ તો આપવાના જ. પણ એ 15000 થાય, 20000 થાય, 12000 થાય, કોઈ બી વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે સાંજે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ આવતીકાલે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેરસભા સંબોધશે. શ્રી શાહ થલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં વિવિધ સ્થળ પર વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVPના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શ્રી શાહ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલું સુખ તે જાતે નર્યા કહેવતને જીવનમાં અનુસરવા લોકોને અપીલ કરી. બનાસકાંઠામાં વડગામ તાલુકાના તેનીવાડા ખાતે મેડીવંતા હોસ્પિટલ કોલેજ અને હોસ્પિટલ હેલ્થ કેર પરિસરના ભૂમિપૂજન કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે કહ્યું હતું કે આસપાસના ગામની સાથે અન્ય રાજ્યને પણ આ પરિસરનો લાભ થશે, તેમજ આ હોસ્પિટલ માનવ સેવાનું ઉત્તમ કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. રાજ્યમાં દર વર્ષે 7000 જેટલા તબીબ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું.
2: મેં હમણાં પૂછ્યું તો મેં કહ્યું કેટલા પૈસાનું આયોજન કર્યું છે અહીંયા રોકાણ થવાનું છે તમારું, તો કે લગભગ 450 કરોડ રૂપિયા આ કેમ્પસ

0: ની અંદર એ વાપરશે તારે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અહીંયા ઉભી થશે. મેડિકલ કોલેજ 250 વિદ્યાર્થીઓ અહીંયા ભણી શકે એવી મેડિકલ કોલેજ ઉભી થવાની છે. અને વડાપ્રધાનશ્રીએ હર હંમેશ નાના માણસ માટે પણ એની હેલ્થ સારી રહે એના માટે તમે જુઓ તો ઘણા બધા ફેરફાર કર્યા છે કે જેની અંદર હેલ્થ આવે જ છે.
1: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે સરસપુરમાં ભગવાન જગન્નાથજીના પ્રાચીન જૂના મોસાળ તરીકે ઓળખાતા ભલા ભગતની જગ્યાએ આવેલા રણછોડજી મંદિરે ઐતિહાસિક મામેરાની પરંપરાનું આયોજન કરાયું. શુભ દેવશયની 11મા પાવન અવસરે આજે ભગવાન જગન્નાથજીના લાખેણા મામેરાના ભવ્ય દર્શન યોજાયા. 7 વર્ષ બાદ આ વખતે દવે પરિવાર દ્વારા ભગવાનનું મામેરું કરવામાં આવી રહ્યું છે. ભગવાનને મથુરા વૃંદાવનના કારીગરો દ્વારા તૈયાર કરાયેલો વિશેષ મુગટ, સુંદર કલાત્મક વાઘા અને આભૂષણ અર્પણ કરાયા છે. જ્યારે આ વખતે ભગવાનને રજવાડી મોરપીંછવાળી પાઘ પણ અર્પણ કરાશે. તો ભગવાનના બહેન સુભદ્રાજીને રાણી રંગના વાઘા સાથે પાર્વતી શૃંગાર નથ સોના ચાંદીના આભૂષણ અર્પણ કરાયા. અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નિમિત્તે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. રથયાત્રાના સમગ્ર માર્ગ પર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને રથયાત્રા નિર્વિઘ્ને તથા સુગમતાથી પૂર્ણ થાય તે માટે આયોજન કરાયું હોવાનું જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું.
2: અમે જયારે મંદિરથી જગન્નાથજી મંદિર જમાલપુરથી નીકળીને આજે ભગવાનના મોસાળ રણછોડજી મંદિરમાં પહોંચ્યા છીએ, ત્યાં સુધી મને એક પણ કોઈ પણ જગ્યાએ વસ્તુ દેખાઈ નથી જેને પોઈન્ટ આઉટ કરી શકાય. આ વખતે એડવાન્સમાં પહેલાથી જ તમામ કામ પૂર્ણ કરવામાં આવેલ છે અને એનો મને બહુ હર્ષ છે કે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે.
1: મહેસાણામાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા આગામી 16 તારીખે યોજાનારી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહેસાણાના અવસર પાર્ટી પ્લોટથી બપોરે 2:30 વાગે શરૂ થનારી રથયાત્રા મોઢેરા ચોકડી, બીકે સિનેમા સહિતના માર્ગ પરથી પસાર થઈ ઉમંગ પાર્ટી પ્લોટ ખાતે સંપન્ન થશે. રથની સાથે વિવિધ ઝાંખીઓ પ્રદર્શિત કરાશે, જ્યારે ભક્તોને 2000 કિલો બુંદીનો અને 2000 કિલો ખીચડીના પ્રસાદનું વિતરણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખિકા લોપા દરબાર. સ્વચ્છ શહેર સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સિદ્ધિ મેળવ્યા બાદ હવે ગંદા પાણીના શુદ્ધિકરણમાં પણ દેશભરમાં શ્રેષ્ઠ કામગીરી સાથે સુરત મહાનગરપાલિકાની સિદ્ધિઓમાં એક નવું સોપાન ઉમેરાયું છે. સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગે ભારત સરકારના અમૃત 2.0 અંતર્ગત જલહી અમૃત અભિયાનના ત્રીજા તબક્કાના મૂલ્યાંકનમાં મહાનગરપાલિકાના 17 ગંદા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ્સ STPSએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કામગીરી જાળવી રાખતા ફરીથી રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અગાઉના ફેઝ 1 અને 2ના મૂલ્યાંકનમાં સુરત મહાનગરપાલિકાના 20 પૈકી 19 STPSને 5 સ્ટાર અને 1 STPને 4 સ્ટાર ક્લીન વોટર ક્રેડિટ રેટિંગ પ્રાપ્ત થયું હતું. આ ઉત્કૃષ્ટ કામગીરીના આધારે સુરત મહાનગરપાલિકાને ઇન્સેન્ટિવ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. પરિણામે ગુજરાતને ફળવાયેલી 114.63 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમમાંથી સુરત મનપાના STPને 73.33 કરોડ રૂપિયાની રકમ ફાળવાઈ હતી અને હવે તાજેતરમાં કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર MOHUA મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ત્રીજા તબક્કાના પરિણામોમાં સુરતના 17 STPSને પોતાની ઉચ્ચ રેટિંગ જાળવી રાખતા બીજા હપ્તાના પ્રોત્સાહન માટે યોગ્યતા પ્રાપ્ત કરી છે. પરિણામે ગુજરાતને ફળવાયેલા 32.53 કરોડ રૂપિયાના પ્રોત્સાહનમાંથી 27.23

0: કરોડ રૂપિયાની રકમ સુરત મહાનગરપાલિકાના ફાળે આવી છે અને આ સાથે જ સુરત મનપાને કુલ 100.55 કરોડ રૂપિયાની રકમ પ્રોત્સાહન પુરસ્કાર તરીકે પ્રાપ્ત થઈ છે. સુરત મહાનગરપાલિકા હાલમાં તેના 20 એસટીપીએસ દ્વારા દરરોજ સરેરાશ 1320 એમએલડી ગંદા પાણીનું શુદ્ધિકરણ કરે છે, સાથે જ ટર્શરી ટ્રીટમેન્ટ દ્વારા ઉદ્યોગોને શુદ્ધ કરેલું પાણી પૂરું પાડવાની વ્યવસ્થામાં સુરત દેશભરમાં અગ્રેસર છે. રાજ્યભરમાં તાજેતરમાં યોજાયેલ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બારડોલી વિધાનસભામાં સમાવિષ્ટ માંગરોલિયા આકોટી રાયમમાં આવેલી ધ વરાડ સાર્વજનિક હાઈસ્કૂલ આદર્શ મિશ્ર શાળા વરાડમાં આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે નામાંકન કરાવી શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવનો ઉદ્દેશ દરેક બાળક નિયમિત રીતે શાળાએ આવે, અભ્યાસ પ્રત્યે રસ કેળવે અને પોતાના સપનાઓને સાકાર કરવા માટે પ્રોત્સાહન મેળવે તેવો છે. આ ઉમદા પહેલના પરિણામે રાજ્યમાં બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત બેસ્તાન ડિંડોલી ખાતે મેયર માયાબેન માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ વૃક્ષારોપણ મહાઅભિયાનની સ્મરણ તકતીનું વિધિવત અનાવરણ કરી આ આધુનિક ઓક્સિજન પાર્ક જનતાને સમર્પિત કર્યો હતો. આજના ડિજિટલ યુગમાં જ્યાં સોશિયલ મીડિયાનો પ્રભાવ સતત વધી રહ્યો છે, ત્યાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત રાખવાને બદલે જવાબદાર ડિજિટલ નાગરિક તરીકે ઘડવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ દિશામાં સુરત પ્રાથમિક ઉત્તરાખંડ ફોટોગ્રાફર અને ન્યૂઝ એન્કર બની પોતાની શાળાની શૈક્ષણિક સાંસ્કૃતિક અને રમતગમત સહિતની તમામ પ્રવૃત્તિઓનું કવરેજ કરે છે. હમણાં જ આપ સુરત જિલ્લાનો જિલ્લા સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા. લેખિકા લોપા દરબાર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું. સુદેશ ભોંસલે અને સાધના સરગમે ગાયેલી કમલેશ સોનાવાલાની રચનાથી

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ બીટલ્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: capsized near Vietnam's Phu Quoc Island today. According to local media reports, 15 people are feared dead, while 21 people were rescued. The boat carrying 32 Indian tourists and 4 crew members overturned about 400 meters off Hon Mae Rut Mui Island, triggering a rescue operation. The Indian Embassy in Hanoi today said the exact details of the incident are being ascertained as search and rescue operations by local authorities are ongoing. India will face England in the fifth and final T20 international of the series today at the Utilita Bowl in Southampton. The match is scheduled to begin at 7 p.m. Indian Standard Time. The Indian women's compound team of Jyoti Surekha Vennam, Prithika Pradeep and Chikita Taniparthi clinched the silver medal at the Archery World Cup Stage 4 in Madrid, Spain today. And with that, we end this news bulletin.
1: आकाशवाणी भूज प्रस्तुत छे मुख्य समाचार। प्रधानमंत्री नरेंद्र मोदी अने न्यूजीलैंडना पीएम क्रिस्टोफर लक्स ने द्विपक्षीय संबंधों ने व्यूहात्मक भागीदारी सुधी लई जवानो निर्णय लीधो। प्रधानमंत्री मोदीए न्यूजीलैंडनी तेमनी मुलाकात ने द्विपक्षीय संबंधों में एक ऐतिहासिक सीमाचिन्ह रूप गणावी। विशाखापट्टनम खाते पूर्वीय काफलामां आईएनएस महेन्द्रगिरीने सामिल करता संरक्षण मंत्री राजनाथ सिंह, वृक्षारोपण सहितना कार्यक्रमोमां भाग लेवा केन्द्रीय गृहमंत्री अमित शाह आजथी गुजरातना 3 दिवसना प्रवासे। केन्द्रीय मार्ग परिवहन अने धोरीमार्ग मंत्री नितिन गडकरीए आजे महाराष्ट्रना नागपुरमां ब्रिक्स देशोना परिवहन मंत्रीओनी त्रीजी बैठकनी अध्यक्षता करी। આજે વિશ્વ વસ્તી દિવસ છે। દર વર્ષે 11 જુલાઈના રોજ વસ્તી વૃદ્ધિ સાથે સંકળાયેલા પડકારો અને તકો પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે। નાઇજીરિયામાં સુરક્ષા એજન્સીઓએ લગભગ 2 મહિના પહેલા અપહરણ કરાયેલા શિક્ષકો અને શાળાના બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા। વેનેઝુએલામાં ગયા મહિને આવેલા 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 4000ને પાર। ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાનના તેલ વેચાણની મુક્તિ પાછી ખેંચી અલી અન્સારીના અબજો ડોલરના વૈશ્વિક આર્થિક નેટવર્ક પર નવા પ્રતિબંધો લાદ્યા। સુરતમાં વરસાદના કારણે સર્જાયેલી ખાડીપુરની સ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચસ્તરની બેઠક યોજાઈ। સરસપુરમાં ભગવાન જગન્નાથજીના પ્રાચીન જૂના મોસાળ તરીકે ઓળખાતા ભલા ભગતની જગ્યાએ આવેલા રણછોડજી મંદિરે ઐતિહાસિક મામેરાની પરંપરાનું આયોજન કરાયું। કચ્છ જિલ્લા પેન્શનર્સ એસોસિએશન દ્વારા સામાન્ય સભા તથા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો। હવે પછીના મુખ્ય સમાચાર 7:05 મિનિટે।

0: मार दिया।
1: नहीं, ऐसा ऐसा ऐसा ऐसा नहीं।

અબ્દુલ્લા ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા મોહમ્મદ રફીના સ્વરમાં. હવે સાંભળીએ આશા ભોસલે અને અમિતાભ બચ્ચન, સાથે છે શરદ કુમાર. ફિલ્મનું નામ ધ ગ્રેટ ગેમ્બલર.

શક્તિ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. લોકગીતો સાંભળીશું વર્ષા વણઝારાના સ્વરમાં, ત્યારબાદ સાંભળીશું નટુભાઈ પટેલના સ્વરમાં કરિયાવર લોકવાર્તા.

रण जितण, कंकण बंधण, पुत्र वधायु साव, आ त्रणे टाणा अरखना एमां कोण रंक अने कोण राव। युद्धमां जीत थाय जेटलो आनंद राजाने होय એટલો એની સામાન્ય પ્રજાને હોય। દીકરાનો કે દીકરીનો જન્મ થાય પછી મહેલમાં જન્મે કે ઝૂંપડામાં જન્મે બંને માવતરનો આનંદ હરખો હોય। દીકરાનો કે દીકરીનો લગ્નનો પ્રસંગ હોય પછી અમીરની દીકરી હોય કે ગરીબની દીકરી બંને માવતરનો આનંદ હરખો હોય। પણ જ્યાં દીકરીની વાત આવે યા બાપ ગાંગો થઈ જાય કે મારી દીકરીને મારે શું દેવું, કેટલો કર્યાવર કરવો, શું કરું તો મારી દીકરી સુખી થાય, શું કરું તો મારી દીકરી રાજી થાય, આવો મનમાં બાપને થડાક ઉથડાક થતો કે મારી દીકરીને મારે દેવું શું। અને દીકરી તો સાહેબ એવું અદ્ભુત પાત્ર છે જગતમાં, કદાચ બાપ ગમે એટલું દે તોય દીકરી કોઈ દિવસ એમ ન કે બાપુ મને આ જોઈ છે, એમ કે બાપુ હવે રહેવા દો, હવે બહુ થઈ ગયું, હવે મારે કાંઈ જાજી જરૂર નથી। છતાંય બાપ કે ના બેટા લઈ જા તું સુખી થા, અને કદાચ હું છઉં ના હોય તે દીએ તને કોઈ તકલીફ ન પડે, એમ કરીને બાપ દીકરીને દીધે રાખે કે લઈ જા મારા બાપ લઈ જા તારું સુખી ભરે ભાદર્યું થાય એમ કરે। એવો જ પ્રસંગ આજ ચોપરડા ગામના રાજગઢમાં ઈરબાઈ નામની દીકરી છે। મા નાનપણમાં ગુજરી ગઈ છે, દીકરી નાની હતી ને માં મોટા ગામત્રે હાલી નીકળી છે, બાપે દીકરીને ઉછેરીને મોટી કરી। સાહેબ ઈ બાપને કેટલી કષ્ટી પડે, કાંઈ નહીં, અને એક જ દીકરીને પોતાના ખેતરના આ તે બધાય કામ કરવાના અને દીકરીને ઉછેરવી એટલે કાંઈ સહેલી વાત નથી। બાપે દીકરીને 18 થી 20 વર્ષની કરી પ્રણાવી છે અને આજ આણું તેડવા આવવાનું છે। ત્યારે બાપ દીકરીને કહેતો હોય કે બેટા આ ચંદરવા ને ચાખડા ને જે છે ને બધું તું ઉતારી લે બાપ, ઘરમાંથી બધું વાળી લે, બધાય ગાડા તું ભરી લે, મારે હવે કાંઈ કામનું નથી। અરે પણ બાપુ દિવાળો અળવી હારી ન લાગે, અરે બેટા શું શોભિત ને શું હવરી ને શું અળવી, તું તાર તાર બધું લઈ જા, મારે કાંઈ નથી જોતું। કારણ કદાચ જો એ વસ્તુ જો ચાંદરવા ને ચાખડા હશે તો મને મારી મરનારી તારી મા યાદ આવશે અને હું દુઃખી થઈ જઈશ, બેટા તું તારું બધું લઈ જા। દીકરી બધું ઉતારીને ભેળું કરવા માંડી। બરોબર આ સમય થવા માંડ્યો, આખા કુટુંબની બાયુ ગીતો ગાય છે દીકરીને વળાવવાના, અને દીકરી ધીરે ધીરે જ્યાં તૈયાર થવા માંડી, સાહેબ સોળે શણગાર સજ્યા છે, ઘરેણા માથે ચુંદડી નાખી છે, અને વેલડામાં જે આ દીકરી બેઠી પૈ સિંચાણી અને વેલડું જે આગળ હાલવા માંડ્યું, બાપ ધીરે ધીરે લાકડીના ટેકે દીકરીની વાહે વાહે હાલ્યો જાય છે। 25 ગાડા સાહેબ કરિયાવરના ભર્યા છે, 25 ગાડા, અને ધીરે ધીરે આખું ગામ દીકરીને વળાવવા નીકળ્યું છે કે દીકરી આખા ગામને સાહેબ વાલી હતી, એવી અદ્ભુત વાલી દીકરી કે આખું ગામ હીરબાઈ કરે એનું મોઢું થાકી જાય। દીકરી કેટલા કામ કરતી, દીકરી બાપને કેવી રીતે હાચવતી, બધી અંદર બાયુ વાતું કરે। અને એ દીકરી જ્યાં ધીરે ધીરે વેલડા ચોરે આવ્યા, ચોરામાં આમ નજર કરી ચોરે તો પોતાનો કાકો અને બે ભાઈઓ બેઠા હતા। દીકરીને એમ થયું કે મારા કાકાને મારા ભાઈઓને મારા બાપની ભલામણ કરું કે મારા બાપને હાચવે, કારણ કે હવે એનું કોઈ જગતમાં છે નહીં। દીકરીએ જ્યાં વેલડાનો ચાખડો ઊંચો કરી અને આમ નજર કરી બાપને કાકાને ઊભા થતા જોયા, બે હાથે ઓવારણા લીધા, ખમા મારા વીરા ભાઈ, મારા બાપને હાચવજો હો। એમ કે નિયા તો ભાઈની ને કાકાની બધાની ભ્રુકુટી ફરવા માંડી કે વેલડા પાછા વાળો। દીકરીનો બાપ આવીને ઊભો રહ્યો, ભાઈ તમારી દીકરી હોય તમે કરિયાવર ન કરો, આ તો મારી દીકરી છે ને મારે મારું દેવું છે, શું કામ આડા ફરો છો, શું કામ પાપના કર્મના પોટલા બાંધો છો, અરે ડોહા તારે કાંઈ નથી, તું વાંચ્યો છે પણ અમે થોડા મરી ગયા છે, આમાંથી કાંઈક તો રહેવા દેવું, તું બધું ગાડા ભરીને દીકરીના ઘર ભેળું કરો છો। અરે ભાઈ એકના એક દીકરી છે ને હવે મારે કદાચ હું મરી જાઉં તો એ તમને બધાને પોસાય એટલું તો રાજગઢમાં પડ્યું છે, જવા દો ભાઈ દીકરીને જવા દો, હવે મજા નહીં આવે હો ડોહા। અરે દીકરીને એમ થયું કે આ હા, એની ભૂરકુટી લાલ થવા માંડી, મોઢા ઉપર હિંગોળ છંટાવવા માંડ્યો, અને એ વખતે જે સ્વરૂપ જોયું હોય સાહેબ તો જયતી જય માત જયતી કારણ સબ કરણી જયતી ભરણ ભંડાર, એવી માં ભગવતી જ્યાં મહાકાળી જ્યાં પાવાગઢનો ડુંગર ઉતરીને આવતી હોય ને એવી લાગવા માંડી। દીકરી આવીને હેઠે ઊભી રહી, અડવાણી ઊભી છે, ચંપલ

0: નથી પહેર્યા અને હાડલાનો છેડો ખસેડી લીધો સાહેબ. કાકા, હું તમારી દીકરી જ છું. ભાઈ, હું તારી બહેન જ છું. વીરા, શું કામ આડા ફરો છો? તમારા હાટું તો ઘણું મૂક્યું છે મારા બાપે. ભાઈ, એમ ન હાલે, બધું પાછું વાળો. તમારે એકલાને જવું હોય તો જઈ શકો છો. તમારા બાપને દીકરો નથી, એ વાજ્યો છે. કાંઈ અમે થોડા મરી ગયા છે, અમારે કાંઈક તો જોઈ ને. અને પછી દીકરી સમજી ગઈ, ભાઈ ભાઈ હવે કાળ વ્યાપી ગયો, હવે આ દૂધે પાણી ન ચડે. કાઠી દોડતો આવ્યો, ઘોડો લઈને જ્યાં હાથ ઉપર તલવાર ઉપર હાથ મૂક્યો એટલે દીકરીએ આડા હાથ કર્યા, કાઠી રહેવા દો હવે. કારણ કે ઘર તો કંકુના પગલે મંડાય બાપ, લોહીના પગલે ઘર ન મંડાય. અને એ ઘર મંડાય તો એમાં કાંઈ શક્કરવારો હોય નહીં. કાઠી રહેવા દો. પોતાના ઘરેણા કાઢી, જે કાંઈ પૈસા હતા એ બધી પોટલી પોતાના ધણીના હાથમાં મૂકીને કીધું કે હવે તમે બીજે ક્યાંક ગોતી લેજો, હવે મારો ભરોહો ન રાખતા. કારણ કે હવે મારા બાપના ઘેરે જ્યાં સુધી દીકરો ન ઝૂલે, મારો ભાઈ, મારો વીર, મારા પારણીએ, હું એને ન હિંચોળું, ત્યાં સુધી હવે બીજે જવાનું મેં નિયમ લઈ લીધો છે કે હવે બીજે ક્યાંય મારે જવું નથી. કાઠીને વિદાય કર્યો છે. દીકરી કહી દીધું, ગાડા પાછા વાળો. અરે બેટા, શું કામ બાપુ સુકન સારા નથી થયા? હાલનો પાછા, હવે મારે ક્યાંય જવું નથી, મારો બાપ ન હું બે. અને દીકરી ગાડા જ્યાં પાછા લઈને ઘીરે આવ્યા, આખું ગામ થૂ થૂ કરવા માંડ્યું કે દીકરીના આડા હાથ કર્યા કોઈ દિવસ કોઈ કાળે સુખી થાય નહીં માણ. પણ હવે બનવા કાળ જે બન્યું એ ખરું. માલ પાછો સામાન બધો ગોઠવાવા માંડ્યો અને દીકરી ધીરે ધીરે ધીરે પાછી કામે વળી. જેટલી ભેંસો હતી બધી ભેંસોમાંથી ગીર નસલની ભેંસું ગોતી અને હાથ ભેંસું નોખી કાઢી અને ગોવાળોને બોલાવ્યા કે આ ભેંસુને તારે હાચવવાની, એના ઉપર માખ ન બેહવી, ઊભા ખડમાં ચાર તું એને. પણ એ ભેંસો એવી હાચવજે કે આમ હાથણી ઝૂલતી હોય ને એવી લાગવી જોઈએ. અને એ ભેંસુ સાહેબ ગીરની એવી નસલની હાથે હાથ ભેંસું ગોવાળું અલગ ચારવા માંડ્યા અને ધીરે ધીરે ધીરે ધીરે ભેંસું વિયાણી. એક ભેંસ દોવે દીકરી અને એ દૂધ બીજી ભેંસને પાઈ દે, બીજી ભેંસ દોઈ અને ત્રીજી ભેંસને પાઈ દે, ત્રીજી ભેંસ દોવે અને ચોથીને પાય, એમ છ એ છ ભેંસો દોઈ અને હાથમી ભેંસનો દૂધ પાય અને એ ભેંસને દોઈને એનું દૂધ કડામાં લઈ અને એમાં કાજુ બદામ કેસરને પિસ્તાને નાખીને એને બરોબર ઉકાળી અને હાઠો ઊભો રહે ને એવું દૂધ કરે ને બાપને દીકરી ધીરે ધીરે ધીરે ધીરે એ દૂધ પાવા માંડી. બાપ હાથ જોડે, બેટા રહેવા દે, હવે એ મારા કામનું નથી. અરે હોય મારો બાપ, તું તો હજુ અડિયું કાઢે એવો છે, હજુ તું જુવાન છે એવો છે બાપ. અને આજ દીકરી મેં વચન લીધું છે કે મારા બાપને પરણાવીને એના ઘરે દીકરો થાય પછી જ મારે હા હરે જાવું, એટલે આજ મારે તને હાચવવાનો છે બાપ. અને દીકરી રોજ આવી રીતે બાપને દૂધ ને રોટલા ને આ એવું જમાડે એવું જમાડે અને ધીરે ધીરે ધીરે ધીરે બાપની મુશુના ફણગા કાળા થવા માંડ્યા, વાળ કાળા થવા માંડ્યા, ગળા ઉપર પલાણ માંડી અને હરણોની હેડ કરવા માંડ્યો બાપ. હરણોની હારે દોડતો થઈ ગયો. આખું ગામ વિચાર કરે કે દીકરીએ શું જાદુ કર્યું. દીકરી એક શક્તિ છે સાહેબ, દીકરી ધારે એ કરી શકે. દીકરી ધારે ને તો બાપને 50 વર્ષ વધારે જીવાડે અને કોઈ દીકરી એવી નીકળી જાય જે બાપને વહેલો મારીએ નાખે. પણ આ તો ભારત વર્ષની ગુજરાતની દીકરી સાહેબ, એમાં કાંઈ કહેવા પણ હોય નહીં ને. એમાં એ રજપૂતાણી સાહેબ, કેવી દીકરીઓ ભારતમાં થઈ જાય. એક ચારણ કન્યાને તમે યાદ કરો સાહેબ, હાવજ ન ભગાડી મૂકે એ દીકરી આપણા ગુજરાતની. એક આ હીરબાઈ ઈ ગુજરાતની. તમે ઝાંસીની લક્ષ્મીબાઈની યાદ કરો સાહેબ, અંગ્રેજો સામે જે લડાઈમાં તોપ માંડીને બેઠી હોય ને એ ભારતની દીકરી. આવી દીકરીઓ ભારતમાં હોય ધારે તો એ શમશેર લઈને ઊભી થાય અને ધારે તો કોઈના હાથમાં જોગીનો માળાની બેરખોય પકડાવી દે. આ તાકાત આપણી દીકરીઓની છે. ધીરે ધીરે ધીરે ધીરે બાપ જુવાની ફૂટવા માંડી, ગામમાં અડિયું કાઢવા માંડ્યો. કાકા અને ભાઈઓને બધા જોઈ રહ્યા કે દીકરીએ કર્યું શું, આ શું જાદુ કર્યું. અને બરોબર જા 7-8 મહિના થયા અને મો માગ્યા પૈસા ખર્ચી અને એક કાઠીની દીકરી દીકરીએ ગોતી કાઢી બાપ હાટું થઈને. બાપના સાહેબ દીકરીએ લગ્ન કરાવ્યા, વિચાર તો કરો એ દીકરી કેવી કે બાપના લગ્ન કરાવે. ચાર મંગળ ફેરા બાપ ફરે પોતાની માને પરણાવીને ઘીરે લાવે દીકરી, અને ધીરે ધીરે ધીરે ધીરે ધીરે માને હાચવે, બાપને હાચવે. એક વરસ હવા વરસ થાતા થાતા તો એક ભાઈ, બીજો વરસ થાય એટલે બીજો ભાઈ, બે ભાઈઓ પારણીએ ઝુલાવે, ભાઈઓને બાળોતીએ બદલાવે અને હાલરડા ગાય. આ દીકરી કેટલી તૈયારીઓ કરે કે મારે હવે જવાનું થશે, એ પહેલાં મારા ભાઈઓને મારે મોટા કરી દેવા છે. બરાબર ઘર વ્યવહાર વ્યવસ્થિત હાલવા માંડ્યો અને દીકરી વિચાર કરે કે હવે થશે શું, ધાંધલ તો ગયા, હવે એ તો આવે નહીં. પણ વચન સાહેબ પુરુષે કેવો, આજ હાથ વરના વાણા વાઈ ગયા પણ એ કાઠીનો દીકરો હજુ એની રાહ જોઈને બેઠો. તો વિચાર તો કરો, આ ભારતની તાસીર છે, આ ભારત, આ ગુજરાત. અને એની તાસીર સાહેબ બહુ નોખી હોય. અમારો કવિ લખે, કાંઈ શબ્દ એક શોધો તો સહિતા નીકળે, કુઓ એક ખોદો આખી સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરતીની, કાંઈ મહાભારત વાવો ને ગીતા નીકળે. હજુ એ ભભકે છે લક્ષ્મણની રેખા, કે હાલ પણ રાવણ જેવા જ્યાંથી બીતા બીતા નીકળે છે, અને જનક જેવો હાલ પણ ધરતી માથે હળ હાકેતમાં સીતા નીકળે છે. ને એ સાહેબ આપણી સંસ્કૃતિ છે. એ દીકરીઓ સીતા થઈને અવતરે સાહેબ, આવી દીકરીઓ સીતા કહેવાય. સીતા ક્યાંય ગોતવા જવાની નથી જરૂર સાહેબ, ઘરે ઘરે સીતા જ છે બાપ, પણ એને ઓળખવાની જરૂર છે. અને એ દીકરી પોતાના ભાઈઓને હજુ તો રમાડે છે, ઘરમાં આંગળીઓ પકડીને હાલતા શીખવે છે. અને બરોબર એ વખતે પાદરમાંથી ધૂળની ખેપટીઓ ઉડતી દેખાવા માંડી. દૂર દૂરથી લોકો જોવા માંડે કે હા, કોઈ લશ્કર ચડીને આવે છે કે શું આવે છે. હે ભલ ઘોડા ભલ બંકડા, હલ બાંધ્યા હથિયાર, જાજા ઘોડામાં ઝીકવા મરવા એક જ વાર. પણ જેમ ખેપટ્યું નજીક આવતી ગઈ, એમ જમાઈને ગામવાળા ઓળખી ગયા કે આ તો ધાંધલ ભાણે જ છે, ધાંધલ આવે છે, દીકરીને તેડવા આવે છે. અને ધીરે ધીરે ધીરે ધીરે જે ગામના પગરણમાં પગ માંડ્યા પાદરમાં, આયા ઉતારો અપાડો, આગતા સ્વાગતા થઈ. દીકરીને વળાવવાની જ્યારે વાત આવી ત્યારે દીકરી કીધું કે બાપુ, હવે એક ખીટીએ નહીં રહેવા દઉં, હવે તારે વસાવવું હોય તો બીજું વસાવજે, આ હું કાંઈ નહીં રહેવા દઉં, બધાય ગાડા અહીંથી ભરાશે. અને બાપ એટલું બોલ્યો કે મારા હાવજ, મારા દીકરા, મારા પેટ, આ બધું તારું જ છે બાપ, મારે કાંઈ નથી જોતું, તું તાર લઈ જા, હવે તો તારા ભાઈઓ રળીને ભેળું કરશે. આ જગતની તાસીર છે સાહેબ. અને દીકરા જો હારા હોય તો એના હાટું ભેગું કરવાની જરૂર નથી, અને ખરાબ હોય તો એના હાટું ભેગું કરવાની જરૂર નથી. આ દીકરો બરોબર જ્યાં દીકરીને વળાવવાની તૈયારી થવા માંડી, અને બાપે વિચાર કર્યો કે હવે દીકરીને મારે કાંઈ ઓછું દેવું નથી, અને ઓછું પડે એવું કરવું નથી. અને જમાઈ જે આવ્યા, અને જે હોનાના દાગીના ને જે કાંઈ દીકરીએ દીધું હતું પૈસા, એ પોટલી બરોબર સભા વચ્ચે મૂકીને કીધું કે આ તમારી પોટલી, અને હવે વળાવો મારી આણાતને. અને દીકરીની તૈયારી કરવા માંડ્યા સાહેબ, સોળે શણગાર સજાવ્યા. અને પછી ઈ વખતનું જે સ્વરૂપ જે હીરબાઈએ લીધું સાહેબ, આકાશ પાતાળ તુધર યંબર નાગ સુરનર પાય નમે દિગપાળ દિગંબર આઠી ડુંગર સાથી સાયર તેણ સમે, એવી માં ભગવતી સ્વરૂપ વેલડામાં બેઠી. બરોબર ચોરો આવ્યો, ચોરે કાકા અને ભાઈઓ બેઠા હતા, એટલે દીકરીએ વેલડાનો ચાખલો હાથ આઘો કરીને બાપ કાકાની સામે જોયું, કાકા ભાઈઓ હવે આડા નથી ફરવું. અરે બેટા, અમે ક્યાંક આય કહી છીએ, ક્યાંક તે દી તો ઘણા રોક્યા, તમે મારા હાથ વરહ બગાડ્યા, પણ આજ મારા બે ભાઈઓ બે હાવજ મારા બાપના પારણે પડ્યા છે, અને હવે તમારે થાય રોકી લેજો, આખું ઘર ભરીને હું નીકળ્યું છું. અને એ દીકરી હાહરે હાલી નીકળી સાહેબ કાઠીએ, જ્યાં ઘોડો આગળ કર્યો સાહેબ, અને વાહે વહેલડું હાલ્યું જાય હીરબાઈનું. અને બરોબર બાગડદા ધુમા ઘોડો જાય, પાછળ ધૂળની ખેપટી ઉડે. અને આ દીકરી ભારત વર્ષની સાહેબ, કે જેની તોલે કોઈ જગતમાં આવી ન શકે એવી દીકરીઓ. અને એ દીકરીઓના ઇતિહાસ સાહેબ લખાય, એ દીકરીઓ ભારતમાં નામ કમાય. અને કેવી દીકરીઓ હોય સાહેબ, હા, મા ભગવતી જગદંબાને કદાચ ખુદ મહાકાળીને આવીને એના પગે પડવાની ઈચ્છા થાય આવી દીકરીઓ. અને એ દીકરીઓના ઇતિહાસ જગતમાં ગવાય છે સાહેબ. આકાશ પાતાળ તુધર યંબર નાગ સુર પાય નમે દિગપાળ દિગંબર આઠી ડુંગર સાતી સાયર તેણ સમે નવનાથ ને નર ચોહટ નારી હાથ પસારીએ પ્રેમ હરી રવ રાય રવેચીએ વકળ વેશીએ જગત પ્રવેશીએ ઈશ્વરી. આખા જગતમાં જેનો વાસ છે એવી માં ભગવતી સ્વરૂપ જે આ દીકરીઓ છે સાહેબ. દીકરી કદાચ બાપને એમ કહી દે કે બાપુ હવે હું જાઉં છું, ત્યારે બાપ ભાંગીને ભૂકો થઈ જાય, બાપ ભાંગીને ભૂકો થઈ જાય કે મારો હાવજ હવે હાલી નીકળશે ભાઈ, હવે હું એકલો પડી જઈશ.
1: કરિયાવર આ લોકવાર્તા આપ સાંભળી રહ્યા હતા. કલાકાર હતા નટુભાઈ પટેલ. લોકગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: अब समझे
1: आकाशवाणी भूज समाचार परेश मारू वांचे छे। नमस्कार। कच्छी नवा वर्ष अषाढ़ी बीजना दिवसे 16 जुलाईए भूजमां सतत बीजा वर्षे सांसद कच्छ कार्निवलनुं आयोजन करायुं छे। आ अंगे सांसद विनोद चावड़ाए पत्रकार परिषद योजी माहिती आपता जणाव्युं हतुं के गत वर्ष करता आ वर्षे कार्निवलने वधु भव्य स्वरूप अपायुं छे। आ वखते 60 वधु कृतिओ जोड़ाशे जे कच्छनी परंपरा संस्कृति रीतभात इतिहास अने कलाने उजागर करशे। सांसद कच्छ कार्निवल विशे वधु माहिती आपता सांसद विनोद चावड़ा આ મુજબ જણાવ્યું।
2: આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ત્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા, ત્યારે એ બે વખત આપણે જારાના ડુંગર ઉપર પણ આપણે અષાઢી બીજની ઉજવણી કરી, માંડવીના બીચ ઉપર પણ અષાઢી બીજની આપણે ઉજવણી કરી, અને એમની પ્રેરણાથી અમે સાંસદ કચ્છ કાર્નિવલ અમે કરી છે। ગયા વખતે કચ્છની અંદર આપણે કર્યો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા, અને આ વખતે દ્વિતીય અમારું આયોજન છે। 60 વધારે કૃતિઓ છે અને એમાં જે છે કે અલગ અલગ પ્રકારે પરફોર્મન્સ હશે, કચ્છની કલા સંસ્કૃતિને ઉજાગર કરતું, કચ્છના રીતભાત, આપણી જે પણ આપણો વારસો છે, આપણો જે ઇતિહાસ છે, અને એની સાથે સાથે જે છે કે પાણી બચાવ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન જેવી પણ આપણે એના કૃતિઓ અને ટેબલો આપણને જોવા મળશે।
1: હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 7 દિવસ દરમિયાન અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। હાલમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય હોવાની સાથે ઉત્તર પ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 40-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોઈ માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે। રાજ્યમાં 1 જૂનથી 11 જુલાઈ સુધીમાં 162.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 17% ઓછો છે। ગુજરાત પ્રદેશમાં 10%, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં 26% વરસાદની ઘટ વર્તાઈ રહી છે। ચાલુ સિઝનમાં હજી સુધી કચ્છના મોટાભાગના વિસ્તારો મેઘકૃપાથી વંચિત રહ્યા છે। બીજી તરફ કચ્છ જિલ્લામાં મેઘરાજાની કાગડોળે રાહ જોવાઈ રહી છે, ત્યારે વહેલી સવારથી 20-30 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભારે પવનના કારણે ધૂળની ડમરી ઉડી હતી, જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। ચોમાસાની ઋતુમાં ડૂબી જવાની દુર્ઘટનાઓ અટકાવવા કચ્છ જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરાયા છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડિયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 અન્વયે જાહેરનામું બહાર પાડી તમામ નદી, નહેર, ચેકડેમ, ધોધ અને કોઝવે જેવા ભયજનક સ્થળોએ નાહવા અને કપડાં ધોવા કે માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે। આ ઉપરાંત દરિયાકિનારે પાણીમાં પ્રવેશવા કે જોખમી રીતે ઊભા રહી સેલ્ફી લેવા પર પણ રોક લગાવાઈ છે। પાણીના વહેણ દરમિયાન કોઝવે પરથી વાહનો પસાર કરવા નહીં। 5 સપ્ટેમ્બર 2026 સુધી આ જાહેરનામું અમલી રહેશે। જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરાશે। નારાયણ સરોવર ખાતે શુક્રવારે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમમાં દરિયાઈ સુરક્ષા, ગેરકાયદે પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા તેમજ કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન અપાયું હતું। અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા અને અધિક પોલીસ મહાનિરીક્ષક એએમ મુનિયાના માર્ગદર્શન તેમજ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર SJ પરમારના નિર્દેશાનુસાર યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા। માછીમારી દરમિયાન કોઈ અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ, ડ્રગ્સ અથવા અન્ય શંકાસ્પદ પેકેટ, બેગ, ડ્રોન, દાણચોરી અથવા કેફી પદાર્થોની હેરાફેરી જેવી ગેરકાયદી પ્રવૃત્તિ નજરે ચડે તો તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવા અનુરોધ કરાયો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ સંકલ્પ અંતર્ગત તાજેતરમાં કચ્છ યુનિવર્સિટી અને જીતો ભુજ ચેપ્ટરના MOU હેઠળ યુનિવર્સિટી કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કુલપતિ ડોક્ટર મોહન પટેલ, જીતો ભુજના ચીફ સેક્રેટરી બિરજુભાઈ શાહ સહિતના અગ્રણીઓએ તુલસીના છોડનું રોપણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી। આ તકે પર્યાવરણ સંરક્ષણ અને શૈક્ષણિક સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે વિચાર વિમર્શ કરાયો હતો। રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 927C પર રાપર અને બાલાસર વચ્ચે ખારી નદી પર આવેલા જૂના બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડિયાએ જાહેરનામું બહાર પાડી

આ પ્રતિબંધ આગામી 30 સપ્ટેમ્બર 2026 સુધી લંબાવાયો છે. ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ તરીકે રાપર, કલ્યાણપર, સેલારી, ફતેહગઢ, મોવાણા, બાલાસર રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પરની નદીઓ પહાડોમાંથી નીકળીને મેદાનોમાં વહે છે અને છેવટે સમુદ્રમાં મળી જાય છે. પણ શું તમે ક્યારેય એવી નદીઓની કલ્પના કરી છે જે સૂર્યના પ્રકાશને જોયા વિના હજારો વર્ષોથી જમીનની અંદર અંધારામાં પોતાનો રસ્તો શોધી રહી છે? જી હા યુવા મિત્રો, ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં તેને અંડરગ્રાઉન્ડ રિવર્સ અથવા તો ભૂગર્ભ નદીઓ કહેવામાં આવે છે. આ નદીઓ માત્ર પાણીનો પ્રવાહ નથી, પણ કુદરતની એક અદ્ભુત અને રહસ્યમય કરામત છે જે જમીનની નીચે એક આખી દુનિયા વસાવીને બેઠી છે. તો ચાલો આ રહસ્યમય નદીઓ વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. યુવા મિત્રો, સૌપ્રથમ તો આપણે એ જાણવું જરૂરી છે કે આ ભૂગર્ભ નદીઓ બને છે કઈ રીતે. ભૂગર્ભ નદીઓ મોટા ભાગે કાર્સ્ટ ટોપોગ્રાફી ધરાવતા વિસ્તારમાં જોવા મળે છે, જ્યાં ચૂનાના પથ્થર હોય છે. વરસાદનું પાણી જ્યારે જમીનમાં ઉતરે છે ત્યારે તે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવીને હળવું એસિડિક બને છે. આ પાણી ધીમે ધીમે ચૂનાના ખડકોને ઓગાળે છે અને સમય જતાં પૃથ્વીની અંદર ગુફાઓ અને લાંબી નહેરો જેવી રચનાઓ બને છે, જેમાં આખી નદી વહેવા લાગે છે. આ નદીઓ માત્ર પથ્થરો વચ્ચે વહેતું પાણી નથી, પણ ત્યાં એક અલગ જ જીવસૃષ્ટિ જોવા મળે છે. સૂર્યપ્રકાશના અભાવે અહીં વસતા જીવો જેમ કે માછલીઓ, કરચના અને ઝીંગા ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ અલગ હોય છે. ઘણા જીવો પાસે તો આંખો હોતી નથી, પરંતુ તેમની પાસે સ્પર્શ અને ગંધની અદ્ભુત શક્તિ હોય છે. ભારતમાં પણ આવી અનેક રહસ્યમય અને રોમાંચક ભૂગર્ભ નદીઓ આવેલી છે. વિજ્ઞાન અને પૌરાણિક માન્યતાઓનો સમન્વય સમાન ભારતની આ મુખ્ય 7 ભૂગર્ભ નદીઓ છે, જેમાં પ્રથમ ક્રમે આવે છે મેઘાલયની ગુફા નદીઓ, જેને ભારતના કેવિંગ કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં ભૂગર્ભ નદીઓનું સૌથી મોટું નેટવર્ક મેઘાલય ખાતે જોવા મળે છે. ત્યારબાદ કેમો ચિમ્પા નામની નદીનો સમાવેશ થાય છે, જે ભારતની સૌથી પ્રખ્યાત હિડન રિવર કેવ છે. અહીં ગુફાની અંદર આખી નદી વહે છે અને તેમાં અનેક નાના ધોધ અને સરોવર પણ આવેલા છે, જે બાદ કેમ લિયાત પ્રાય નામની નદીનો સમાવેશ થાય છે. આ ભારતની સૌથી લાંબી ગુફા પ્રણાલી છે, જેમાં જમીનની નીચે કિલોમીટર સુધી પાણીના પ્રવાહો વહે છે, જે બાદ પ્રયાગરાજનું સ્થાન પણ મોખરેનું છે. માન્યતા છે કે ગંગા અને યમુના નદીની સાથે સરસ્વતી નદી પણ અહીં ગુપ્ત રીતે એટલે કે ભૂગર્ભમાં વહીને સંગમ પામે છે. ઇસરો અને ભૂસ્તરશાસ્ત્રીઓએ સેટેલાઇટ ઇમેજરી દ્વારા શોધી કાઢ્યું કે હરિયાણા અને રાજસ્થાનના થાર રણની નીચે એક વિશાળ પ્રાચીન નદીના પ્રવાહો આજે પણ મોજૂદ છે, જે પ્રાચીન સરસ્વતી નદી હોવાનું માનવામાં આવે છે, જે બાદ છત્તીસગઢની કુટુંબસર ગુફાનો સમાવેશ પણ આ યાદીમાં થાય છે. બસ્તર જિલ્લાના કાંગેર વેલી નેશનલ પાર્ક ખાતે આવેલી આ ગુફાઓમાં ભૂગર્ભમાં પાણીના કુંડ અને વહેતા પ્રવાહો છે. આ નદીમાં અંધ માછલીઓ જોવા મળે છે, જે ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ દુનિયાભરના વૈજ્ઞાનિકો માટે કુતૂહલનું

વિષય છે, જે બાદ મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતે આવેલી ગોદાવરી નદી પણ મહત્વની છે. ચિત્રકૂટમાં પર્વતની અંદર બે ગુફાઓ આવેલી છે. અહીં એક ગુફામાં ઘૂંટણ સુધી પાણી વહે છે, જેને ગુપ્ત ગોદાવરી કહેવામાં આવે છે. આ નદી ગુફાના અંતમાં ખડકોની વચ્ચે અદૃશ્ય થઈ જાય છે, જે આજે પણ એક કુદરતી આશ્ચર્ય જેવું છે. યુવા મિત્રો, આપણે ભારતની હિડન રિવર્સ વિશે તો માહિતી પ્રાપ્ત કરી, ચાલો હવે દુનિયાભરની કેટલીક ખાસ નદીઓ વિશે માહિતી પ્રાપ્ત કરીએ, જેમાં મેક્સિકો ખાતે આવેલી રિયો સિકેટો નદી પ્રથમ સ્થાન ધરાવે છે. મેક્સિકોમાં પ્લેયા ડેલ કાર્મેન શહેરની બહારના ભાગમાં 38 કિલોમીટર લાંબી ગુફાની અંદર વહેતી આ નદી રિયો સિકેટો તરીકે ઓળખાય છે. આ નદીના લગભગ 10% હિસ્સાનો ઉપયોગ ઇકો ટુરિઝમ માટે કરવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડિયાના ખાતે આવેલી મિસ્ટ્રી રિવર પણ મહત્વની છે. અમેરિકાના ઇન્ડિયાનામાં આવેલી મિસ્ટ્રી રિવર અમેરિકાની સૌથી લાંબી અંડરગ્રાઉન્ડ નદીઓમાંની એક છે, જેને વર્ષ 1840 પછી સરકાર દ્વારા સામાન્ય લોકો માટે ખોલવામાં આવી હતી. જે બાદ ફ્રાન્સની લવોઇચ નદી પણ મહત્વની છે. લવોઇચ નદીની શોધ વર્ષ 1906માં થઈ હતી. ફ્રાન્સની આ નદી જોવા માટે દર વર્ષે એપ્રિલ અને નવેમ્બર મહિનામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તે યુરોપની સૌથી લાંબી ભૂગર્ભ નદીઓમાંની એક છે. જે બાદ ફિલિપાઇન્સની પ્યુર્ટો પ્રિન્સેસા નદી પણ મહત્વની છે. 5 માઇલ લાંબી આ નદી જમીનની નીચે ગુફાઓના માર્ગે પસાર થાય છે અને ત્યારબાદ સમુદ્રમાં મળી જાય છે. ફિલિપાઇન્સના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આવેલી પ્યુર્ટો પ્રિન્સેસા નદી યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ સામેલ છે. અહીં દિવસમાં માત્ર 600 લોકોને જ જવાની મંજૂરી અપાઈ છે. ત્યારબાદ વાત કરીએ કેલિફોર્નિયા ખાતે આવેલી મોહાવી નદી વિશે. મોહાવી નદી કેલિફોર્નિયામાં પૂર્વી સેન બનાર્ડિનો પર્વત અને મોજાવે રણમાં વહે છે. જમીન પર આ નદી મોટા ભાગના સમયે સૂકી જ વહેતી દેખાય છે અને તેનો પ્રવાહ અસલમાં રેતીની નીચે વહે છે. તો યુવા મિત્રો, પૃથ્વીના પેટાળમાં વહેતી આ નદીઓ કુદરતનું એક એવું અજાયબ ભર્યું સર્જન છે, જે આપણી નજરથી દૂર હોવા છતાં કુદરતી ચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે. આ નદીઓ આપણને સમજાવે છે કે કુદરત પાસે કેટલા બધા રહસ્યો છે, જે હજુ આપણે શોધવાના બાકી છે. યુવા મિત્રો, અનાદિકાળથી માનવી જ્યારે પણ રાત્રિના અંધકારમાં આકાશ તરફ નજર કરે છે, ત્યારે ઝબકતા તારા, વિશાળ ચંદ્ર અને અનંત અંતરિક્ષ તેને હંમેશા આશ્ચર્ય અને રોમાંચથી ભરી દે છે. આ અનંત આકાશ અને બ્રહ્માંડના ગૂઢ રહસ્યોને વૈજ્ઞાનિક રીતે સમજવાની જિજ્ઞાસામાંથી જ વિજ્ઞાનની એક અદ્ભુત શાખાનો જન્મ થયો, જેને આપણે ખગોળશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. તો ચાલો આજે ખગોળશાસ્ત્ર વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. ખગોળશાસ્ત્ર એ વિજ્ઞાનની એક એવી વિશિષ્ટ શાખા છે, જે પૃથ્વીના વાતાવરણની બહાર રહેલા સમગ્ર બ્રહ્માંડ અને તેમાં રહેલી તમામ આકાશીય વસ્તુઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. જો આપણે આ વિજ્ઞાનને એકદમ સરળ શબ્દોમાં સમજવું હોય તો રોજિંદા જીવનમાં આકાશમાં દેખાતા સૂર્ય, ચંદ્ર, તારા, વિવિધ ગ્રહો, નક્ષત્રો અને આકાશગંગા ઉપરાંત અંતરિક્ષમાં છુપાયેલા ધૂમકેતુ અને બ્લેક હોલ જેવા અત્યંત રહસ્યમય પદાર્થો વિશે વૈજ્ઞાનિક રીતે સચોટ જાણકારી મેળવવી એટલે જ ખગોળશાસ્ત્ર. આ વિજ્ઞાન પૃથ્વી પરની સૌથી જૂની પ્રાકૃતિક વિદ્યાઓમાંથી એક ગણાય છે, કારણ કે મનુષ્યએ પૃથ્વી પર સમજણ મેળવવાની શરૂઆત કરી ત્યારથી જ તે આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરતો આવ્યો છે. બ્રહ્માંડના આ વિશાળ અને અગણિત રહસ્યોને વધુ સારી રીતે સમજી શકાય તે માટે ખગોળશાસ્ત્રને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે અવલોકન ખગોળશાસ્ત્ર અને બીજું છે સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્ર. આ બંને શાખાઓ પરસ્પર જોડાઈને કામ કરે છે, જેમાં અવલોકન ખગોળશાસ્ત્ર અંતર્ગત વૈજ્ઞાનિકો અત્યાધુનિક ટેલિસ્કોપ, સ્પેસ સેટેલાઇટ અને વિવિધ આધુનિક ઉપકરણોની મદદથી આકાશી પદાર્થોનું પ્રત્યક્ષ નિરીક્ષણ
નિરીક્ષણ કરે છે અને તેનાથી જોડાયેલો મહત્વનો ડેટા એકત્રિત કરે છે. બીજી તરફ સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્રમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિતના અટપટા નિયમોનો ઉપયોગ કરીને આકાશી પદાર્થોની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેમનું આયુષ્ય કેટલું છે અને બ્રહ્માંડના ક્રમિક વિકાસની પ્રક્રિયાને સમજવા માટેના વિવિધ વૈજ્ઞાનિક મોડલ તૈયાર કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે કોઈ ઘડિયાળ કે કેલેન્ડર ન હતા ત્યારે માનવીઓ આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓની બદલાતી ગતિ અને તેમની દિશા જોઈને જ દિવસ, રાત, મહિના, વર્ષ અને બદલાતી ઋતુઓની ચોક્કસ ગણતરી કરતા હતા. આજ આકાશી ગણતરીઓના આધારે પૃથ્વી પર ખેતીની વૈજ્ઞાનિક શરૂઆત થઈ શકી, કારણ કે વાવણી અને લણણી માટે ઋતુઓનું જ્ઞાન અનિવાર્ય હતું. આ જ્ઞાનના આધારે જ સમય અને કેલેન્ડરનું નિર્માણ થયું અને વિભાજન કરવામાં આવ્યું. એટલું જ નહીં, પ્રાચીન સમયમાં સમુદ્રમાં લાંબી મુસાફરી કરનારા નાવિકો પણ રાત્રિના સમયે ધ્રુવ તારા અને અન્ય નક્ષત્રોની સ્થિતિ જોઈને જ દરિયાની વચ્ચે સાચી દિશા શોધતા હતા. યુવા મિત્રો, ખગોળશાસ્ત્ર એ માત્ર આકાશના તારાઓને ગણવાનું વિજ્ઞાન નથી, પરંતુ તે આપણી સભ્યતાનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય છે. આપણે ભલે પૃથ્વીના એક વિશાળ નાના ખૂણામાં રહેતા હોઈએ, પણ આપણે એક વિશાળ અને અદ્ભુત બ્રહ્માંડનો હિસ્સો છીએ. જેમ જેમ ખગોળશાસ્ત્ર આગળ વધશે, તેમ તેમ માનવજાત અંતરિક્ષના એવા રહસ્યો ઉકેલતી રહેશે જે આજે પણ આપણા માટે એક સપના સમાન છે. આ સુંદર વાતની સાથે યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ ચલતી કા નામ ગાડીનું ગીત, એક લડકી ભીગી ભાગી સી, જેને સ્વરબદ્ધ કર્યું છે કિશોર કુમારે, જેનું લેખન કર્યું છે મજરૂહ સુલતાનપુરીએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે સચિન દેવબર્મને. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવી ને? તો ચાલો જ્ઞાનની સફરને આગળ વધારીએ. શું તમે ક્યારેય એવા દેશ વિશે સાંભળ્યું છે જ્યાં ભગવાન રામનું રાજ ચાલતું હોય, અથવા એક એવું શહેર જ્યાં માણસો કરતાં પૂતળાઓની વસ્તી વધારે હોય? આપણી પૃથ્વી પર આવી અનેક અકલ્પનીય અને રહસ્યમય જગ્યાઓ આવેલી છે જે આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. યુવા મિત્રો, આજે આપણે વિશ્વના એવા જ કેટલાક અનોખા શહેર, તેમની અજીબ પરંપરાઓ અને ભારત સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ વિશે વિગતવાર જાણીશું, જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યા હોય. સૌપ્રથમ વાત અમેરિકાની. અમેરિકામાં રામરાજ્ય નામનો એક દેશ આવેલો છે. તેના વડા ટોની નાદાર છે અને તેમને રામ તરીકે સંબોધવામાં આવે છે. યુરોપ અમેરિકામાં કોઈ એનજીઓ પોતાના સત્કાર્યોથી જો સરકારને પ્રભાવિત કરે તો સરકાર એક શહેરને દેશ વસાવવાની પરવાનગી આપી શકે છે, અને સરકારને એવી વિનંતી કરે કે તે કોઈ શહેરને દેશ તરીકે જાહેર કરે તો સરકાર એ વાતને સ્વીકારે છે, તેનો સકારાત્મક પ્રતિભાવ આપે છે. આ જ બાબતના કારણે અમેરિકામાં રામરાજ્યની સ્થાપના થઈ. બન્યું એવું કે આધ્યાત્મિક ગુરુ મહર્ષિ યોગીએ સ્વિટ્ઝર્લેન્ડમાં આવો એક દેશ વસાવ્યો હતો. તેનો વિસ્તાર કરવા માટે અમેરિકામાં આયોવા રાજ્યમાં ઈસવીસન 2000માં કોન્સેન્ટ્રિયમ ઓફ એજ્યુકેશનલ ઓર્ગેનાઇઝેશન્સ નામનો દેશ વસાવ્યો. તેને મહર્ષિ વૈદિક સિટી નામ આપવામાં આવ્યું હતું. તેમાં રહેનારા લોકો આ દેશને બોર્ડરલેસ હિન્દુ કન્ટ્રી એટલે કે રામરાજ્ય કહે છે. 2001થી ચાલતા રામરાજ્યના ચલણનું નામ પણ રામ છે. તે અમેરિકાના અનેક રાજ્યોમાં અને નેધરલેન્ડમાં અધિકૃત બોન્ડ સ્વરૂપે ચલણ તરીકે માન્ય છે. એક રામનો વિનિમય દર $10 તથા 10 યુરો છે. યુવા મિત્રો, એ જ રીતે હવે એક નવી વાત કરીએ. શું તમે જાણો છો કે ગુજરાતમાં રામાયણ અને મહાભારત નામના 2 ગામ વસે છે? જી હા યુવા મિત્રો, ગુજરાતમાં અમદાવાદથી 100 કિલોમીટર અને હિંમતનગરથી 34 કિલોમીટર દૂર પર્વતીય વિસ્તારમાં રામાયણ અને મહાભારત નામના 2 ગામ આવેલા છે. હાથમતી નદી પર બંધ બનાવવામાં આવ્યો, તેના કારણે પ્રતાપગઢ ગામ ડૂબી ગયું. ગામના લોકોને 2 તબક્કે પુનઃસ્થાપન કરવામાં આવ્યું. એક તબક્કો વસી રહ્યો હતો ત્યારે રામાયણ સિરિયલ ચાલતી હતી, તેથી ગામના લોકોએ ભેગા મળીને ગામનું નામ રામાયણ રાખ્યું. બીજા તબક્કાના પુનર્વસન વખતે મહાભારત સિરિયલ ચાલતી હતી, તો ગામ લોકોએ સર્વાનુમતે ગામનું નામ મહાભારત રાખ્યું. ખુશીની વાત એ છે કે બંને ગામોમાં 75% વસ્તી અન્ય ધર્મની છે. હિન્દુ ધર્મની વસ્તી માત્ર 25% છે, છતાં પણ બધા લોકો હળીમળીને રહે છે. એ જ તો છે ભારતની સાચી નિશાની, કે જ્યાં ધાર્મિક સહિષ્ણુતા જોવા મળે છે. અને ગુજરાતના બંને ગામો ધાર્મિક સહિષ્ણુતાનું સાચું ઉદાહરણ છે. યુવા મિત્રો, આજે પણ કોઈ ગુફામાં પોતાનું જીવન જીવતું હોય તો તમે તેને શું કહેશો? આધુનિક વ્યક્તિ કે પ્રાચીન વ્યક્તિ? આફ્રિકાના ઉત્તર છેડે આવેલા ઇટલીથી પશ્ચિમે આવેલું ટ્યુનેશિયા નામનો એક દેશ છે. તેની દક્ષિણ સરહદે મટમટા શહેર આવેલું છે. આરબોની વસ્તી ધરાવતું આ શહેર ગુફાવાસી છે. અહીંના લોકો માને છે કે પ્રાચીન સમયમાં વડવાઓ ગુફામાં વસતા હતા. એ જ આદર્શ પદ્ધતિ હતી તેને ચાલુ રાખવા શહેરના બધા જ ઘરમાં ગુફા બનાવવામાં આવી છે. અહીંના લોકો ખૂબ જ સહજતાથી ગુફાના ઘરોમાં રહે છે, ગુફા દુકાનોમાંથી ખરીદી કરે છે અને સાદગીભર્યું જીવન જીવે છે. એવી જ રીતે જાપાનમાં પણ એક પૂતળાઓનું શહેર આવેલું છે. જાપાનના નાગોરો શહેરમાં માણસો કરતાં પૂતળાઓ વધારે છે. એક સમયે ધમધમતું શહેર હવે માત્ર 35 માણસોનું જ બનેલું છે. શેરીઓ બજારો વેરાન થઈ ગયા છે. શહેર ભેકાર લાગવા માંડ્યું છે ત્યારે અયાનો સ્યુકીમી નામની મહિલાએ શહેરની શેરીઓના બાંકડે અને બજારોમાં માણસોના પૂતળા બનાવીને મૂકવા માંડ્યા. જોત જોતામાં તેણે 350 પૂતળા ગોઠવી દીધા. આજે 65 વર્ષની અયાનોના પૂતળાઓએ શહેરને જીવંત બનાવી દીધું છે. કુદરતની કરામત હોય કે માણસની અનોખી વિચારસરણી, આ તમામ શહેરો સાબિત કરે છે કે દુનિયા કેટલી વિવિધતાઓથી ભરેલી છે. આ બધાની વચ્ચે ગુજરાતના રામાયણ અને મહાભારત ગામોમાં જોવા મળતી કોમી એકતા આપણા દિલને જીતી લે છે.
આવી અદ્ભુત અને અજાણી વાતો જ આપણી દુનિયાને વધુ રસપ્રદ બનાવે છે. યુવા મિત્રો, આજે સમગ્ર વિશ્વ જ્યારે પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય કટોકટીનો સામનો કરી રહ્યું છે, ત્યારે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતના વિકલ્પ તરીકે એક નવો સૂર્યોદય થયો છે, જેને આપણે રિન્યુએબલ એનર્જી તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીને બચાવવા અને માનવજાતને સતત ધબકતી રાખવા માટે આ ઉર્જા શા માટે આપણી સૌથી મોટી જરૂરિયાત છે તે ચાલો વિગતવાર સમજીએ. રિન્યુએબલ એનર્જી એટલે કે એવી ઉર્જા જે કુદરતી સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે, જે ક્યારેય ખતમ થતી જ નથી અને જેનું સતત કુદરતી રીતે પુનઃનિર્માણ થતું રહે છે. ગુજરાતી ભાષામાં તેને પુનઃપ્રાપ્ય ઉર્જા અથવા અક્ષય ઉર્જા કહેવામાં આવે છે. બીજી તરફ આપણી પાસે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા પરંપરાગત બળતણ છે, જે અત્યંત મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં ગમે ત્યારે ખૂટી જશે. આ પરંપરાગત બળતણની સરખામણીમાં રિન્યુએબલ એનર્જીના સ્ત્રોત્ર તદ્દન અમર્યાદિત છે, જે ક્યારેય ખૂટવાના નથી. આ અક્ષય ઉર્જાના તમામ પ્રકારોમાં સૂર્યપ્રકાશમાંથી મળતી સૌર ઉર્જા એ મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. કુદરતી ઉર્જા મેળવવા માટે આપણી પાસે અત્યારે અદ્ભુત ટેકનોલોજી ઉપલબ્ધ છે, જેમાં સૂર્યપ્રકાશમાંથી સોલાર પેનલ દ્વારા સીધી વીજળી મેળવવામાં આવે છે. ભારત જેવા ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા દેશમાં આ સૌર સ્ત્રોત વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેનો આપણે મહત્તમ લાભ લઈ શકીએ છીએ. સૂર્ય ઉપરાંત પવન પણ ઉર્જાનો મોટો સ્ત્રોત્ર છે, જ્યાં વિશાળ પવનચક્કીઓ દ્વારા પવનની ગતિનું ઉર્જામાં રૂપાંતર થાય છે અને ઉર્જાનું વીજળીમાં રૂપાંતર કરવામાં આવે છે. ગુજરાતના લાંબા દરિયાકાંઠાના વિસ્તારો આ પવન ઉર્જા મેળવવા માટેના સૌથી ઉત્તમ અને જીવંત ઉદાહરણો છે, જ્યાં પવનચક્કીઓ દ્વારા મોટા પાયે વીજ ઉત્પાદન થાય છે. યુવા મિત્રો, રિન્યુએબલ એનર્જી એ માત્ર વિજ્ઞાનની કોઈ નવી શોધ નથી, પરંતુ પૃથ્વી અને માનવજાતના અસ્તિત્વને ટકાવી રાખવા માટેની એક મજબૂત ઢાલ છે. આવનારી ભવિષ્યની પેઢી સુરક્ષિત રહે, શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકે અને પૃથ્વી લીલીછમ રહે તે માટે હવે પરંપરાગત ઈંધણ છોડીને આ સ્વચ્છ ઉર્જા એટલે કે ગ્રીન એનર્જીને અપનાવવી એ આપણા સૌ માટે અનિવાર્ય અને પવિત્ર ફરજ બની ગઈ છે. આ સુંદર વિચારની સાથે હવે ફરી સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ યે બારિશ એનું ટાઇટલ સોંગ, જેને સ્વરબદ્ધ કર્યું છે નિખિલ આરે. આ ગીતનું લેખન કર્યું છે નેશુ સલુજા અને સંકેત મિશ્રાએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે મૃણમોહી શર્માએ. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.

અજ્ઞાન સ્વામી અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 19 આરોપીની ધરપકડ. 250 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ સાયબર નાણાકીય વ્યવહારનો ખુલાસો. અમદાવાદના સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું. મથુરા વૃંદાવનથી તૈયાર કરાયેલા મુગટ, વાઘા અને આભૂષણ ભગવાનને અર્પણ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 17 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી. અને વડોદરાના નિશાનેબાજ ખેલાડી મયુરી રાઠોડે રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં રજતચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે રાત્રે અમદાવાદ પહોંચશે. આવતીકાલે તેઓ અમદાવાદમાં મહાનગરપાલિકા, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના અંદાજે 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ વિવિધ કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસ દરમિયાન આવતીકાલે અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન હેઠળ યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૌપ્રથમ તેઓ સવારે સોલાના સાયન્સ સિટીમાં સાયન્સ ડોમ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ અને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. અહીં તેઓ જાહેર સભા પણ સંબોધશે. ત્યારબાદ શ્રી શાહ ભાડજ અને બોપલ વિસ્તારમાં એએમસી પ્લોટ ખાતે તથા ગાંધી આશ્રમ વિસ્તારમાં એનડીડીબી પ્લોટ ખાતે વૃક્ષારોપણ કરશે. ઉપરાંત શ્રી શાહ પ્રહલાદનગર વિસ્તારમાં એબીવીપીના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત તેઓ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેક ટુ સ્કૂલ મિશન હેઠળ બનાસકાંઠાની શાળામાં પુનઃ પ્રવેશ મેળવનારા 12 જેટલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. શ્રી પટેલે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અનુભવ અને ભવિષ્યની તેમની આશાઓ અંગે માહિતી મેળવી હતી. શ્રી પટેલે સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓને શિક્ષક બનવું ઘણું જરૂરી હોવા પર ભાર આપ્યો. આ અંગે એક વિદ્યાર્થીની આશા ભીલનો પ્રતિભાવ સાંભળીએ.
2: હું 8 ભણીને અભ્યાસ છોડી દીધો હતો, એટલે મારા ઘરની પરિસ્થિતિ વગી નથી. અને હવે હું મારી બહેનોને, અમારી પ્રાથમિક શાળાની બહેનોને અમને સમજાયા અને અમે પાછું અભ્યાસ કરવાનું ચાલુ કર્યું. અને અમારા છાપી વડિયાળા સ્કૂલમાં અમને સારું ભણાવવામાં આવે છે અને અમારી સ્કૂલ સારી ગમે છે. અમને ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને અમને સમજાવીને ગયા. અમે હવે દરરોજ સ્કૂલમાં જઈશ.
0: ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ 19 આરોપીની ધરપકડ કરવામાં આવી. 21 રાજ્યમાં નોંધાયેલા 146 સાયબર ગુનાઓમાં આ તમામ આરોપીઓની સંડોવણી હોવાનું જણાયું છે. આ સાથે જ અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ સાયબર નાણાકીય વ્યવહારનો ખુલાસો થયો હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના SP ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
3: સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ ગુજરાત કી ટીમ ને અલગ અલગ 5 ગુનાઓ મેં 19 જીતને આરોપીઓ કો ગિરફ્ત મેં લિયા હૈ, જિસમેં સબસે બડા સુરત કા મોડ્યુલ હૈ, જિસમેં 7 આરોપીઓ કો પકડા હૈ. ઇન્હોને 3 ફર્જી પીડિયા ખોલ રખી થી, જિસકે જરિયે લોગ ટ્રાન્ઝેક્શન કરતે થે. ઇસ કેસ કે તહત ઉન્હોને અબ તક 116 કરોડ સે જ્યાદા કે સાયબર ક્રાઇમ કે ટ્રાન્ઝેક્શન કિયે હૈ, જિસમેં 146 સે જ્યાદા ઓફેન્સિસ ડિટેક્ટ હો રહે હૈ.
0: જૂનાગઢમાં ગિરનાર પર્વત પર 12 વર્ષના બાળક પર હુમલો કરનારા સિંહને પકડી પડાયો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું હતું કે આ ઘટના બાદ ત્રણેય સિંહને બેભાન કરીને પકડી લેવાયા છે. રાજ્યમાં લોકો પર સિંહોના હુમલા અને સિંહોની પ્રકૃતિમાં આવેલા બદલાવ અંગે અભ્યાસ કરવા ભારતીય વન્યજીવન સંસ્થાને જણાવાયું હોવાનું પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
4: વર્ષોથી આ ગિરનાર પર અનેક શ્રદ્ધાળુઓ જોયા છે, પણ ક્યારેય હ્યુમન કોન્ફ્લિક્ટ સિંહ દ્વારા થયું હોય એવી આ પહેલી ઘટના છે. જે રીતે ઘટના ઘટી છે એ રીતે બાળકના મૃત્યુ પછી 3 લાયન એટલે કે 2 લાયન સિંહ છે અને 1 સિંહણ છે, એમ 3 લોકોનો ટેન્ક્યુલાઇઝર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેને સક્કરબાગ ઝૂની અંદર મોકલવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ.
0: અમરેલીમાં ગેરકાયદે સિંહ દર્શન કરવા મામલે પકડાયેલા 2 લોકોએ તેઓ સિંહોની ઉશ્કેરણી કરવા જ ગયા હોવાની કબૂલાત કરી છે. વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં તેમણે પુરાવાનો નાશ કરવા મોબાઈલ ડેટા ડિલીટ કર્યો હોવાનું પણ ખુલ્યું છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના રોજગાર મેળામાં 45 યુવાનોની પ્રાથમિક પસંદગી થઈ છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ટેક મહિન્દ્રા કંપની ખાતે યોજાયેલા રોજગાર મેળામાં 50 જગ્યા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ. તેમાં કસ્ટમ સપોર્ટ એસોસિએટના પદ માટે 67 જેટલા ઉમેદવારોએ ઇન્ટરવ્યુ આપતા 45 ઉમેદવારની પસંદગી થઈ છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે ખનન કરતા 3 ડમ્પરને ઝડપી લેવાયા. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે તપાસ દરમિયાન મૂળી તાલુકામાંથી બ્લેક ટ્રેપ ભરેલા 90 લાખ રૂપિયાની કિંમતના 3 વાહન કબજે કરાયા છે. તેમાં નિયત ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં સામાનનું પરિવહન થતું હોવાનું જણાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ. જૂનાગઢ નજીકના મજેવાડી ગામ પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે બનાસકાંઠાનો એક પરિવાર તેમના સ્વજનના અસ્થિ વિસર્જન માટે સોમનાથ મંદિરે જઈ રહ્યો હતો. દરમિયાન વહેલી સવારે મજેવાડી ગામ પાસે બંધ ટ્રક સાથે તેમનું વાહન અથડાતા એક જ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે અને 2 લોકોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે 2 ઇજાગ્રસ્ત જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ ચેનલ AIR News_ABAD ફોલો કરશો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં આજે સરસપુરમાં ભગવાનના મામેરાની પરંપરાનું ભવ્ય આયોજન કરાતા ભક્તોએ મામેરાના દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ. દરમિયાન સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
5: અમદાવાદમાં પવિત્ર રથયાત્રા નિમિત્તે સરસપુરની વાસણસેરી અને ભગવાન જગન્નાથના પ્રાચીન જૂના મોસાળ તરીકે ઓળખાતા ભલા ભગતની જગ્યા સ્થિત રણછોડજી મંદિરે ઐતિહાસિક મામેરાની પરંપરાનું ભવ્ય આયોજન કરાયું. શુભ દેવસૈની 11મા પાવન અવસરે લાખેણા મામેરાના ભવ્ય દર્શન યોજાયા. ભગવાન જગન્નાથજીને મથુરા વૃંદાવનના કારીગરો દ્વારા તૈયાર કરાયેલો વિશેષ મુગટ તેમજ સુંદર કલાત્મક વાઘા અને આભૂષણ અર્પણ કરાયા છે, જ્યારે ભગવાનના બહેન સુભદ્રાજીને રાણી રંગના વાઘા સાથે પાર્વતી શૃંગાર, નથ, સોના ચાંદીના આભૂષણ અર્પણ કરાયા. ઉપરાંત ભગવાન જગન્નાથજીના મોટા ભાઈ ભગવાન બલરામજી માટે ભેટ સ્વરૂપે હળ સમર્પિત કરાયું હતું. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી આગામી 17 તારીખ સુધી છૂટાછવાયા સ્થળ પર વરસાદની આગાહી છે. દરમિયાન આગામી 2 દિવસ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને ચેતવણી અપાઈ હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશરય યાદવે જણાવ્યું.
6: गुजरात रीजन में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ से ही सौराष्ट्र रीजन में भी आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए नॉर्थ गुजरात कोस्ट के लिए और कल के लिए नॉर्थ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 40-50 और साथ में जो गस्ती मिनी होगी 60 किलोमीटर/आवर के आसपास रहने का पूर्वानुमान है.
0: રાજ્યભરમાં 2 દિવસના વિરામ બાદ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 25% જેટલો વરસાદ નોંધાયો. વડોદરાના નિશાનેબાજ ખેલાડી મયુરી રાઠોડે 62મી ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં ISSF મહિલા ઓપન 50 મીટર ફ્રી સ્ટાઇલ શ્રેણીમાં રાજ્યના શ્રેષ્ઠ રાઇફલ નિશાનેબાજો સાથે મુકાબલો કરીને તેમણે આ સિદ્ધિ મેળવી છે. રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ઉત્તમ સ્કોર સાથે રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ક્વોલિફાય થઈ તેમણે 4 વર્ષ સતત રાષ્ટ્રીય વિખ્યાત નિશાનેબાજ તરીકે માન્યતા મેળવી છે. અગાઉ અનેક સ્પર્ધામાં તેમણે રજત ચંદ્રક પણ જીત્યો છે. રાજ્યના 5 ફૂટબોલ રેફરી વિલિયમ જે કોશી, જાર્વિસ મેકવાન, કુમાર પિલ્લઈ, પ્રતિક બજાજ અને ફિફા રેફરી રચના કામાણીની આવતા વર્ષે અખિલ ભારતીય ફૂટબોલ મહામંડળ AIFFની મોટી ટુર્નામેન્ટમાં રેફરી તરીકે પસંદગી થઈ. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠનના આ તમામ રેફરીએ મધ્યપ્રદેશમાં AIFF દ્વારા લેવાયેલી શ્રેણી 1ની વાર્ષિક સ્વાસ્થ્ય કસોટી પાસ કરી છે. હવે તેઓ આગામી દિવસોમાં યોજાનારી AIFFની ઇન્ડિયન સુપર લીગ, ડુરાન્ટ કપ, આઈ લીગ, સંતોષ ટ્રોફી વગેરે જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં રેફરીની ભૂમિકા ભજવશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના કટોસણ રોડ, બહુચરાજી, રણુજ, બ્રોડગેજ રેલખંડનું સુરક્ષા નિરીક્ષણ પૂર્ણ કરાયું. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનની ઝડપ માપવામાં આવી હતી. રેલવે સુરક્ષા કમિશનર દ્વારા કરાયેલા નિરીક્ષણ દરમિયાન ટ્રેકની ગુણવત્તા, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી, બ્રિજ અને અન્ય તમામ સુરક્ષા ધોરણોની તપાસ કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 19 આરોપીની ધરપકડ. 250 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ સાયબર નાણાકીય વ્યવહારનો ખુલાસો. અમદાવાદના સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું. મથુરા વૃંદાવનથી તૈયાર કરાયેલા મુગટ, વાઘા અને આભૂષણ ભગવાનને અર્પણ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 17 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી. અને વડોદરાના નિશાનેબાજ ખેલાડી મયુરી રાઠોડે રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: ભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હોવ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ, રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હોવ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ, રામ રામ. એ સૌને જાજા કરીને રામ રામ. મિત્રો, એક કલ્પના કરો કે આપણે બસમાં મુસાફરી કરવી છે અને બસ છે ને એમાં 25 સીટ છે, મુસાફરો જાણે કે 20 છે એવું રાખીએ. તો આપણને બધાને ખબર છે કે ભાઈ બધાને બેસવાની જગ્યા બહુ સરસ રીતે મળી જશે અને એવું થશે કે ઉલટાની 5 સીટ છે ને એ તો વધી જશે. પણ હવે એનાથી ઊંધી કલ્પના કરો કે 25 સીટવાળી બસમાં 30 મુસાફરો છે તો શું થશે? તો એવું થશે કે આ વધેલા જે 5 મુસાફરો છે ને એણે કંઈક ને કંઈક એડજસ્ટમેન્ટ કરતા રહેવું પડશે. બસ કંઈક આવી જ વાત મોટા પ્રમાણમાં આપણા દેશમાં અને આપણી સાથે બની રહી છે. વિશ્વની કુલ જમીનમાંથી ભારત પાસે જમીનનો માત્ર 2.4% ભાગ છે અને એની સામે અધધ કહી શકાય એટલી વસ્તી છે. તો જેમ ભારતમાં વસ્તી વધારો એ સમસ્યા છે, એમ કેટલાક દેશોમાં ઓછી વસ્તીની સમસ્યા છે. વસ્તી વધુ હોય તો અને વસ્તી ઓછી હોય તો સમાજ જીવન, આર્થિક બાબતો કે પછી સાંસ્કૃતિક રીતે તેનો શો પ્રભાવ પડે છે એ જાણવા આજે આપણે ગામના ચોરે ભેગા થયા છીએ. આજે આપણી સાથે સાલ પીપળિયા ગામના કે જે પડધરી તાલુકામાં આવેલું છે ત્યાંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અપૂર્વભાઈ ત્રિવેદી હાજર છે અને એ આપણને વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે કઈ રીતે આપણે વસ્તી વિશે વિચારણા કરવી જોઈએ એના માટે વાતચીત કરવા હાજર થયા છે. તો સૌ પ્રથમ તો આપણે એમનું સ્વાગત કરીએ અને એમને કહીએ રામ રામ, રામ રામ,
2: રામ રામ, સૌને રામ રામ.
1: ત્રિવેદી સાહેબ, સૌથી પહેલા તો અમને એ જણાવો કે આ વિશ્વ વસ્તી દિવસ શું છે અને શું એના માટે કોઈ થીમ પણ હોય છે?
2: ચોક્કસ. વિશ્વ વસ્તી દિવસ 1987માં વિશ્વની વસ્તી 5 અબજ સુધી પહોંચી હતી. આ ઘટનાને 5 બિલિયન ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા 1989થી વિશ્વ

0: વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે પણ વિશ્વ વસ્તી દિવસની થીમ રાખવામાં આવી છે અને આ વખતની થીમ છે યુવાનોને તેમની ઈચ્છા મુજબનું પરિવાર રચવા માટે સશક્ત બનાવીએ. આ થીમ ખૂબ વિચારીને રાખવામાં આવી છે. આજનું ભારત એ યુવાઓનો દેશ છે. ભારતની કુલ વસ્તીના 65% લોકો 35 વર્ષથી નીચેની ઉંમરના છે અને 40% લોકો 15-35 વર્ષના વયજૂથના એટલે કે યુવા છે. આજનું યુવાધન ખૂબ વિચારશીલ અને પ્રગતિશીલ છે. તેઓ પરિવાર અને ભવિષ્યના આયોજન વિશે ચોક્કસ વિચારો ધરાવે છે. તેમના સંદર્ભમાં વસ્તી વિષયક મુદ્દાઓને રજૂ કરવા અને તેઓ ભવિષ્યની જે દુનિયા રચવા માંગે છે તે માટે તેમને સક્ષમ બનાવવા માટે આ થીમ રાખવામાં આવી છે.
1: પણ સાહેબ, પ્રશ્ન એ થાય કે વધતી જતી વસ્તીની આપણે ચિંતા શું કામ કરવી જોઈએ?
0: સૌને એવું લાગે કે વસ્તી વધારે હોય તો એ શક્તિ બને, તો આપણે શું કામ એને પડકાર માંગીએ છીએ? પણ વધતી વસ્તીએ દેશની શક્તિ તો છે, પણ સાથે સાથે દેશ માટે સૌથી મોટો પડકાર પણ છે. જો વસ્તી સ્વસ્થ, શિક્ષિત, કુશળ અને ઉત્પાદક હોય તો તે દેશના વિકાસમાં મોટું યોગદાન આપે છે. પરંતુ જો વસ્તી વૃદ્ધિ ઉપલબ્ધ સંસાધનો કરતાં વધુ ઝડપથી વધે તો શિક્ષણ, આરોગ્ય, રોજગાર, પાણી, રહેઠાણ અને પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રોમાં મુશ્કેલીઓ ઊભી થાય છે.
1: બરાબર.
0: આપણા દેશના સંદર્ભમાં જ્યાં સંસાધનો સીમિત છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર ખૂબ જ ઝડપી છે, આવી પરિસ્થિતિમાં બેરોજગારી, ગરીબી, રહેઠાણની ઉપલબ્ધતા ના થવી જેવા પડકારો સાથે લોકોની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે આહાર, પાણી, આરોગ્યની સુવિધાઓની ઉપલબ્ધતા ના થવી કે ઓછી ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળવી જેવા પડકારો આવી શકે છે.
1: હવે જો આપણે આપણા દેશના સંદર્ભમાં વાત કરીએ તો જે વસ્તી છે અને એની સાથે જે પડકારો જોડાયેલા છે એમાં વિશ્વમાં ભારત કઈ જગ્યાએ છે?
0: આજે વિશ્વની વસ્તી 8 અબજથી વધુ છે અને ભારત હાલમાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ભારતની અંદાજિત વસ્તી 146 કરોડની છે. વિશ્વની કુલ વસ્તીનો લગભગ 70% હિસ્સો માત્ર ભારતનો છે. આ આંકડો આપણને ગૌરવ પણ અપાવે, કારણ કે આપણા પાસે વિશાળ માનવ શક્તિ છે.
1: ચોક્કસ.
0: પરંતુ તેની સાથે સાથે એ વિશાળ જનસમુદાયની સંભાળ લેવાની જવાબદારી પણ વધારે છે. એક સમય એવો હતો કે ભારતમાં એક મહિલાના સરેરાશ 6 જેટલા બાળકો થતા હતા, પરંતુ શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને પરિવાર નિયોજનના વ્યાપક પ્રસારને કારણે આજે દેશમાં કુલ પ્રજનન દર એટલે કે ટોટલ ફર્ટિલિટી રેટ 2 સુધી ઘટ્યો છે.
1: બરાબર.
0: જે રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી રેટ 2.1 કરતા પણ ઓછો છે. આ ભારત માટે એક મહત્વની સિદ્ધિ છે. ગુજરાત રાજ્યમાં પણ પરિવાર નિયોજન કાર્યક્રમના સારા પરિણામો જોવા મળ્યા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 મુજબ ગુજરાતનો ટોટલ ફર્ટિલિટી રેટ 1.9 છે, જે રિપ્લેસમેન્ટ લેવલ કરતાં ઓછો છે. એટલે કે ગુજરાતમાં સરેરાશ એક મહિલા પોતાના જીવનકાળમાં લગભગ 2 કરતાં ઓછા બાળકોને જન્મ આપે છે.
1: અને જો ગ્રામ્ય ભારતની વાત કરીએ તો ગ્રામ્ય ભારત આમાં ક્યાં આવે છે?
0: ભારત ગામડાઓનો દેશ છે. આજે પણ દેશની આશરે 65% વસ્તી છે એ ગામડામાં રહે છે. ગુજરાત રાજ્યએ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે. આપણો રાજકોટ જિલ્લો પણ વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે. છતાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક પડકારો હજુ જોવા મળે છે, જેમ કે વહેલા લગ્ન થવા, વહેલી ઉંમરે માતૃત્વ ધારણ કરવું, સંતાનો વચ્ચે ઓછું અંતર, પરિવાર નિયોજન વિશે અધૂરી માહિતી, કેટલીક સામાજિક ગેરમાન્યતાઓ. આ બાબતો માતા અને બાળકના આરોગ્ય પર સીધી અસર કરે છે. ગુજરાતમાં હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં ટોટલ ફર્ટિલિટી રેટ શહેરી વિસ્તારો કરતાં થોડો વધુ છે.
1: બરાબર.
0: તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે ગ્રામ્ય ગુજરાતમાં ટોટલ ફર્ટિલિટી રેટ લગભગ 2 છે, જ્યારે શહેરી વિસ્તારમાં તે લગભગ 1.7 છે. આથી સ્પષ્ટ થાય છે કે ગ્રામ્ય વિસ્તારમાં પરિવારોમાં પરિવાર નિયોજન સેવાઓની વધુ જરૂરિયાત છે.
1: સાહેબ, ઘણી વખત એવું છે ને કે આપણે આ જ્યારે વસ્તી વધારાની સમસ્યાની વાત કરવા બેસીએ છીએ તો અકબર ને બિરબલની વાર્તા યાદ આવી કે બધા દૂધ રેડવાના છે તો હું પાણી રેડું તો શું વાંધો છે. એટલે આપણને જ્યાં સુધી રોજિંદા જીવન ઉપર એની અસર નથી દેખાતી ને ત્યાં સુધી આપણે ગંભીરતાથી સમસ્યાને લેતા નથી. તો અમારા મિત્રોને થોડું એ જણાવો કે વધતી જતી વસ્તી છે એ આપણા રોજિંદા જીવન ઉપર કેવી અસર પાડે છે.
0: ચોક્કસ. આપણે અમુક મુદ્દાઓને લઈને જ આ વાતને સમજીએ. પહેલી વાત કરીએ ખેતી લાયક જમીનની. ખેતી માટે ઉપલબ્ધ જમીન મર્યાદિત છે. જ્યારે પરિવારમાં સભ્યો વધે ત્યારે

0: જમીનના નાના નાના પાક થાય, પરિણામે ખેતીની આવક ઘટે છે, જેના પરિણામે ખેતી પર નિર્ભર પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા સક્ષમ રહેતા નથી, જેથી તેઓ ખેતી છોડી દેશે અને રોજગારના અન્ય વિકલ્પોની શોધ કરશે. આ ઉપરાંત વધતી વસ્તીનો સમાવેશ કરવા રહેઠાણ માટે વધુ જમીનની જરૂરિયાત ઊભી થશે. સરવાળે દેશના ખેત ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થશે. બીજી વાત કરીએ પાણીની સમસ્યા. સૌરાષ્ટ્ર વિસ્તાર ખાસ કરીને પાણીની અછત માટે જાણીતો રહ્યો છે. વસ્તી વધે એટલે પાણીની માંગ પણ વધે. પીવાનું પાણી, ખેતી માટેનું પાણી અને ઔદ્યોગિક ઉપયોગ માટેનું પાણી બધા ઉપર દબાણ વધશે અને સરવાળે પાણીનો અછત ઊભી થશે. રોજગારીની પણ સમસ્યા ઊભી થશે. દર વર્ષે લાખો યુવાનો રોજગાર બજારમાં જોડાય છે. જો રોજગારીની તકો સમાન પ્રમાણમાં ન વધે તો વધતી વસ્તીના પ્રમાણમાં આપણે તમામ લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવી શકીશું નહીં અને તેથી બેરોજગારી વધશે. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પર પણ એનો ભાર પડશે. વસ્તી વધારે હોય ત્યારે શાળાઓ, કોલેજો, હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો પર વધુ ભાર પડે. આપણી પાસે સગવડો સીમિત છે અને લાભાર્થીઓ ખૂબ વધારે છે, જેથી આ સેવાઓની પહોંચ અને ગુણવત્તા ઉપર અસર
1: પડે છે. ચોક્કસ.
0: પર્યાવરણ પર પણ આ વસ્તીની અસર પડશે. વધુ વસ્તીના માટે રહેઠાણ લાયક જમીન ઉપલબ્ધ કરાવવા વૃક્ષોનું કાપકામ કરવું પડે છે, જેનાથી પ્રદૂષણમાં વધારો થાય છે. ઉપરાંત વધુ વસ્તીથી કચરાના ઉત્પાદનમાં પણ વધારો થાય છે, સાથે કુદરતી સંસાધનોના ઉપયોગમાં પણ વધારો થાય છે, જે પર્યાવરણ પર મોટા પાયે અસર કરે છે. આ ઉપરાંત આ તમામ વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલ છે. એક વસ્તુ પર પડતો પ્રભાવ બીજી વસ્તુને અસર કરે છે અને સરવાળે મુશ્કેલીનું ચક્ર શરૂ થાય છે, જેમાંથી બહાર નીકળવું ખૂબ પડકારજનક બને છે.
1: એકદમ સાચી વાત છે. એટલે એક સમય હતો કે જ્યારે આપણા સમાજમાં એવી માન્યતા હતી કે ભાઈ મોટો બહોળો પરિવાર જે છે એ બહુ સારી વાત છે, કુટુંબનું મહત્વ આજે પણ એટલું જ છે, પણ તેમ છતાંય જો નાના પરિવારની આપણે વાત કરીએ તો નાના પરિવારનું મહત્વ શા માટે અથવા એ શા માટે જરૂરી, એના વિશે કંઈ કહેશો?
0: આ બહુ લોકપ્રિય સૂત્ર છે, આપણે બધાએ સાંભળ્યું છે કે નાનો પરિવાર સુખી પરિવાર. પરંતુ આ માત્ર સૂત્ર નથી, જીવનનો એક અનુભવ છે. નાના પરિવારમાં બાળકોને વધુ સારું શિક્ષણ મળે છે, સારું પોષણ મળે છે, માતાનું આરોગ્ય સારું રહે છે, આર્થિક બચત વધે છે અને જીવનની ગુણવત્તા સુધરે છે.
1: હા, અને આપણે જેમ વાત કરીએ એ રીતે કે પરિવાર નિયોજન કરવું પણ ખૂબ જરૂરી છે, તો આ પરિવાર નિયોજન શું છે?
0: પરિવાર નિયોજન શબ્દને એક વસ્તી ઘટાડા સાથે જોડી દેવામાં આવ્યો છે, પણ પરિવાર નિયોજન એટલે ફક્ત વસ્તી ઘટાડો નહીં. પરિવાર નિયોજન એટલે દંપતી દ્વારા પોતાની ઈચ્છા મુજબ સંતાન ક્યારે કરવું, કેટલા સંતાન રાખવા, બે સંતાન વચ્ચે કેટલું અંતર રાખવું, તે અંગેનો જવાબદાર નિર્ણય. પરિવાર નિયોજન યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં અને યોગ્ય અંતર સાથે સંતાન પ્રાપ્તિ માટે મદદરૂપ બને છે.
1: તો પરિવાર નિયોજન કાર્યક્રમ જે છે એની થોડી માહિતી અમારા મિત્રોને પહોંચાડો.
0: આપણો ભારત વિશ્વનો એવો પ્રથમ દેશ હતો જેણે 1952માં રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ શરૂ કર્યો.
1: અચ્છા.
0: જી, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ સમયે માતા મૃત્યુ દર ઘટાડવો, બાળ મૃત્યુ દર ઘટાડવો, માતા અને બાળકનું આરોગ્ય સુધારવું અને સુખી પરિવારનું નિર્માણ કરવું એ હતો. આ કાર્યક્રમ અંતર્ગત લગ્ન અને બાળક તથા બે બાળકો વચ્ચે સલામત અંતર રાખવા અને યોગ્ય સમયે સંતાન પ્રાપ્તિ કરવા માટે પરામર્શ સેવાઓ અને પદ્ધતિઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકાર બે સંતાન વચ્ચે પૂરતું અંતર રાખવાની ભલામણ કરે છે. ઓછામાં ઓછું 3 વર્ષનું અંતર રાખવાથી માતાનું આરોગ્ય સુધરે છે, બાળકનો વિકાસ સારો થાય છે, ઓછા વજનના બાળકનો જન્મ ઘટે છે અને કુપોષણનું જોખમ પણ ઘટે છે.
1: એટલે આ આપણે એમ કહીએ ને કે એક રીતે તો જે ભવિષ્યની પેઢી આપણે તૈયાર કરી રહ્યા છીએ અથવા તો જે નાગરિક તૈયાર કરી રહ્યા છીએ એની જ સુખાકારી માટેનો આ આખો એ કાર્યક્રમ છે. તો અત્યારે રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ પરિવાર નિયોજનની કયા પ્રકારની પદ્ધતિઓ ઉપલબ્ધ છે?
0: હાલ રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ ઘણી બધી પદ્ધતિઓ ઉપલબ્ધ છે અને આ તમામ પદ્ધતિઓ સરકારી હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને આરોગ્ય કેન્દ્રોમાં મફત ઉપલબ્ધ છે. પદ્ધતિઓને વહેંચીને વાત કરીએ તો બિનકાયમી પદ્ધતિ એટલે કે જે ટેમ્પરરી મેથડ છે, કે જેમાં સૌથી પહેલી પદ્ધતિ આપણે લઈએ ગર્ભનિરોધક ગોળી, જે દૈનિક લેવાતી ગોળી છે અને યોગ્ય માર્ગદર્શન હેઠળ ઉપયોગ કરવામાં આવે તો પરિવાર નિયોજનનો અર્થ સારે છે. એ સિવાય છાયા નામની ગોળી આવે છે, જે સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતી અસ્થાયી પદ્ધતિ છે. અઠવાડિયામાં 2 વખત અને 3 મહિના પછી અઠવાડિયામાં 1 જ વખત લેવી પડે છે. આ

0: હોર્મોન વિનાની ગોળી છે, એટલે એનાથી કોઈ આડઅસર થતી નથી. એ ઉપરાંત કોન્ડોમ છે જે સરળ, સુરક્ષિત, મફત ઉપલબ્ધ છે અને પરિવાર નિયોજન સાથે એચઆઈવી સહિતના અન્ય ચેપથી પણ રક્ષણ આપે છે. અંતરા નામનું એક ઇન્જેક્શન પણ આવે છે જે 3 મહિના સુધી અસરકારક રહે છે લીધા પછી, અને દર 3 મહિને એક જ વાર લેવું જરૂરી હોય છે.
1: બરાબર.
0: અને જ્યારે પણ ફરીવાર ગર્ભાવસ્થા રાખવાની શક્યતા ઈચ્છા થાય ત્યારે આ ઇન્જેક્શન બંધ કરવાના 6-7 માસમાં ગર્ભાવસ્થા રહેવાની શક્યતા રહે છે. બિનકાયમી લાંબા ગાળાની પદ્ધતિ વિશે વાત કરીએ તો આંકડી એ બહુ જ પ્રચલિત પદ્ધતિ છે, જેને આપણે કોપર્ટી કહીએ છીએ. એ લાંબા ગાળાની સુરક્ષિત પદ્ધતિ છે અને 5-10 વર્ષ સુધી અસરકારક રહે છે, અને આંકડીને દૂર કરાવ્યા બાદ ફરીથી ગર્ભધારણ કરવા માટે તુરંત જ સક્ષમ બની શકાય છે. એ ઉપરાંત આંકડીને પ્રસૂતિ પછી તુરંત પણ મૂકવામાં આવે છે, જેને PPIUCD કહેવામાં આવે છે. આ પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે અને શરૂઆતથી જ રક્ષણ આપે છે, એટલે માતાનું આરોગ્ય જોખમમાં મૂક્યા વિના બે બાળકો વચ્ચે સુરક્ષિત અંતર જાળવવામાં મદદરૂપ થાય છે. કાયમી પદ્ધતિની વાત કરીએ તો પુરુષ નસબંધી ખૂબ જ સરળ, સલામત અને વાટકાપ વિનાની પદ્ધતિ છે અને તેનાથી પુરુષત્વ પર કોઈ અસર થતી નથી. એ ઉપરાંત સ્ત્રી નસબંધી પણ પરિવાર પૂર્ણ થયા બાદ અપનાવી શકાય છે અને સંપૂર્ણ સલામત છે અને ઓછા સમયમાં પૂર્ણ થાય છે, અને એ દૂરબીનથી પણ કરવામાં આવે છે અને ખૂબ જ ઓછા ટાંકા સાથે એ ઓપરેશન છે એ કરવામાં આવે છે.
1: ઘણી બધી પદ્ધતિઓ અમલમાં હોવા છતાંય આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં નવી કોઈ પણ બાબત હોય એના માટે કોઈક ને કોઈક પ્રકારની ગેરમાન્યતા છે એ ફેલાયેલી હોય જ છે. તો પરિવાર નિયોજનની આ બધી પદ્ધતિઓ છે એની સાથે પણ અમુક ગેરમાન્યતાઓ જોડાયેલી છે કે જેનાથી લોકો એના તરફ આકર્ષાતા નથી અથવા એનો અમલ કરતા નથી. તો એ ગેરમાન્યતાઓ કઈ કઈ છે?
0: ગેરમાન્યતાઓમાં અમુક લોકો માને છે કે નસબંધીથી કમજોરી આવી જાય અથવા કોપર્ટીથી ભારે નુકસાન થાય, વજન વધી જાય, માસિક સ્ત્રાવ વધુ આવે અને કમજોરી વધી જાય, ગોળીઓની કાયમી આડઅસર થાય. આ તમામ માન્યતાઓ વૈજ્ઞાનિક રીતે ખોટી છે.
1: અચ્છા.
0: કોઈ પણ પદ્ધતિની સામાન્ય આડઅસર હોય છે જે વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે, પરંતુ એક પણ પ્રકારની પદ્ધતિ ઉપરોક્ત પ્રકારની ગંભીર આડઅસરો કરતી નથી. આથી કોઈ પણ પદ્ધતિ અપનાવતા પહેલા આરોગ્ય કર્મચારીની સલાહ લેવી જોઈએ જેથી સામાન્ય આડઅસરો પણ નિવારી શકાય. આનંદની વાત છે કે ભારતમાં ગર્ભ નિરોધક પદ્ધતિઓનો ઉપયોગ સતત વધી રહ્યો છે. નેશનલ ફેમિલિયલ સર્વે 5 મુજબ દેશમાં લગભગ 2/3 પરિણિત મહિલાઓ કોઈ ને કોઈ પરિવાર નિયોજન પદ્ધતિનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં પણ પરિવાર નિયોજન પદ્ધતિઓનો ઉપયોગ છેલ્લા દાયકામાં નોંધપાત્ર રીતે વધેલો છે.
1: પરિવાર નિયોજનની વાત જ્યારે થતી હોય ને ત્યારે એક અનમેટ નીડ એવો શબ્દ એમાં વપરાતો આપણે સાંભળીએ છીએ, તો આ શું છે એના વિશે થોડી વાત કરો.
0: બેન, ખૂબ સરસ પ્રશ્ન છે. આ એક ખૂબ મહત્વનો શબ્દ છે, અનમેટ નીડ ફોર ફેમિલી પ્લાનિંગ. એટલે એવી મહિલા કે દંપતી જે હાલમાં બાળક નથી ઈચ્છતા અથવા બાળકમાં અંતર જાળવવા પણ માંગે છે, પણ કોઈ પણ પ્રકારની પરિવાર નિયોજન પદ્ધતિનો ઉપયોગ કરતા નથી, આ સ્થિતિને અનમેટ નીડ કહીએ છીએ. નેશનલ ફેમિલિયલ સર્વે 5 મુજબ ભારતમાં અનમેટ નીડ આશરે 9.4% છે. એટલે કે દર 100 માંથી લગભગ 9-10 મહિલાઓને પરિવાર નિયોજનની જરૂરિયાત હોવા છતાં કોઈ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી. એના કારણો પણ છે, માહિતીનો અભાવ હોઈ શકે, ખોટી માન્યતાઓ હોઈ શકે, પરિવારનો વિરોધ હોઈ શકે, સામાજિક સંકોચ હોઈ શકે, અથવા સેવાઓની પહોંચ એમના સુધી ના પહોંચી હોય એ પણ હોઈ શકે. આ ઘટાડવી ખૂબ જ જરૂરી છે, કારણ કે અનમેટ નીડ ઘટાડવાથી અનિચ્છનીય ગર્ભધારણ ઘટે છે, માતા મૃત્યુદર ઘટે છે, બાળકોનો મૃત્યુદર ઘટે છે, ગર્ભપાતની જરૂરિયાત ઘટાડે છે, પરિવાર નિયોજન કાર્યક્રમના યોગ્ય પરિણામો આપે છે અને વસ્તી નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ અનમેટ નીડને આપણે ઘટાડી કઈ રીતે શકીએ? વસ્તી વિષયક પડકારો વિશે આપણે જાગૃતિ લાવીએ અને સમાજને શિક્ષિત બનાવીએ અને તેમને પોતાની જવાબદારી વિશે જાગૃત બનાવીએ.
1: બરાબર.
0: પરિવાર નિયોજનની જુદી જુદી પદ્ધતિઓ વિશે લોકોને માહિતીગાર કરી યોગ્ય પદ્ધતિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરીએ. લોકો પણ શરમ અને સંકોચ છોડી આ વિશે વાત કરતા થાય અને પરિવાર નિયોજનનો પ્રાથમિક અને પાયાની જરૂરિયાત તરીકે સમજે અને અપનાવે. ખાસ કરીને આજના યુવાઓ અને કિશોર કિશોરીઓને પણ આ અંગે પૂરતું શિક્ષણ પ્રદાન કરવું જેથી તેઓ પોતાના નિર્ણયો સ્વબળે કરવા માટે સક્ષમ

0: બને. અને જે વિસ્તારો સુધી આ સેવાઓની પહોંચ નથી એ વિસ્તારો સુધી આપણે સેવાઓ પહોંચાડીએ. અને આરોગ્ય વિભાગના તમામ આશા બહેનો અને આરોગ્ય કર્મચારીઓ છે એ આ જ મુદ્દાઓ પર કાર્યરત કરી રહીને કામ કરી રહ્યા છે.
1: સાહેબ, આજે આપણે શરૂઆતમાં જેવી વાત કરી કે વિશ્વ વસ્તી દિવસની આ વખતની જે થીમ છે એમાં યુવાનોને ખાસ તો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે, તો યુવાનોની ભૂમિકા વિશે આપનું શું કહેવું છે?
0: આ વર્ષનો મુખ્ય સંદેશ યુવાઓને સશક્ત બનાવવાનો છે.
1: બરાબર.
0: કારણ કે આજનો યુવા જે ભવિષ્યમાં પરિવાર શરૂ કરવા વિચારી રહ્યો હોય અને આજના સાંપ્રત સમયના પડકારો સાથે પોતાનો પરિવાર અંગે પણ ચિંતિત હોય ત્યારે તેમને નિર્ણયો લેવા માટે સક્ષમ કરવા ખૂબ જ જરૂરી છે. યુવાનો શિક્ષણ પૂર્ણ કરે, યોગ્ય ઉંમરે લગ્ન કરે, પરિવાર અંગે જાણકારીપૂર્વક અને જવાબદારીપૂર્વક નિર્ણય લે અને આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરે તો સમાજનો વિકાસ ઝડપી બને છે.
1: એટલે આપણે એવું કહી શકીએ કે યુવાનો જે છે એ મુખ્ય ધરીરૂપ છે કોઈ પણ સમાજ માટે. એમનું જેવું વર્તન હશે એની અસર સમાજના ભવિષ્ય ઉપર પડતી હશે. હવે આપણે વાત કરતા કરતા કાર્યક્રમના અંતિમ પડાવ સુધી તો પહોંચી ગયા છીએ, તો અમારા જે મિત્રો સાંભળી રહ્યા છે એમને તમે શું સંદેશ આપવા માંગશો?
0: રાજકોટ જિલ્લાના અને આપણા ગ્રામ્ય વિસ્તારના જે પણ પ્રિય ભાઈઓ અને બહેનો કાર્યક્રમ સાંભળી રહ્યા છે, સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક અને સુખી પરિવાર માટે પરિવાર નિયોજન અપનાવવું જરૂરી છે. સુરક્ષિત અને મજબૂત ભવિષ્ય તેના પર નિર્ભર કરે છે કે તમે આજે શું નિર્ણય લ્યો છો. તમારા નજીકના આરોગ્ય સબસેન્ટર, પીએચસી, સીએચસી, સરકારી હોસ્પિટલ પર પરિવાર નિયોજનની તમામ સેવાઓ મફતમાં ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે તમે આશા બહેન અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરી શકો છો. સૌ સાથે મળીને આપણા દેશને સશક્ત, પ્રગતિશીલ અને વિકસિત બનાવવામાં મદદરૂપ થઈએ. અને વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ચાલો આપણે સંકલ્પ કરીએ કે યોગ્ય ઉંમરે લગ્ન કરીશું, સંતાનો વચ્ચે પૂરતું અંતર રાખીશું, પરિવાર નિયોજન અંગે સાચી માહિતી મેળવીશું, માતા અને બાળકના આરોગ્યને પ્રાથમિકતા આપીશું. માત્ર વસ્તી ઘટાડવી એ આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય છે કે દરેક દંપતીને પોતાના પરિવાર અંગે સ્વતંત્ર અને જાણકારીપૂર્વક નિર્ણય લેવાનો અધિકાર મળે, દરેક ગર્ભધારણ ઈચ્છિત હોય અને દરેક બાળકને સ્વસ્થ જીવનની શરૂઆત મળે. આ જ વિશ્વ વસ્તી દિવસ 2026નો સાચો સંદેશ છે. કારણ કે નાનું પરિવાર માત્ર પરિવાર માટે નહીં પરંતુ ગામ, જિલ્લો, રાજ્ય અને દેશના વિકાસ માટે પણ જરૂરી છે.
1: આપણે સતત એવી કહેવતો સાંભળતા આવ્યા હોઈએ ને કે જાજા હાથ રળી આમણા, પણ દરેક ક્ષેત્રમાં એની જરૂર નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે બાળકોની સંખ્યા મર્યાદિત હોય છે તો એ દરેક બાળકનો વિકાસ બહુ સારો થાય છે અને એક સ્વસ્થ બાળક છે એ જ ભવિષ્યનો સ્વસ્થ નાગરિક છે, તો સ્વાભાવિક છે કે સમાજ પણ સ્વસ્થ બને છે. એટલે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આપણે જે આજે વાતચીત કરી મને લાગે છે કે મિત્રોને પણ એ ઘણી ગમી હશે, ગળે ઉતરી હશે, અને જેમ આપણી વાતચીત સાંભળી એવી રીતે તમારી સાથે પણ જો કોઈ મિત્ર વાતચીત કરવા માંગતા હશે અથવા તો આ કાર્યક્રમ વિશે માહિતી આપવા માંગતા હશે તો એમને તમારો ફોન નંબર આપી દઈએ. 99-99-87-8-29, એટલે કે 99-99-87-8-29. મિત્રો, ફરી એક વખત જાણ કરી દઈએ કે પડધરી તાલુકાના સાલપીપળિયા ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અપૂર્વભાઈ ત્રિવેદી આજે આપણી સાથે હતા અને આપણને વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે એમણે ખૂબ બધી સરસ મજાની માહિતી આપી છે. તો એમનો આભાર માનીએ, એમને રામ રામ કહીએ, તમને બધાને રામ રામ કહીએ, પણ એ પહેલા એક ગીત સરસ મજાનું સાંભળીએ અને બધાની રજા લઈએ. રામ રામ, રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાયને કહીએ
3: રામ રામ રામ રામ.

આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો. થોડી જ પળોમાં ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચો છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચે વધી રહેલી ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અનુરોધ કર્યો. વિયેતનામમાં ટાપુ પાસે હોડી પલટી જતા 15 ભારતીયોના મૃત્યુ, 2ની સ્થિતિ ગંભીર. આગામી 4-5 દિવસ દરમિયાન દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને સાઉથહેમ્પટનમાં 5 T20 મેચની શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની બે દિવસની ન્યૂઝીલેન્ડની મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ આવવા રવાના થયા છે. છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયગાળામાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડની આ પ્રથમ મુલાકાત હતી, જેણે દ્વિપક્ષીય સંબંધોને મોટો વેગ આપ્યો છે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેમના ન્યૂઝીલેન્ડના સમકક્ષ ક્રિસ્ટોફર લક્સન સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓની ઉપસ્થિતિમાં સંરક્ષણ, પ્રવાસન, રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન તેમજ ડેરી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં 5 સમજૂતીપત્રોની આપ લે કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ન્યૂઝીલેન્ડમાં વસતો ભારતીય સમુદાય બંને દેશો વચ્ચે વધી રહેલી ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ છે. ઓકલેન્ડમાં સ્પાર્ક અરેના ખાતે એક સામુદાયિક કાર્યક્રમમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારત ન્યૂઝીલેન્ડના સંબંધો સહિયારી યાદો, સ્થાયી મિત્રતા, સમાન મૂલ્યો અને ઉજ્જવળ ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા પર આધારિત છે. તેમણે કહ્યું કે ઓકલેન્ડથી વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચથી ક્વિન્સટાઉન સુધી ભારતીય સમુદાયે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ચાર દાયકા પછી ભારતના કોઈ પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડની મુલાકાત લીધી છે.
1: 40 સાલ કે બાદ કોઈ ભારતીય પીએમ ન્યૂઝીલેન્ડ કી ધરતી પર આયા હૈ. યે મેરા સૌભાગ્ય હૈ. મેં ન્યૂઝીલેન્ડ કે સભી નિવાસીઓ કે લિયે, આપ સભી લોગો કે લિયે 140 કરોડ ભારતીયો કી શુભકામનાએ લેકર આયા હું. સાથીઓ, પ્રધાનમંત્રી કે રૂપ મેં ભલે હી મેરા પહેલા ન્યૂઝીલેન્ડ દોરા હૈ, લેકિન 25-30 સાલ પહેલે જબ મેં કિસી સરકાર મેં ભી હિસ્સા નહીં થા, સાર્વજનિક જીવનમાં મુજે કોઈ જાણતા નહીં થા, તબ ભી મુજે યહાં ન્યૂઝીલેન્ડ આને કા અવસર મિલા થા.
0: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેના રમતગમત સંબંધોના 100 વર્ષ થયા છે. આ પ્રસંગે તેમણે એક સદી પહેલા ભારતીય હોકી ટીમની ન્યૂઝીલેન્ડની મુલાકાતને ટાંકી હતી.
1: इस साल इंडिया न्यूजीलैंड स्पोर्टिंग रिलेशंस को 1 साल पूरे हो रहे हैं. 100 साल पहले हमारी हॉकी टीम न्यूजीलैंड खेलने आई थी और उस टूर में मेजर ध्यानचंद के शानदार परफॉर्मेंस की हर तरफ चर्चा हो रही थी. उनकी हॉकी ने न्यूजीलैंड के लोगों का भी दिल जीत लिया था.
0: પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડ સાથે થયેલા મુક્ત વ્યાપાર કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો.
1: हमने भारत न्यूजीलैंड संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर पर ले जाने का ऐतिहासिक निर्णय लिया है. इसके अंतर्गत हम हर क्षेत्र में स्पष्ट लक्ष्यों और ठोस परिणामों के साथ आगे बढ़ेंगे. इस वर्ष हमने रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया. इस उपलब्धि से दोनों देशों के उद्योगों, किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे.
0: આ પ્રસંગે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને બંને દેશો વચ્ચે વધી રહેલી વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડ ભારત મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર થવાથી કીવી નિકાસકારો માટે 1.4 અબજ લોકોના બજારના દ્વાર ખુલ્યા છે અને ન્યૂઝીલેન્ડમાં ભારતીય વ્યવસાયો માટે નવી તકો ઉભી થઈ છે. તેમણે વૈશ્વિક સ્તરે ભારતના વધી રહેલા કદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ન્યૂઝીલેન્ડના વિકાસમાં ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અપીલ કરી છે અને વ્યક્તિત્વને ઘડવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે. આજે નવી દિલ્હીમાં જયપ્રકાશ નારાયણ જાહેર પુસ્તકાલયનું ઉદઘાટન કરતાં શ્રી શાહે જણાવ્યું કે લોકનાયક જયપ્રકાશ નારાયણ એક મહાન સ્વતંત્ર સેનાની, વિચારક અને રાષ્ટ્રીય નેતા હતા, જેમણે દેશ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશ અને તેના લોકોને સમજવા માટે વાંચન આવશ્યક છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં દરેક ગામમાં પુસ્તકાલયો ખોલવામાં આવ્યા છે, જેમાં આશરે 3000-4000 પુસ્તકો છે. તેમણે ઉમેર્યું હતું કે આ પુસ્તકાલયો એક કેન્દ્રીય પુસ્તકાલય સાથે જોડાયેલા છે, જેમાંથી 1.25 લાખથી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે જયપ્રકાશ નારાયણ જાહેર પુસ્તકાલયમાં 32000થી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય રેલવે અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે હૈદરાબાદને મોટા હાઈસ્પીડ રેલ હબ તરીકે વિકસાવવાની યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં

શહેરને પુણે, ચેન્નાઈ અને બેંગલુરુ સાથે જોડતા સૂચિત બુલેટ ટ્રેન કોરિડોરનો સમાવેશ થાય છે. હૈદરાબાદમાં એક ઉદ્યોગ જગતના કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું કે હાઈસ્પીડ રેલ નેટવર્ક મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને દક્ષિણ ભારતના પ્રમુખ આર્થિક કેન્દ્ર વચ્ચે સંપર્ક મજબૂત કરશે. મંત્રીશ્રીએ ભારતના સતત વધી રહેલા ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રો પર પણ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે દેશે એઆઈ એઝ એ સર્વિસ મોડેલ અપનાવ્યું છે અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં તેલંગાણા મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 5 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે અને સિકંદરાબાદ તેમજ નામપલ્લી સહિત તેલંગાણાના 42 રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જણાવ્યું છે કે લોકશાહીમાં મતભેદો હોવા સ્વાભાવિક છે, પરંતુ બંધારણ અને લોકકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સર્વોપરી રહેલી છે. ગયાજી ખાતેના બીપાડ પરિસરમાં બિહાર વિધાનસભાના સભ્યો માટેના ઓરિએન્ટેશન અને તાલીમ કાર્યક્રમના ઉદઘાટન સત્રને સંબોધિત કરતા શ્રી રાધાકૃષ્ણને જનપ્રતિનિધિઓને લોકતાંત્રિક મૂલ્યો, પારદર્શિતા અને જનતા પ્રત્યેની જવાબદારીને સર્વોચ્ચ અગ્રતા આપવા આહવાન કર્યું. વિયેતનામમાં ભારતીય પર્યટકોને લઈને જઈ રહેલી હોડી ફુકવોક ટાપુ પાસે પલટી જતા 15 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હોડીમાં 32 ભારતીય પર્યટક અને ચાલક દળના 4 સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. સ્થાનિક અહેવાલોમાં વિયેતનામના અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે 2 પર્યટકોની સ્થિતિ ગંભીર છે. તમામ 15 મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ભારતીય પર્યટકોમાંથી મોટાભાગના આંધ્રપ્રદેશ અને તેલંગાણાના હતા. હેનોઇ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે જાણકારી અને મદદ માટે હોચી મિન શહેરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ અને હેનોઇ સ્થિત દૂતાવાસમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. હવામાન વિભાગે આગામી 4-5 દિવસ દરમિયાન દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાતચીત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર નરેશે જણાવ્યું કે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું કે આસામ માટે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં ભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે દિલ્હીમાં મોડી સાંજ સુધીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5મી T20 મેચની શ્રેણીની અંતિમ મેચ આજે સાઉથહેમ્પ્ટનમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 44 રન કર્યા છે. ઇંગ્લેન્ડે શ્રેણીમાં 3-0થી અજય લીડ મેળવી લીધી છે. ભારત એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ પહેલા આ મેચ જીતવા માટે પ્રયત્નશીલ રહેશે. લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ઐતિહાસિક એકમાત્ર મહિલા ટેસ્ટ મેચના બીજા દિવસે ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગ્સમાં 170 રનમાં ઓલ આઉટ થયું હતું. 115 રનની સરસાઈ સાથે ભારતે બીજી ઇનિંગમાં 3 ઓવરમાં વિના વિકેટે 4 રન કર્યા છે. આ અગાઉ ગઈકાલે ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 285 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતા 83 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 58 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચે વધી રહેલી ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અનુરોધ કર્યો. વિયેતનામમાં ટાપુ પાસે હોડી પલટી જતા 15 ભારતીયોના મૃત્યુ, 2ની સ્થિતિ ગંભીર. આગામી 4-5 દિવસ દરમિયાન દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને સાઉથહેમ્પ્ટનમાં 5 T20 મેચની શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: Union Railway and IT Minister Ashwini Vaishnav today announced plans to develop Hyderabad as a major high-speed rail hub with proposed bullet train corridors linking the city to Pune, Chennai and Bengaluru. Speaking at an industry event in Hyderabad, he said the high-speed rail network will significantly reduce travel time and strengthen connectivity among South India's major economic centres.
1: Three high-speed bullet train corridors to Hyderabad to Telangana, which will totally change the landscape. If you see, from Pune to Hyderabad, from Hyderabad to Chennai, from Hyderabad to Bangalore, this will become a major game changer for entire region, and Hyderabad will become the high-speed hub. This will totally change the landscape. It will bring huge amount of development. The economies of this entire region will become fully integrated.
0: This is Akashvani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Welcome back. Here with us on the news at 9. The West Bengal government has formed a 9-member committee to examine the draft bill of a uniform civil code for the state. A notification has already been published in this regard. Justice retired Ranjana Prakash Desai will be the chairperson. Former Meghalaya Governor Tathagata Roy is one of the members of the committee. Legendary playback singer S. Janki, fondly known as the Nightingale of the South, passed away at the age of 88 today in Mysuru, Karnataka, after battling age-related health issues. Spanning over 6 decades, her career saw her singing in nearly 48,000 songs in multiple languages, including Kannada, Tamil, Telugu, Malayalam and Hindi. She was the voice behind generations of film stars. She collaborated with legendary music directors like Ilayaraja, M.S. Vishwanathan, A.R. Rahman, among others. She is conferred with 33 state film awards and recipient of Padma Bhushan. Vice President C.P. Radhakrishnan has said that differences of opinion are natural in a democracy, but commitment to the constitution and public welfare must remain paramount. Addressing the inaugural session of the orientation and training program for members of the Bihar Legislative Assembly in Gayaji, Mr. Radhakrishnan called upon public representatives to accord the highest priority to democratic values, transparency and accountability towards the people. The chairman of the Joint Parliamentary Committee on One Nation, One Election, Member of Parliament P.P. Chaudhary, today said that holding simultaneous elections to the Lok Sabha and state assemblies would strengthen governance, reduce expenditure and benefit the country's economy. Addressing media persons in Goa, Mr. Chaudhary said the 41-member committee representing all major political parties is touring states to gather views from governments, political parties, constitutional experts, civil society and other stakeholders. Goa is the 9th state being visited by the committee. Union Ministry of Health and Family Welfare has launched the monthly webinar series on best practices under the National Health Mission on the occasion of World Population Day 2026. Envisioned as a year-round knowledge-sharing platform, the initiative will bring together states and union territories to present successful innovations, exchange implementation experiences, and accelerate the adoption of evidence-based practices for strengthening healthcare delivery nationwide. Iran's Supreme Leader Ayatollah Mujtaba Khamenei today vowed to avenge the death of his father Ayatollah Ali Khamenei, who was assassinated in U.S.-Israeli strikes earlier in the year, describing it as the responsibility of the nation. He also praised the massive turnout at the late leader's funeral as historic. In a message issued on the occasion of the funeral and burial of Ayatollah Ali Khamenei, Mujtaba Khamenei declared that those responsible for the killing would not escape justice. Meanwhile, U.S. President Donald Trump threatened Iran today after the funeral of Ayatollah Ali Khamenei saw open calls for his killing. In a social media post, Trump made the comments after senior U.S. officials demanded that Iran make a public statement saying the Strait of Hormuz is open and that ships crossing the vital corridor would not be attacked any longer. The Intermeteorological Department, IMD, has forecast heavy rainfall across northern and eastern parts of the country for the next 4 to 5 days. These places include Jammu and Kashmir, Ladakh, Himachal Pradesh, Uttarakhand, Punjab, Chandigarh, Haryana, Delhi, East Uttar Pradesh, Chhattisgarh, Odisha, Jharkhand, Gangetic West Bengal, Arunachal Pradesh, Nagaland, Manipur, Mizoram and Tripura. Meanwhile, IMD has issued an orange colour warning for heavy to very heavy rainfall over Assam, Meghalaya, Sub-Himalayan West Bengal, Sikkim and Bihar for tomorrow. In the FIFA World Cup, Norway will take on England, while defending champions Argentina will clash with Switzerland in the quarterfinals to determine the remaining semi-finalists. The third quarterfinal match between Norway and England will be played at Miami Stadium, with kickoff scheduled for 2:30 a.m. Indian Standard Time. Later, Argentina will face Switzerland at Kansas City Stadium at 6:30 a.m. Indian Standard Time. The Indian women's compound team of Jyoti Surekha Venom, Preetika Pradeep and Chikita Taniparthi clinched the silver medal at the Archery World Cup Stage 4 in Madrid, Spain today. The Indian trio went down 228-32 to Colombia in the final. Meanwhile, in women's individual compound event, teenage archer Preetika Pradeep produced a stunning turnaround to beat world number 11 Hazel Borun of Turkey 145-142, clinching her maiden World Cup bronze. In the historic one-off women's test at Lord's Cricket Ground in London, India was 63 for no loss in their second innings on day two when reports last came in. Earlier, England were bowled out for 170 runs in their first innings today. Amy Jones was the top scorer with 53 runs for India. Kranti Gourde took a 5-wicket haul, while Sayali Satkare and Sneh Rana scalped 2 wickets each. In men's cricket, England were 241 for 1 in 18.3 overs against India in the fifth and final T20 international of the series in Southampton when reports last came in. Earlier, India won the toss and elected to field. England has already clinched the series with a 3-0 lead, while India will be aiming to register a consolation victory before the teams move on to the ODI series. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi departs for home after concluding landmark New Zealand visit, says bilateral trade agreement between two countries will accelerate India's journey towards a developed nation. 15 Indians killed in a boat mishap in Vietnam, President, Vice President and Prime Minister express condolence. West Bengal government forms 9-member committee headed by a retired judge to examine draft bill of uniform civil code. Legendary singer S. Janki, known as Nightingale of South India, passes away. IMD forecasts heavy rainfall across northern and eastern parts of the country for next 4 to 5 days. In FIFA World Cup, Norway to take on England, while defending champions Argentina to clash with Switzerland in quarterfinals. And Indian women's compound team clinches silver medal at Archery World Cup Stage 4 in Madrid. That is all in the news at 9. Good night.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રોના પત્રો અને ઈમેલનો ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે હવે સાંભળીએ.
3: નમસ્કાર દેવાંગભાઈ, અને સાથે સાથે સર્વ શ્રોતા મિત્રોને પણ નમસ્કાર, અભિવાદન.
4: નમસ્તે પત્ર મિત્રો, નમસ્તે હિતેશભાઈ. સવિનય વિનંતી કે કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
3: દેવાંગભાઈ, વરસાદ તો અનરાધાર આવી ગયો પ્રથમ રાઉન્ડમાં જ.
4: જી, આપણે ગઈ વખતે જ વાત કરી હતી કે વરસાદની અછત વર્તાઈ રહી છે, પણ મોડો મોડો પણ ગુજરાતના અમુક વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડ્યો અને ખેડૂતો આનંદમાં પણ આવી ગયા.
3: દેવાંગભાઈ, એક બહુ સરસ વાત એ છે કે આપણો સરદાર સરોવર નર્મદા ડેમ છે ને, એ 65% કેપેસિટી ભરાઈ ગયો છે આ પ્રથમ રાઉન્ડમાં જ.
4: એનાથી રૂડું શું હોઈ શકે? ગુજરાતમાં પાણીની અછત ના સર્જાય એના માટે જે કુદરતે મેર કરી છે, એનાથી મોટી વાત શું હોઈ શકે? તો હિતેશભાઈ, ઘણા બધા પત્રો અને ઈમેલ્સ આપણી પાસે આવેલા છે. હિતેશભાઈ, મારા હાથમાં પ્રથમ પત્ર છે પ્રવીણ ચંદ્ર પી વાઘેલાનો, જેઓ ભાવનગરના રહેવાસી છે અને આપણા નિયમિત પત્ર મિત્ર પણ છે. પ્રવીણ ચંદ્રભાઈ લખે છે કે મારી ઉંમર 71 વર્ષની છે. 1965 થી, એટલે કે 61 વર્ષથી અમદાવાદ વડોદરા દ્વારા પ્રસ્તુત સવિનય વિનંતી કે કાર્યક્રમ તથા અન્ય કાર્યક્રમો હું સાંભળું છું. કાર્યક્રમમાં જે કંઈ ફેરફાર કે પરિવર્તન આવે છે તે પણ કાર્યક્રમો અતિ સુંદર અને સુમધુર પ્રસારિત થાય છે. આપ સર્વે ભાઈઓ બહેનો દ્વારા હર કોઈ કાર્યક્રમમાં ઉમદા, ઉત્તમ અને ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ રેડિયોની આગવી મહત્તા અને વિશિષ્ટતા દર્શાવે છે. આજે વિવિધ ટેકનોલોજી, ટીવી, કમ્પ્યુટર, ડિજિટલ માધ્યમો હોવા છતાં રેડિયો એક એવું માધ્યમ છે કે જેનાથી શ્રોતાઓને માહિતી અને મનોરંજન હંમેશા મળી રહે છે. આપ સર્વે ભાઈઓ બહેનો ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો, ધન્યવાદ. આગળ તેઓ લખે છે કે અમદાવાદ વડોદરા દ્વારા પ્રસ્તુત કાર્યક્રમો ખૂબ જ સુંદર પ્રસારિત થાય છે. કાર્યક્રમો સાંભળીને શ્રોતાઓને ગમેલા કાર્યક્રમો વિશેના જે અભિપ્રાય આપતા જે પત્રો આપે છે એ પત્રો હું પણ લખું છું. 27 જૂને શનિવારના રોજ સવિનય વિનંતી કે કાર્યક્રમમાં આપ શ્રી ભાઈઓ હિતેશભાઈ માવાણી અને દેવાંગભાઈ દ્વારા મારા પત્રને જે વાંચી સંભળાવ્યો એની મને ખુશી છે અને આનંદ છે. આ પત્ર થકી આપ શ્રી ભાઈઓને એક સૂચન છે કે હેલો ફરમાઈશ કાર્યક્રમ જે આવે છે તેવી જ રીતે પત્રો દ્વારા શ્રોતાઓની પસંદગીના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જો શનિવાર કે રવિવારે બપોરે આપો તો અમને ગમશે. સાથે સાથે 16 જુલાઈએ જે રથયાત્રાનો તહેવાર છે ભગવાન જગન્નાથજીનો તેમની પણ તેમણે શુભેચ્છાઓ પાઠવી છે.
3: દેવાંગભાઈ, આ ખૂબ જ લાગણીસભર અને સમીક્ષાત્મક પત્ર માટે આપણે પ્રવીણભાઈ વાઘેલાનો આભાર માનીએ. હવે વાત કરીએ ઈમેલની. પ્રથમ ઈમેલ અમિત કમલેશભાઈ પરમાર, ગામ સરસિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી, અને તેમની સાથે સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ, તેમના રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ દોસ્ત, સાથે છે શ્રેયા, મિત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા. તેઓ લખે છે કે 8 જુલાઈએ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું નહોતું, પરંતુ આકાશવાણીના નિવૃત્ત અધિકારી તુષારભાઈ શુક્લનો દેવાંગભાઈ સાથેનો વાર્તાલાપ ખૂબ જ સરસ હતો અને તેમાંથી લોકોએ અને અત્યારના સ્ટાફે શીખવા જેવી ઘણી બધી માહિતી આપી. જૂના કાર્યક્રમનું પુનઃ પ્રસારણ કરવાનું સૂચન સરસ હતું. સાથે સાથે તેમણે લખ્યું છે ઇમેલમાં કે ભુજ તથા રાજકોટ કેન્દ્રનું પ્રસારણ બંને સભામાં પોતાના કાર્યક્રમ આવવા જોઈએ, રિલે કેન્દ્ર બંધ કરવામાં આવે તેવી વિનંતી છે. આપના આ સમીક્ષાત્મક ઇમેલ માટે આભાર અમિતભાઈ.
4: હિતેશભાઈ, મારા હાથમાં અનિલભાઈ દેસાઈના 2 પત્રો છે, જેઓ સુરત મુકામ પોસ્ટ નિયોલના વતની છે. અનિલભાઈ લખે છે કે આકાશવાણીની સ્થાપનાને 90 વર્ષ પૂરા થયા તેની શુભકામનાઓ. અમદાવાદ કેન્દ્ર મારું પ્રિય સ્ટેશન છે. નાનપણથી જ રેડિયોનો શોખીન છું. મારા પિતાશ્રી વાલવાળો રેડિયો બેટરીથી ચાલે એવો રેડિયો લઈને આવેલા અને હું વડોદરા તથા અમદાવાદ રાજકોટ સાંભળતો હતો. એ શોખ હજુ પણ 86 વર્ષે પણ ચાલુ છે. ઓલ ઇન્ડિયા રેડિયો, ઉર્દુ સર્વિસ દિલ્હી તથા વિવિધ ભારતી પચરંગી સેવા મુંબઈ તથા રેડિયો સિલોન સાંભળતા અને એમાં પત્રો પણ અમે લખતા અને પત્રોનો જવાબ સાંભળીને અમને સંતોષ પણ થતો. બીજા પત્રમાં તેઓ લખે છે કે વિસરાતા સુર કાર્યક્રમ માનીતો અને પ્રિય કાર્યક્રમ છે, તો 1 કલાકનો કરવા વિનંતી. અગાઉ 1 કલાકનો રજૂ થતો હતો તો તેમાં કાપ શા માટે, તેમજ જૂની જ ફિલ્મોના ગીતો રજૂ કરો તેવી મારી નમ્ર વિનંતી છે. પત્રો અને ફરમાઈશના ગીતો, ગુજરાતી ફિલ્મી ગીતો જો આપશો તો ગમશે. અને હેલો હેલો કાર્યક્રમ અઠવાડિયામાં 2 વખત રજૂ કરવા વિનંતી.
3: દેવાંગભાઈ, સૌ પ્રથમ તો આપણે આ પત્ર મિત્રનો આભાર માનીએ અનિલભાઈ, કે એ સિનિયર સિટીઝન હોવા છતાં પણ રેડિયો સાંભળે છે એ તો ખુશીની વાત છે, પરંતુ સાથે સાથે આ રીતે સમીક્ષાત્મક પત્ર લખે અને અન્ય શ્રોતા મિત્રોનો પણ ઉત્સાહ વધારે છે. ફરી એક વખત અનિલભાઈ આપનો આભાર. દેવાંગભાઈ, મારી પાસે જેમ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો તેમ મારી પાસે પણ આ પોસ્ટકાર્ડનો વરસાદ છે. જેઠાભાઈ પરમાર, વઢવાણ,
4: જેઠાભાઈ, વીરાભાઈ, બરાબર,
3: ઘણા બધા પત્રો છે. સૌપ્રથમ વાંચીએ પત્ર તો આકાશવાણીના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા પડે. 3 જુલાઈ શુક્રવારે સવારેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી જીવરાજભાઈ મહેતા તથા તેમના વંદનીય ધર્મપત્ની હંસાદેવીના જીવન કહાની અને મહિલાઓના વિકાસ માટે, દેશના વિકાસ માટે સારી એવી કામગીરીની વાતો ગમી. 9:30 સમયે જીવનમાં સંગીતનું મહત્વ તથા ગુજરાતીમાં સુંદર ગીતો ગમ્યા. વરસાદના ગીતો શ્રી રમેશ પારેખના ગીતો ગમ્યા. વરસાદી વાતાવરણની વાત ગમી. ત્યારબાદ સાંજે 5:45 વાગ્યે લોકસંગીતમાં ભજનો અને લોકગીતો ગમ્યા. અન્ય પત્રમાં લખે છે કે હું ઘણા વર્ષોથી રેડિયો સાંભળું છું, ઘણા લોકો રેડિયો સાંભળે છે, પરંતુ આજના મોબાઈલના યુગમાં પત્ર લખવાનો કોઈને શોખ બહુ નથી અથવા તો આળસુ છે તેવું મેં જાણ્યું. સમીક્ષામાં લખે છે કે 22 જુલાઈના સવારે સવારે કાર્યક્રમમાં કાશ્મીરના ખીર ભવાની માતાજીની ધાર્મિક વાત અને ગીતો ગમ્યા. તેવી જ રીતે 23 જૂનના સવારે સવારે કાર્યક્રમમાં દેશભક્ત વંદનીય શ્યામાપ્રસાદ મુખર્જીની દેશભક્તિની અને સમાજ ઉદ્ધારકની વાતો ગમી છે. 25 જૂન ગુરુવારે આદિવાસીના રીતરિવાજો, તહેવારોના ગીતો, લગ્નના ગીતો અને તેમાં કુદરતી વસ્તુના પ્રાણીઓના ગીતો વગેરે ગમ્યા. જેઠાભાઈનું સૂચન છે કે આકાશવાણીના દરેક વિભાગમાં આપના માધ્યમથી સૌને જણાવો કે પૃથ્વી માતા બહુ જ ગરમ થઈ ગઈ છે, તો તેમને ઠંડી કરાવવા લોકો શક્ય તેટલું પાણી બચાવે, ઘરનું પાણી અને વરસાદનું પાણી છે તેનો શક્ય હોય તેટલો સંગ્રહ કરે, શક્ય હોય તેટલા વૃક્ષો વાવે અને વૃક્ષોના મંદિરો બનાવે. આપના આ રચનાત્મક સૂચનો માટે આભાર.
4: રેશમી, મારા હાથમાં આણંદથી મહેશ દેસાઈના 3 પત્રો છે. મહેશભાઈ ડૉક્ટર છે, આપણે જાણીએ છીએ, આપણા શ્રોતા મિત્રો પણ જાણે છે. એમણે 2 પત્રોમાં લખ્યું છે કે સુગમના ગીતો અમને બહુ જ ગમ્યા છે, પણ એક પત્ર એમણે 1 તારીખે એટલે 1 જુલાઈએ લખ્યો છે, જે ડૉક્ટર ડે હતો. મહેશભાઈ ડૉક્ટર છે એટલે એમણે ડૉક્ટર દિવસ નિમિત્તે લખ્યું છે કે સિટી સ્કેન, સોનોગ્રાફી, લેપ્રોસ્કોપી, ગ્લુકોમીટર, રોબોટિક સર્જરી વગેરે ઉપલબ્ધ થયા છે. માઇક્રોસ્કોપ, એન્ડોસ્કોપને કારણે પ્રિસિશન પણ વધ્યું, પરંતુ દર્દીને પોતિકાપણું લાગે એવા તબીબોની સંખ્યા ઘટી ગઈ છે. આજે પણ વિશ્વાસ મૂકનાર અને તબીબને ભાવથી આવકાર આપનાર દર્દીઓ છે જ. હવે એમણે એક થોડીક રસપ્રદ વાત પણ લખી છે, જે એમના મનની વાત હોઈ શકે પણ શ્રોતાઓને ગમે એવી વાત છે, એટલે પત્રમાં જે લખ્યું છે એ પ્રમાણે જ કહીએ.
3: ચોક્કસ.
4: તો તેઓ લખે છે કે ઉતરતે ડાળે ફૂલ દીધાનું મને યાદ, એ કવિએ તો લખ્યું છે જેનું મેં આંધળું અનુકરણ કર્યું. અહીં જુનાગઢ, ઈડર, પાવાગઢ જેવા પર્વતો તો છે નહીં, એટલે એક દર્દી મારા માટે વિપુલ પ્રમાણમાં દેશી ગુલાબ લઈને આવ્યા. બપોરે ઘરે જવાનું થયું ત્યારે લિફ્ટમાં એક હાઉસ હેલ્પ બેનને મેં 2 ફૂલ આપ્યા. હવે થયું એવું કે પર્વત ઉપર તો સીસીટીવી ના હોય, પરંતુ અમારા એ એપાર્ટમેન્ટમાં તો છે, એટલે ચેરમેનના ધ્યાનમાં આવ્યું અને મારા ઉપર કારણ દર્શક નોટિસ ફટકારી દીધી. મહેશભાઈ રમૂજી સ્વભાવના છે ને આવું બધું તેઓ લખતા હોય છે. ક્યારેક ક્યારેક આપણે એમના પત્રો જે આવતા હોય છે એમાંથી ક્યારેક એમની વાત પણ સાહજિક વર્ણન કરતા હોય છે, અને એવું જરૂરી નથી કે એમની જોડે એવું બન્યું જાય, પણ એમના મનની પણ ઉપજ એટલે બહુ સારા લેખક પણ બની શકે.
3: મહેશભાઈનો પણ આભાર માનીએ. દેવાંગભાઈ, મારી પાસે ઈમેલ છે. સુનિલભાઈ ચાવડા બોટાદનો ઈમેલ છે. આકાશવાણી કેન્દ્ર અમદાવાદના કાર્યક્રમ ખૂબ જ સરસ હોય છે અને માહિતીપૂર્ણ હોય છે, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારે થોડા જૂના ગુજરાતી ગીતો સાંભળવા છે. આજના દિવસોમાં રેડિયો પર મને સાંભળવા નથી મળતા. અને તેમણે ગીતોની યાદી આપી છે, કર્મનો સંગાથી કુંભા રાણા કોઈ નથી, આ ઉપરાંત ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં. આપણે સુનિલભાઈને જણાવી દઈએ કે આકાશવાણી અમદાવાદ પર દરરોજ ગુજરાતી ગીતો પ્રસારણ આપણે કરીએ જ છીએ. જરૂર છે એમને નિયમિત રીતે આકાશવાણી અમદાવાદના કાર્યક્રમો સાંભળવાની. ઈમેલ માટે આભાર સુનિલભાઈ.
4: હિતેશભાઈ, મારી પાસે ધીરજભાઈ રબારીના 2 મેઇલ આવેલા છે. પ્રથમ મેઇલ તેમણે 25 જૂને આપણને મોકલેલો છે. 90 વર્ષ નિમિત્તે જે વિવિધ એનાઉન્સરો અને અધિકારીઓની મુલાકાત રજૂ કરી તે તેમને ખૂબ જ ગમી છે. આકાશવાણી અમદાવાદનો લોકપ્રિય કાર્યક્રમ સવારે સવારે માહિતી સાથે મનોરંજન પીરસતો અમારો મનપસંદ કાર્યક્રમ છે. ગુરુવારે 25 તારીખે સવારે સવારે કાર્યક્રમમાં સંગીતકાર મદન મોહન વિશે વિસ્તૃત જાણકારી મળી. એનાઉન્સર સાક્ષીબેને કાર્યક્રમને દીપાવી દીધો. ખૂબ ખૂબ અભિનંદન સાક્ષીબેનને. આ લોકપ્રિય કાર્યક્રમને શ્રોતાઓથી કનેક્ટ કરી કાર્યક્રમના આરંભે સામાન્ય જ્ઞાનને લગતો સવાલ કરી વોટ્સએપ મેસેજ થકી જવાબ મંગાવી કાર્યક્રમના અંતમાં સાચા જવાબ મોકલનાર શ્રોતાઓની પહોંચ આપવી આ સૂચન યોગ્ય લાગે તો અમલ કરવા નમ્ર અરજ. શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ સહિયર, જેમાં રાણાવાવના વરિષ્ઠ શ્રોતા આદરણીય કમાલ કમાણીનો પત્ર સાંભળી કાર્યક્રમની લોકચાહના દર્શાવે છે, જેમને કે પાગલ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષો પહેલા પત્ર મિત્ર હતા, હવે મોબાઈલ થકી વાત થાય છે. અમદાવાદ વિવિધ ભારતી ફોનિંગ કાર્યક્રમ હેલો હેલોની લોકપ્રિયતા જોતા પ્રસારણ સમય મંગળવારે અને બુધવારે એમ બે દિવસ કરવા વિનંતી. અમારા સૈયર ગ્રુપમાં ગુજરાત સરકારના સેવા નિવૃત્ત બે અધિકારીઓ આદરણીય સુરેશભાઈ રાઠોડ

0: અને લોકપ્રિયતાના ઉત્તમ સ્તર સુધી પહોંચાડવા માટે જે પ્રસારણકર્મીઓએ પોતાની ફરજો બજાવી છે અને કાર્ય કર્યું છે તેમને આપણે કેવી રીતે ભૂલી શકીએ?
1: બિલકુલ નહીં. તો આ બીજો પણ એક ઈમેલ એમણે 9 જુલાઈનો લખેલો છે, એ પણ આપણે શ્રોતાઓ સમક્ષ વાંચીએ. તેઓ લખે છે કે કપડાંની થેલી તેમજ અન્ય વિકલ્પ થકી ચીજ વસ્તુઓની ખરીદી કરી શકાય એ પહેલ મારાથી કરીશ એવા મક્કમ નિર્ધાર સાથે પર્યાવરણની સુરક્ષા હેતુ આકાશવાણી અમદાવાદ સમયાંતરે ઉપયોગી કાર્યક્રમો પ્રસારિત કરે છે. અમદાવાદ વડોદરા કેન્દ્ર ગુજરાતનું મોભી આકાશવાણી કેન્દ્ર છે અને મોભીપણાને સાર્થક કરતા ઘણા ખૂબ ઉપયોગી કાર્યક્રમો પ્રસારિત કરે છે. સહિયાર કાર્યક્રમમાં જામનગરના વડીલ શ્રોતા આદરણીય ધર્મેન્દ્રસિંહનો વાર્તાલાપ, સવારે વંદે માતરમથી લઈ જય હિન્દ સુધીના તમામ કાર્યક્રમોની સમીક્ષા કરી એમણે આકાશવાણીના જૂના નવા કાર્યક્રમની સવિસ્તાર વાતો કરી. ખૂબ ખૂબ અભિનંદન. આકાશવાણી ગુજરાતનો કિસાનવાણી કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી ખેતી વિષયક માહિતી આપતો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં ખેડૂત ભાઈઓ માટે ખેતી વિષયકને લગતો ફોનિંગ કાર્યક્રમ રજૂ કરવા વિનંતી. સાથે આકાશવાણી આવા કેન્દ્રની પ્રથમ સભા શરૂ કરવા નમ્ર અરજ.
0: ધીરજભાઈને આપણે જણાવીએ કે આકાશવાણી ગોધરા અને તેની સાથે સાથે આકાશવાણી દમણ આ બંને કેન્દ્ર કિસાનવાણી કાર્યક્રમનું નિર્માણ અને સાથે સાથે પ્રસારણ કરે છે. તેમનું જે સૂચન છે આકાશવાણી આહવા કેન્દ્રની પ્રથમ પ્રસારણ સભા, તો એ હાલમાં શક્ય નથી. આપના રચનાત્મક સૂચનો તેના માટે આપનો ધીરજભાઈ ખૂબ ખૂબ આભાર.
1: અને દેશભાઈ, કાર્યક્રમનો સમય પણ પૂરો થવા આવ્યો છે, તો શ્રોતાઓને આપણે આપણું સરનામું આપી દઈએ.
0: ચોક્કસ.
1: શ્રોતા મિત્રો, સવિનય વિનંતી કે કાર્યક્રમમાં પત્ર લખવા માટેનું અમારું સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામક શ્રી સવિનય વિનંતી કે કાર્યક્રમ વિભાગ, આકાશવાણી, નવરંગપુરા, અમદાવાદ 380-009. અને અમારું ઈમેલ એડ્રેસ પણ તમે નોંધી લેશો, સવિનય વિનંતી કે @gmail.com. SAVINAYVINANTI@gmail.com. તો વિદેશભાઈ, કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે, તો આપણે શ્રોતાઓની રજા લઈશું. નમસ્તે પત્ર મિત્રો.
0: નમસ્તે દેવાંગભાઈ, અને સાથે સાથે સર્વ પત્ર મિત્રો, શ્રોતા મિત્રો, આપ સર્વનો આભાર.
2: આ હતો શ્રોતા મિત્રોના પત્રો અને ઈમેલનો ઉત્તર આપતો કાર્યક્રમ સવિનય વિનંતી કે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: आप सुन रहे हैं विविध भारती.
4: आज के फनकार कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर में.

0: रमेश गोखले की। अब दीजिए इजाजत, नमस्कार।
1: आज के फनकार।